नमस्कार, सुप्रभात। 356.6 MHz अर्थात 846 KHz पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। આજે શુક્રવાર, વિક્રમ સંવત 2082, અધિક જેઠ વદ પાંચમ, તારીખ 5 જૂન 2026। અત્યારે સવારના 5:53 થઈ છે। અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોમાં આપ સર્વે શ્રોતાઓનું હાર્દિક અભિવાદન કરીએ છીએ। સભાની શરૂઆત કરીએ શરણાઈના મંગળસૂરો સાથે।

આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળીએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા તથા સ્થાનિક હવામાન સમાચાર. સૌપ્રથમ સાંભળીએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતન શ્રેણી અમૃત ધારા. વિષય મૌન. વક્તા વૈદ્ય વત્સલ વસાણી. 6:35 શ્રીરામચરિત માનસ ગાન. ગાંધી વંદના 6:45. સદાબહાર ગીતો 7:00. ગુજરાતી ગેરફિલ્મી ગીતો આપ દિવસ દરમિયાન માણી શકશો 7:20, 9:30, બપોરે 12:02, બપોરે 2:40, સાંજે 7:00, રાત્રે 8:30 તથા રાત્રે 10:00. NCERT દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30, 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો દૈનિક કાર્યક્રમ સવારે 10:02 સિંધી કાર્યક્રમ, જેમાં આકાશવાણીના 90 વર્ષની ગરિમામય યાત્રાના સંદર્ભમાં સિંધીના મશહૂર લેખક અને કલાકાર ડોક્ટર જેઠી લાલવાની સાથેની વાતચીત રજૂ થશે. 10:30 ફિલ્મ સંગીત સુગમ સંગીત 10:45, 11:02 ફિલ્મ સંગીત. હિન્દી ગેરફિલ્મી ગીતો આપ માણી શકશો 11:30, બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાર્તાલાપ તથા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ વડોદરાના ડોક્ટર એપી સિંઘ સાથે હિતેશ માવાણીની વાતચીત આપ સાંભળશો. સુગમ સંગીત બપોરે 1:10, કલાકાર અમી પરીખ. ફૌજી

0: ભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી બપોરે 1:30, સાંજની સભામાં સાંજે 5:10 ગુલમહોર, 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં બાલકૃષ્ણ વૈષ્ણવના કંઠે પ્રાચીન ભજન તથા હસુમતીબેન પારોટના કંઠે લોકગીત આપ માણી શકશો. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંજે 6:30, સાંજે 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, રાત્રે 8 કલાકે સુર માધુરી, રાત્રે 9:15 દિલ્હીથી રિલે સ્પોટલાઇટ, 9:30 આજ કે ફનકાર વિવિધ ભારતી મુંબઈની પ્રસ્તુતિ, રાત્રે 10:30 ફિલ્મ સંગીત, રાત્રે 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા મહિલા સશક્તિકરણ. આ હતી વિગતો આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની. સાંભળીએ સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતાથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 0.1 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું. લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે 0.5 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું. આજે સવારે 5:30 તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69% રહ્યું. હવામાન ખાતાની આગાહી અનુસાર આવતા 24 કલાક દરમિયાન તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. સ્થાનિક હવામાન સમાચાર તથા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 6 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં આકર્ષતા સિંહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ગુજરાત કે સુરત મેં સડક બિજલી ઓર ઔદ્યોગિક ક્ષેત્રો મેં 18,800 કરોડ રૂપે સે અધિક કી કઈ વિકાસ પરિયોજનાઓ કા શુભારંભ કરેંગે. શ્રી મોદી હઝીરા મેં ઔદ્યોગિક ઓર અવસંરચના પરિયોજનાઓ કી સમીક્ષા કરેંગે. દોપહેર મેં શ્રી મોદી કા એક જનસભા કરને કા કાર્યક્રમ હૈ. પ્રધાનમંત્રી આજ શામ દમન ભી જાયેંગે. શ્રી મોદી દમન મેં લગભગ 2,970 કરોડ રૂપે કી વિભિન્ન પરિયોજનાઓ કા ઉદઘાટન ઓર શિલાન્યાસ કરેંગે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને કલ નઈ દિલ્હી મેં વેનેઝુએલા કી કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગેસ સે બાતચીત કી. દોનો નેતાઓ ને ભારત ઓર વેનેઝુએલા કે બીચ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કી. વિદેશ મંત્રાલય મેં પૂર્વી દેશો કે મામલો કે સચિવ રુદ્રેન્દ્ર ટંડન ને બતાયા કી બાતચીત કા મુખ્ય વિષય ઉર્જા ક્ષેત્ર મેં સાઝેદારી કો મજબૂત કરના રહા.
2: The discussions also
3: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
2: Can enter the Venezuelan market successfully.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि योग मानवता के लिए भारत का एक अनमोल उपहार है. अहमदाबाद में आयोजित विश्व योगासन खेल चैंपियनशिप के उद्घाटन समारोह को वर्चुअल माध्यम से संबोधित करते हुए श्री मोदी ने कहा कि योग मन, शरीर और आत्मा को एक दूसरे से जोड़ता है. विदेश मंत्री डॉ सुब्रमण्यम जयशंकर और ब्रिटेन की विदेश सचिव येविट कूपर ने कल नई दिल्ली में भारत यूके विजन 2035 की समीक्षा के लिए पहली वार्षिक बैठक की. दोनों नेताओं ने भारत यूके विजन 2035 के विकास, प्रौद्योगिकी और नवाचार, रक्षा और सुरक्षा, जलवायु तथा स्वच्छ ऊर्जा और शिक्षा के अंतर्गत हुई प्रगति की समीक्षा की. दोनों नेताओं ने व्यापक आर्थिक और व्यापार समझौते के अवसरों का स्वागत किया है और इसके शीघ्र लागू होने की आशा व्यक्त की है. दोनों पक्षों ने पारस्परिक महत्व के क्षेत्रीय और वैश्विक मुद्दों और राष्ट्रमंडल सहित बहुपक्षीय मंचों पर सहयोग के विषयों पर भी चर्चा की. रिजर्व बैंक के गवर्नर

પ્રાર્થના કે ભક્તિ એ ફક્ત માંગવાની રીત નથી, પરંતુ જીવનને ઈશ્વરની ઈચ્છા મુજબ સ્વીકારવાની કળા છે. હે ઈશ્વર, મને એવી બુદ્ધિ આપ કે હું તમારા સંકેતોને સમજું અને સન્માર્ગે ચાલું. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આરંભે સાંભળીએ તુલસીદાસની રચના જનાર્દન રાવલના કંઠે.

જ્યારે હૃદયમાં કૃતજ્ઞતા હોય અને હોઠો પર ઈશ્વરનું નામ હોય ત્યારે જીવનની દરેક મુશ્કેલી સરળ બની જાય છે. હે પ્રભુ, મારી અંદર હંમેશા આ ભાવ જીવંત રાખજો. ભક્તિ સંગીતના કાર્યક્રમમાં આગળ સાંભળીએ મીરાબાઈની રચના, પરમાર નેભા વિંજાના કંઠે.

ભક્તિ સંગીતના કાર્યક્રમમાં અંતે સાંભળીએ મુગટલાલ જોશીના કંઠે કાઝી મમ્મતની આ રચના.

કઝી મહંમદ શાહની રચના આપ સાંભળી રહ્યા હતા મુગટલાલ જોશીના સ્વરમાં. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સમાપ્ત થયો.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ ચિંતન શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે મૌન. વક્તા વૈદ્ય વત્સલ વસાણી.
1: જગતમાં અનેક ભાષા, અસંખ્ય શબ્દો, અનેક પ્રકારના ઉચ્ચારણો અને અવાજો હોવા છતાં જે કહેવું છે તેની અભિવ્યક્તિ માટે એ બધું પર્યાપ્ત નથી. ઘણીવાર જે નથી કહી શકાતું તેની અભિવ્યક્તિ માટે શબ્દ સિવાયના માધ્યમને શોધવું પડે છે. આંસુ, સ્મિત, ઇશારો કે સ્પર્શ એ શબ્દ સિવાયની અભિવ્યક્તિના ઉદાહરણ છે. જીવનની જે પરમ અનુભૂતિ છે તેને શબ્દોમાં સમાવી શકાતી નથી. ભાષા ગમે તેટલી શક્તિશાળી હોય તો પણ એની મર્યાદા છે. પરમ ઊંચાઈ સુધી એ પહોંચી શકતી નથી. જીવનમાં એવી પણ કેટલીક અનુભૂતિ છે જેની અભિવ્યક્તિ માટે પરા, પશ્ચંતિ, મધ્યમાં અને વૈખરી એમ ચારે પ્રકારની વાણી અસમર્થ છે. ધ્યાન, સમાધિ, સંબોધિ કે સત્યનો સાક્ષાત્કાર આવી જ અનુભૂતિ છે. શબ્દો, વિચારો ને તમામ પ્રકારના ભાવો જ્યાં શમી જાય છે ત્યાંથી જ જીવનની આ પરમ અનુભૂતિનો પ્રદેશ શરૂ થાય છે. મન છે ત્યાં સુધી જ શબ્દો છે. ધ્યાનની અનુભૂતિમાં મન શાંત થતું જાય છે અને સમાધિની સ્થિતિમાં તો મન વિસર્જિત થઈ જાય છે. જ્યાં કોઈ વિચાર, કોઈ તરંગ કે કોઈ પણ પ્રકારનું કંપન નથી ત્યાંથી જ એ પરમ શૂન્યની અનુભૂતિ શરૂ થાય છે. પરમની અભિવ્યક્તિ માટે મૌન અને નિતાંત શાંતિ જેમ એક માધ્યમ બને છે તેમ ધ્યાન અને સમાધિ સુધી પહોંચવા માટે પણ આત્યંતિક મૌન જ એકમાત્ર માર્ગ છે. જ્યાં એક પણ શબ્દ, એક પણ તરંગ કે વિચાર નથી તેને જ પરમ મૌન કહી શકાય. માત્ર નહીં બોલવાથી કે બકવાસ બંધ કરવાથી માણસ મૌનમાં છે એવું માની ન શકાય. મૌન એ કોઈ બાહ્ય વસ્તુ નથી. મૌન તો એક અનુભૂતિ છે. ભાષા દ્વારા વ્યક્તિ અન્યના અને અનેક

0: ના સંપર્કમાં આવે છે જ્યારે મૌન દ્વારા એ પોતાની સાથે, પોતાના અંતરતમ સાથે જોડાય છે. ભાષા તો બહાર છે, અંદર કોઈ અવાજ, કોઈ ભાષા કે કોઈ શબ્દ નથી. ત્યાં તો સતત અને સનાતન મૌનનું સામ્રાજ્ય છે. જેને પણ સાધનાના ઊંડાણમાં જવું છે, ધ્યાન અને સમાધિનો સ્વાદ લેવો છે, તેને મૌન થતા પરમ મૌનમાં ડૂબતા આવડવું જોઈએ. માણસ ધ્યાનમાં બેઠો હોય તો પણ અંદરથી મૌન નથી હોતો, મનોમને બોલ્યા જ કરતો હોય છે. કેટલાક લોકો એકલા હોય તો પણ એકાંતને માણી શકતા નથી. ફોન પરની વાતચીત, ટીવીનો અવાજ કે બીજો કોઈ કોલાહલ ચાલુ જ હોય છે. દિવસ દરમિયાન ચાલતી આપણી વાતચીતનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવી જશે કે એમાંથી કેટલા બધા શબ્દો આપણે અકારણ, બિનજરૂરી અને ઉલટાનો ઉપદ્રવ પેદા કરે એ રીતે બોલીએ છીએ. દિવસભરમાં આપણે જે અને જેટલું બોલીએ છીએ તે શું જરૂરી અને ઉપયોગી હોય છે? એનાથી આપણું પોતાનું અને અન્ય કોઈનું હિત થાય છે કે ઉલટાની અશાંતિ વધે છે? રોજ જો આપણા દ્વારા બોલાતા શબ્દો અને ચાલુ રહેતી વાતચીતનું પ્રામાણિક રીતે અવલોકન કરીશું તો જે વ્યર્થ, બિનજરૂરી અને નુકસાન કરતા છે તે છૂટી જશે અને ધીમે ધીમે જીવનમાં મૌનનું અવતરણ થશે. વ્યર્થની વાતોમાં આપણો ખૂબ સમય જાય છે, વ્યક્તિનો પણ શક્તિનો પણ અતિશય દુર્વ્યય થાય છે. અને જ્યાં સુધી વ્યર્થ અટકે નહીં ત્યાં સુધી સાર્થક માટે સમય કે શક્તિ નથી એવું જ લાગે છે. વ્યર્થની વાતચીત, વ્યર્થનો બકવાસ ઘટે તો જ જીવનમાં સાર્થકનું અવતરણ થાય અને એનું મૂલ્ય પણ સમજાય. મૌનની સાધના માટે 15 દિવસ આ પ્રયોગ કરવા જેવો છે. જરૂરી લાગે એટલું જ બોલવું, એક શબ્દ પણ બોલવાનો હોય ત્યારે 7 વાર વિચારી જોવું, જરૂરી લાગે એટલા શબ્દો બોલવા અથવા ઇશારાથી સમજાવી દેવું. એ પછી પણ અઠવાડિયામાં એકાદ દિવસ તો મૌનનો આ પ્રયોગ ચાલુ જ રાખો. બોલવાથી માણસની ઘણી બધી શક્તિ બહાર પ્રવાહિત થાય છે. મૌનમાં આ શક્તિનો સંગ્રહ થાય છે અને બહાર તરફ જતી શક્તિ અંતરયાત્રા માટે મદદરૂપ બને છે. મૌનમાં જે ખૂબ ઊંડા જાય છે, જેણે પણ મૌનનો અનુભવ કર્યો છે, એમની વાણીમાં બળ અને કરુણા બંનેનો પ્રવેશ થાય છે. એ જે કંઈ પણ બોલે છે તે બીજાના હિતમાં, બીજાને જગાડવા માટે, બીજાનું જીવન સુંદર, સુખદ અને શાંત બને એ માટે હોય છે. મૌન એ સત્સંગની ભાષા છે. વાણી સીમિત છે જ્યારે મૌન અપરિસીમ.
1: મૌન વિષય પર વૈદ્ય વત્સલ વસાણીનો લઘુવાર્તાલાપ આપ સાંભળી રહ્યા હતા ચિંતન શ્રેણી અમૃતધારામાં. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર છે ભૂપેન્દ્રસિંહ.

0: તુલસીદાસ રચિત શ્રી રામચરિત માનસ ગાન આપ સાંભળી રહ્યા હતા. આજના કલાકાર હતા ભૂપેન્દ્રસિંહ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ ગાંધી વંદના.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. શ્રીમતી સી કુટ્ટન નાયરની મુલાકાત, January 8, 1935.
2: ખાસ કરીને કરાચીની અખિલ ભારત મહિલા પરિષદમાં જઈ આવ્યા પછી મને લાગવા માંડ્યું છે કે હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની હિલચાલ ચલાવનાર બહેનો હિન્દુસ્તાન સમસ્ત સ્ત્રી વર્ગની પ્રતિનિધિ છે ને તેમના વતી હિલચાલ ચલાવે છે એમ ન કહી શકાય. તેઓ ફક્ત શ્રીમંત વર્ગ અને ઉપલા મધ્યમ વર્ગની જ પ્રતિનિધિ છે. એને ખરેખરી આમ વર્ગની હિલચાલ કરવાને શા પગલાં લેવા જોઈએ એ આપ કહી શકશો?
1: સાચો ઉપાય તો એ છે કે એ સંસ્થાના જે હાલના સંચાલકો છે તેઓ ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓમાં પડે, એ રીતે ગામડા અને ગ્રામજીવન વિશે સંભાવ કેળવે અને પોતાની બધી જરૂરિયાતો માટે ગામડામાં બનેલી ચીજો જ વાપરવામાં ગૌરવ માને.
2: ના, આપને એમ નથી લાગતું કે છોકરા છોકરીઓને શિક્ષણના આરંભકાળથી અંત સુધી સહશિક્ષણ આપવામાં આવે તો તેથી આજે આપણે જે વિકારોને વાસનાઓ વધી ગયેલા જોઈએ છીએ તે ઘટાડવામાં ઘણી મદદ થાય?
1: એ પદ્ધતિ સફળ નીવડે કે કેમ એ વિશે હું હજુ કશું ચોક્કસ કહી શકતો નથી. પશ્ચિમમાં એને સફળતા મળી નથી દેખાતી. મેં ઘણા વર્ષ પર એ અખતરો કરેલો. તે વખતે હું છોકરા છોકરીઓને એક જ પડાળીમાં સુવડાવતો, વચ્ચે કંઈ જ પડદો ન રાખતો. કસ્તુરબાઈ અને હું એ જ પડાળીમાં સૂઈ રહેતા. મારે કહેવું જોઈએ કે એના પરિણામો માઠા આવ્યા.
2: પણ જે સમાજમાં પડદાનો રિવાજ છે ત્યાં એથી પણ બુરી વસ્તુઓ નથી બનતી?
1: હા, બને છે. પણ સહશિક્ષણ હજુ પ્રયોગની દશામાં છે અને એના પરિણામો વિશે આપણાથી આમ કે તેમ કશું નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. હું માનું છું કે આપણે પહેલાં કુટુંબથી આરંભ કરવો જોઈએ. ત્યાં છોકરા છોકરીઓ સાથે છૂટથી ને કુદરતી રીતે ઉછરવા જોઈએ, પછી સહશિક્ષણ એની મેળે આવશે.
2: હું શિક્ષિકા રહી એટલે છોકરીઓની સાથે નિકટ સંસર્ગમાં આવી છું. મેં કેટલાક દાખલા એવા જોયા કે જેમાં છોકરીઓને ઉગતી જુવાનીને વખતે અજ્ઞાનતાને લીધે કે ગંદી જગ્યાએથી મળેલી માહિતીને લીધે

0: એવી ટેવો પડેલી જેમાંથી એમના શરીરને કે મનને એકેને લાભ ન થાય. નિશાળોમાં અત્યંત શાસ્ત્રીય રીતે સહજ વાત વાતમાં સ્ત્રી પુરુષ સંબંધ વિશે અને શરીરની રચના વિશે જ્ઞાન આપ્યું હોય તો તેથી આપણા છોકરા છોકરીઓને લાભ ના થાય.
1: હા, અને આ બાબત વિશે છૂટથી ન બોલી શકાય એવું કંઈ નથી.
0: સંતતિ નિયમનના પ્રશ્નની ઘણી વિવાહિત સ્ત્રીઓ સાથે બહુ છૂટથી ચર્ચા કરતા મેં જોયું છે કે ઘણા દાખલામાં, ખાસ કરીને ઘણા છોકરાવાળી સ્ત્રીઓની બાબતમાં, તેમને પરાણે માતા થવું પડે છે. સ્ત્રીને જો પોતાના દેહ પર કશો અધિકાર ન હોય તો તેને સાચી સ્વતંત્રતા છે એમ ન કહી શકાય. એવી માતાની શરીર શક્તિ વધારે પડતી પ્રસૂતિથી ઘસાતી જાય છે અને બાળકો પણ ખરું જોતા આનંદ આપનારા નીવડવા જોઈએ. તેને બદલે મા બાપની અનિચ્છાએ મોટી સંખ્યામાં આવતા હોવાથી અકારા લાગે છે. આવી માતાઓ અને આવા બાળકોને ખાતર કૃત્રિમ ઉપાયો દ્વારા સંતતિ નિયમન ન કરાય? સંયમ એ તો શ્રેષ્ઠ વસ્તુ છે જ, પણ એ સામાન્ય સ્ત્રી પુરુષ માટે બહુ ઊંચો આદર્શ છે, એટલે બીજા નંબરના ઉપાય તરીકે આ ન ચાલે?
1: તમે એમ માનો છો કે દેહની સ્વતંત્રતા કૃત્રિમ ઉપાયો વાપરવાથી મળે છે? સ્ત્રીઓએ પુરુષના વિકારની સામે થતાં શીખવું જોઈએ. પશ્ચિમમાં જેમ કૃત્રિમ ઉપાયો વાપરવામાં આવે છે, તેમ આપણે વાપરતા થઈ જઈએ તો તેમાંથી ભયાનક પરિણામો આવવાના. સ્ત્રી પુરુષો કેવળ ભોગ ભોગવવાની ખાતર જ જીવતા થઈ જશે. તેઓ દુર્બળ મનના, અસ્થિર વૃત્તિના થઈ જશે અને તેમના શરીર ખુવાર નહીં થઈ જાય તોય મન અને નીતિની પાયમાલી થવામાં કશી કચાશ નહીં રહે. વળી પુરુષનું પાપ વધારે છે એમ હું માનું છું ખરો, પણ સ્ત્રી પણ પુરુષથી કંઈ બહુ ઉતરે એવી હોતી નથી. એકંદરે પાપ બંને કરે છે, પણ સ્ત્રી હંમેશા પુરુષનો શિકાર જ થઈ પડે છે એવું નથી હોતું. તેણે પોતાનું ગૌરવ ઓળખવું જોઈએ અને જ્યારે ના કહેવી હોય ત્યારે ના કહેવાની શક્તિ મેળવવી જોઈએ.
0: પણ આજે જ ભોગનું પ્રમાણ હદ બહાર નથી જતું રહ્યું? કૃત્રિમ ઉપાયો દાખલ કરવાથી વ્યક્તિઓના ભોગમાં એટલો બધો ફરક પડી જશે?
1: અત્યારે જ ભોગ ઘણો વધી પડ્યો છે અને વાસનાની વિકૃતિ પણ ઘણી થઈ છે, એમાં શંકા નથી. પણ કૃત્રિમ ઉપાયોથી તો એના પર કળશ ચડશે, એથી તો અમર્યાદ ભોગ તૃપ્તિને પ્રતિષ્ઠા મળશે જે આજે નથી.
0: જ્યાં સ્ત્રી એટલી નબળી હાલતમાં હોય કે તેનાથી પ્રસૂતિનો ભાર સહન જ ન થઈ શકે, અથવા જ્યાં સ્ત્રી કે પુરુષ એક રોગી હોય, તેવા અપવાદોમાં પણ આ ઉપાયો ન વાપરી શકાય?
1: ના, એક અપવાદમાંથી બીજો નીકળશે અને અંતે એ સામાન્ય નિયમ થઈ પડશે. હમણાં જે દ્રષ્ટાંતો આપ્યા તેમાં પતિ પત્ની જુદા રહે એ વધારે સારું છે. પશ્ચિમમાં કૃત્રિમ ઉપાયો યોજાય છે, તેમાંથી સૂગ ચડાવે એવી ગંદી અનિતિ પેદા થઈ છે અને મારી ખાતરી છે કે થોડા વર્ષ પછી પશ્ચિમના લોકો જ તેમની ભૂલ સમજશે. ઇટાલીમાં મુસોલિની મોટા કુટુંબવાળા મા બાપને ઇનામો આપે છે તે તમે નથી જાણતા?
0: મુસોલિનીને કદાચ તોપને મોઢે ચડાવવાને ખોરાક જોઈતા હશે.
1: અંગ્રેજ અને ડચ પ્રજાઓ જેમનામાં કૃત્રિમ ઉપાયો અપ્રિય છે તેમનું શું? તેઓ શું યુદ્ધના વિરોધી છે?
0: હિન્દુસ્તાનમાં વસ્તી કેટલી બધી વધી પડી છે અને હજુ તો ઝપાટાભેર વધતી જ જાય છે. એવડી મોટી વસ્તી હિન્દુસ્તાન જેવા કંગાલ દેશને પાલવે ખરી કે?
1: આપણે કુદરતને એનું કામ કરવા દઈશું તો તે આપણને આ પ્રશ્નનો નિવેડો કરી આપશે. કૃત્રિમ ઉપાયો એ કુદરતના નિયમોમાં મનુષ્યે નાખેલું વિઘ્ન છે. માણસો જો સસલાની પેઠે વધવા માંગશે તો તેમને સસલાની પેઠે મરવું પડશે. આપણે જો અનાચારીને નિરંકુશ બની જઈશું તો કુદરતની સજા આપણે માથે પડ્યા વિના રહેવાની નથી, એથી તો પરોક્ષ રીતે લાભ જ થશે.
0: પણ સાધારણ સ્ત્રી પુરુષ સંયમ રાખી શકે ખરા?
1: હા, અમુક સુયોગ્ય પરિસ્થિતિમાં. કૃત્રિમ ઉપાયો તો ખરું જોતા ભણેલા લોકો જે માદલા છે તેમણે કાઢેલી વાત છે. એમને હું માદલા કહું છું કેમ કે તેઓ જે ખોરાક ખાય છે, પીએ છે અને જે અત્યંત કૃત્રિમ જીવન ગાળે છે, તેણે તેમના મનના દુર્બળ અને વિકારોના દાસ બનાવી મૂક્યા છે.
0: મહાત્માજી, ત્યારે આજના હદ બહારના ભોગવિલાસને રોકવાના ઉપાય તરીકે આપ શું એમ સૂચવો છો કે મનુષ્ય કલા, વિજ્ઞાન, સાહિત્ય જેવી ભોગ સિવાયની બાબતોમાં મનોવૃત્તિને પરોવી દઈને મનુષ્યમાં રહેલી સર્જન શક્તિને એ દિશામાં વાળવી જોઈએ?
1: તમે કહો છો એ તો સાચું છે, પણ આપણે ખોરાકની પીણાની પસંદગી કરવામાં અને મનને શરીર બંનેને નિર્મળ રાખવામાં બહુ કાળજી

રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકરના સ્વરમાં હમ દોનો ફિલ્મના આ ગીત સાથે. સંગીત જયદેવનું, બોલ સાહિર લુધિયાનવીના.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા પાકીઝા ફિલ્મનું ગીત. કાર્યક્રમમાં અંતે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં સહરા ફિલ્મનું ગીત. સંગીત રામલાલનું, બોલ હસરત જયપુરીના.

આ ગીત સાથે જ સદાબહાર ગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે અને રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે પ્રધાનમંત્રી દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોપા દરબારનો અહેવાલ સાંભળીએ.
1: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને રૂપિયા 18,770 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 4,852 કરોડના ખર્ચે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે, જ્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરવામાં આવશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગઈકાલે 5 દિવસની પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
2: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદ ખાતે આ પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગીતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ્સ બની ગયો છે.
0: આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઇન્ફાસ્ટ્રક્ચર કે ઉદ્યોગથી

0: થી થતું, પરંતુ તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્ય નિષ્ઠા સાથે જોડાય છે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બને છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરતા કેન્દ્ર સરકારના યુવા સંગમ તબક્કા 6 કાર્યક્રમના 57 યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આઈઆઈએમ અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી નિવૃત્ત કર્નલ ડોક્ટર જગદીશ જોશીએ યુવા સંગમ 6ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબંધ વિકાસની સાથે ધોલેરાના ખારાપટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગની સફળતા બાદ હવે વધુ 20 હેક્ટરમાં 50,000 રોપા વાવવાનું આયોજન કરાયું છે. કોસ્ટલ ગ્રેડિયન્ટ મોડેલને સાકાર કરવા 3 સ્તરીય જૈવિક સંરક્ષણ 1.19 કરોડ છોડનું મહાઅભિયાન પણ હાથ ધરાયું છે. પ્રધાનમંત્રીના સુરત ખાતે યોજાનાર કાર્યક્રમમાં 100% સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી બની રહે એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આજથી એક પેડ માં કે નામ 3.0નો પ્રારંભ. 17 દિવસમાં 27,000 વૃક્ષારોપણ અને 75,000થી વધુ રોપાઓનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIINews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દૂરદર્શન અને આકાશવાણી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે રાત્રે 9 વાગે ડીડી ગિરનાર ચેનલ પર 21 મિનિટનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે, તો સાંભળવાનું ચૂકશો નહીં. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી.
1: जो गुजरात पुलिस द्वारा ऑपरेशन म्यूलहंट 2.0 चलाया जा रहा है, जिसमें कल रात तक 92 फरियाद दाखिल हुई है. 182 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 670 म्यूल अकाउंट पकड़े गए हैं. टोटल पूरे भारत के 3,464 गुना डिटेक्ट हो रहे हैं और टोटल ये जो ऑफेंसेस डिटेक्ट हुए हैं उसमें तो 1,649 करोड़ रुपीज के साइबर क्राइम हुए थे जो डिटेक्ट हुए हैं. सो ये पूरी ड्राइव पूरे गुजरात में हर एक यूनिट द्वारा चलाई जा रही है, जिसमें सबसे अच्छा परफॉर्मेंस देखे तो सूरत शहर ने एक ही दिन में 58 FIR दाखिल करके 77 आरोपियों को गिरफ्तार किया.
0: અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રહેઠાણક મકાનો અને કોમર્શિયલ એકમોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બ્લોક બનાવીને એક સુપરવાઇઝર દ્વારા તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ વર્ષે ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી સમયની બચત, ચોક્કસ માહિતી એકત્રિત થઈ શકે. ચોટીલાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે આવેલા દૂધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા એક હિટાચી મશીન, એક ડમ્પર અને 20 મેટ્રિક ટન મોરમ સહિત 90,10,000નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો. નાયબ કલેક્ટર SG મકવાણાએ ફરી એકવાર ખનિજ ચોરી ઝડપી પાડી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા AK દાસે વધુ વિગતો આપી.
2: अभी इसी स्थिति में गुजरात यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है। अगले दो दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा।

0: मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले दो दिन गुजरात रीजन सौराष्ट्र कच्छ दोनों रीजन में ही। उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा समय गुजरात रीजन में, और उसके आगे दो दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा।
1: તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે। ખેડૂતોને આ યોજના થકી ખેતી માટે વિવિધ લાભ મળતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે। ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે આ ખેડૂત કુટુંબોને 52.80 કરોડથી વધુની સહાય રકમ સરકારે ચૂકવી છે। આ અંગે લાભાર્થી નટુભાઈ ગામિતે પોતાનો પ્રતિભાવ આપ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે। પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે। રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીની ધરપકડ કરી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળીએ ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીએ કલ્યાણી કૌઠાલકરના સ્વરમાં સુરેશ દલાલની આ રચના સાથે.

નીતિ મહેતાના સ્વરમાં ભાસ્કર વોરાની રચના આપ સાંભળી રહ્યા હતા. આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 વાગે ને 45 મિનિટે ગુજરાતીમાં સમાચાર આપ સાંભળશો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસની ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્પર્ધા યોગને વૈશ્વિક રમત તરીકે માન્યતા આપશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ ચીન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે તેઓ દમણની મુલાકાત લેશે, જ્યાં દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 2400 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. इसके अलावा गुजरात में ट्रांसमिशन नेटवर्क विस्तार, दहेज PCPIR और सरिगाम GIDC में उन्नत अपशिष्ट निपटान प्रणाली और वलसाड़ में आधुनिक बिजली वितरण उन्नयन सहित कई महत्वपूर्ण औद्योगिक बुनियादी ढांचा परियोजनाओं का भी आज शुभारंभ किया जाएगा. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: नेपाळना विदेश मंत्री शिशिर खानाल आजथी 3 दिवस भारतनी मुलाकाते आवशे. આ મુલાકાત દરમિયાન શ્રી ખાનાલ નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે મુલાકાત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકસંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સ્થાયી અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત યુકે વિઝન 2035ની સમીક્ષા કરવા માટે પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. બંને નેતાઓએ વિકાસ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત યુકે વિઝન 2035 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું સ્વાગત કર્યું અને તેને વહેલું અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી. તેમણે ભારત યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ વિવિધ પહેલોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોના આદાન પ્રદાન સહિત નવી પહેલોનું તેમણે સ્વાગત કર્યું. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે

0: પ્રતિનિધિમંડળ સાથે માલના વેપાર, નોન ટેરીફ પગલાં, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, આર્થિક સુરક્ષા, સંરેખણ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ થઇ છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવતા પરસ્પર લાભદાયી કરાર પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. ગુજરાતમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારીયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આ સાથે આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધને રાજ્યસભાની 4 ખાલી બેઠકોમાંથી 3 તેલુગુ દેશમ પાર્ટી અને 1 બેઠક જનસેના પાર્ટીને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે રાત્રે એનડીએ ગઠબંધન ભાગીદારોની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રી નાયડુએ કહ્યું કે આ નિર્ણય તમામ ગઠબંધન ભાગીદારોની સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું, ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abdને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કરશે. એસબીઆઈ રિસર્ચ અહેવાલ મુજબ વધતો ફુગાવો, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સંભવિત નબળા ચોમાસા જેવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટમાં વધારો અયોગ્ય રહેશે. અહેવાલ સૂચવે છે કે રિઝર્વ બેંક બજારની તકલીફને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ટૂંકા ગાળાના વ્યાજદર અને પ્રવાહીતાના પગલાં અપનાવી શકે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: મુદ્રાસ્ફીતિ પર આધારિત મહંગાઈ સૂચકાંક 4% તક સીમિત રખને કા લક્ષ્ય ભારત સરકાર ને રિઝર્વ બેંક કો દિયા હૈ. અસાધારણ પરિસ્થિતિઓ મેં યહ સૂચકાંક 2-6% કે દાયરે મેં રખને કી ભી છૂટ હૈ. સોને એવં ચાંદી કે આભૂષણ તથા ખાનપાન સામાનો કી કિંમતે બઢને કે કારણ એપ્રિલ મેં યહ સૂચકાંક 3.48 પર થા, જો કી દિયે ગયે દાયરે કે અંદર હૈ. ઇસી કારણ વિશ્લેષકો કા માનના હૈ કી રિઝર્વ બેંક ઇસ બાર ભી વ્યાજ દરો મેં કોઈ બદલાવ નહીં કરેગા. આકાશવાણી સમાચાર કે લિયે મુંબઈ સે જીવન ભાવ સાહુ.
0: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી. તે મારુતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એવા વાહનો છે જે પેટ્રોલ અને ઇથેનોલના વિવિધ મિશ્રણો પર ચાલે છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલથી આશરે 1.5 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ બચી શકે છે.
2: હમારે દેશ સે કરીબ 22-23 લાખ કરોડ રૂપે હમ ફોસિલ ફ્યુએલ કે ઇમ્પોર્ટ કે લિયે ખર્ચા કરતે હૈ. હમારે પ્રધાનમંત્રીજી ને કહા હૈ કે હમકો આત્મનિર્ભર ભારત બનાના હૈ. અગર આત્મનિર્ભર ભારત બનાના હૈ તો હમે ઇમ્પોર્ટ કો કમ કરના પડેગા ઓર એક્સપોર્ટ કો બઢાના હોગા. હમારે દેશ મે અગર યે ઇમ્પોર્ટ કો કમ કરના હૈ તો હમે અલ્ટરનેટિવ ફ્યુએલ ઓર બાયો ફ્યુએલ પર કાફી કામ કરને કી આવશ્યકતા થી. ઓર ઇસલિયે યે જો ઇન્ડસ્ટ્રી હૈ યહી હમારે દેશ કે ગ્રોથ કા ગ્રોથ ઇન્જિન હૈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતપોતાના દેશોમાં આયુષ મંત્રાલયના યોગ 365 અભિયાનના વૈશ્વિક રાજદૂત બનવા હાકલ કરી છે. ગુજરાતના અમદાવાદમાં ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે યોગ સાથે જોડાયેલા રહેવા અને સમુદાયોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વભરના ખેલાડીઓને ચેમ્પિયનશીપ પછી પણ યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
3: હર બડા સ્પોર્ટ અપને સાથ એક પૂરા ઇકોસિસ્ટમ લેકર આતા હૈ. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.

0: ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. મહિલા અંડર 18 એશિયા કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ટીમ આજે 9:30 વાગે ચીન સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
1: નમસ્કાર. આજના અખબારોમાં મિશ્ર હેડલાઇન જોવા મળી છે. વરસાદના આગમનને વધાવતા રાજસ્થાન પત્રિકાએ લખ્યું મંગલ પ્રવેશ, સંદેશે આનંદો, કેરલમમાં ચોમાસાનું આગમનને શીર્ષક બનાવ્યું. જ્યારે ગુજરાત સમાચારે યુદ્ધ રોકો, અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદને હેડલાઇન બનાવી છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: और अब इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है, तो अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: NCERT द्वारा प्रस्तुत प्रायोजित कार्यक्रम उमंग हमणां ज आप सांभळी रह्या हता। आकाशवाणीનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે।
4: આ આકાશવાણી છે। આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ। પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી। આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી। 90 વર્ષ। જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી।

તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી આકાશવાણી.

356.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સવારના 9 થયા છે. રજૂ કરીએ છીએ માહિતી સાથે ફિલ્મ સંગીતનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે સવારે સવારે કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતાઓને નમ્રતાના પ્યારભરા નમસ્કાર. સવાર આ કેવી મજાની, ઉદય એ સૂર્યનો મન થાય જાણે આંખમાં ભરી લઉં, ઠંડો એ વાયરો બસ કાયમ માટે સાથે લઈ ફરું, પક્ષીઓનો એ મીઠો કલબલાટ સાંભળતી રહું સદા, વૃક્ષોનું એ ડોલવું અલમસ્ત જાણે મારું મન ડોલવા દઉં, ભાગદોડ લોકોની બસ થોડી વાર થંભાવી દઉં, સવાર આ કેવી મજાની દિલમાં વસાવી લઉં. આવી સવાર જો માણવી હોય ને તો સવારમાં વહેલા ઉઠીને ઘરની બાલ્કનીમાં બેસવું પડે અથવા તો ગાર્ડનમાં ચાલવા જવું પડે, અને એમાંય જો સુંદર મજાનું ગીત સાંભળવા મળી જાય તો સવાર મજાની જ થઈ જાય. તો ચાલો સાંભળીએ રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં લવ આજકલ ફિલ્મનું આ ગીત. સંગીત છે પ્રીતમનું, બોલ ઇરશાદ કામિલના.

0: QR कोड स्कैन करो, 5,000 नो कैशबैक मेळवो। वाह, दिवस सुधरी गयो।
1: फसाणो।
2: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
3: RBI कहे छे,
2: जानकार बनो, सतर्क रहो।
3: दोस्तों, आज 5 जून विश्व पर्यावरण दिवस। विश्व पर्यावरण दिवस दर वर्षे 5 जूनना रोज समग्र विश्वमां उजववामां आवे छे। आ दिवसे लोकोने पर्यावरण संरक्षण माटे जागृत करवामां आवे छे। दर वर्षे जुदा जुदा देशो तेने नवीन थीम साथे होस्ट करे छे। आ वर्षनी थीम क्लाइमेट एक्शन एटले जलवायु कार्यवाही पर केन्द्रित छे। તેનો મુખ્ય ઉદ્દેશ જળવાયુ પરિવર્તન સામે તાત્કાલિક પગલાં લેવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નવીનીકરણ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે। આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન અઝરબૈજાન દ્વારા કરવામાં આવી રહ્યું છે। મુખ્ય વૈશ્વિક કાર્યક્રમ અઝરબૈજાનના બાકુમાં યોજાશે। કાર્યક્રમમાં સાંભળીએ મુકેશના સ્વરમાં बूंद जो बन गई मोती फिल्म नु गीत, संगीत सतीश भाटियानु, बोल भरत व्यासना।

પર્યાવરણ દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. તેની સ્થાપના 1972માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. જો કે તેની સૌ પ્રથમ વખત ઉજવણી વર્ષ 1973માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ પર્યાવરણીય મુદ્દાઓ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરે છે. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મન્ના ડેના સ્વરમાં મશાલ ફિલ્મનું ગીત, સંગીત SD બર્મનનું, બોલ પ્રદીપના.

વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણને બચાવવાનો સંદેશો આપે છે. આ દિવસે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે. સરકાર અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવે છે. અહીં કેટલીક વ્યંગાત્મક પંક્તિઓ રજૂ કરી રહી છું. પર્યાવરણ દિવસ ઉજવવા માટે આજે બધા કઠિયારાઓએ સભા કરી. વૃક્ષોના હત્યારાઓએ ભેગા મળી વૃક્ષોના જતન વિશે ઊંડી ચર્ચા કરી. પાણી આડે જેણે પાળા ક્યારેય નથી બાંધ્યા એણે પાણી બચાવવાની પ્રાર્થના કરી. મસ્ત મોટી ગાડીમાંથી ઉતર્યા પછી વિનંતી સાયકલ ચલાવવાની કરી. પ્રતિજ્ઞા પર્યાવરણ બચાવવાની કરી, પણ પ્રતિજ્ઞા ન પ્રતિજ્ઞા પાળવા માટે કરી. પર્યાવરણની ન કદી પરવા કરી ને એ જ માનવે આ કથા કરી. પર્યાવરણ દિવસ ઉજવવા આજે બધા કઠિયારાઓએ સભા કરી. કાર્યક્રમમાં આગળ સાંભળીએ અનુરાધા પોટવાલ અને ભૂપિન્દર સિંહના સ્વરમાં એક બાર ફેર ફિલ્મનું આ ગીત. સંગીત છે રઘુનાથ શેઠનું, બોલ વિનોદ પાંડેના.

પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કેટલીક જગ્યાએ સરકાર દ્વારા ફ્રીમાં રોપા અપાતા હોય છે. આ એક દિવસે વૃક્ષ વાવવાથી શું થશે? એ પછી એનું જતન પણ એટલું જ જરૂરી છે. તેને નિયમિત પાણી પણ પીવડાવવું પડે. નાની નાની વાતોની તકેદારીથી મોટો બદલાવ આવે છે. વર્ષમાં કોઈ એક દિવસ સારી થીમ સાથે પર્યાવરણ દિવસ ઉજવવાથી પર્યાવરણ નહીં સુધરે. શરૂઆત પોતાનાથી જ કરવી પડે. રોજ થોડું પાણી બચાવીએ, વીજળીનો ઉપયોગ ઓછો કરીએ, અને જો અનુકૂળ હોય તો સોલર પેનલ પણ લગાવી શકાય. નાના મોટા કામ માટે સાયકલનો ઉપયોગ કરીએ તો જીમમાં પણ નહીં જવું પડે અને પર્યાવરણ દિવસ એક દિવસ પૂરતો પણ નહીં ઉજવવો પડે. કાર્યક્રમમાં અંતે સાંભળીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં એક નજર ફિલ્મનું આ ગીત. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાનું, બોલ મજરૂ સુલતાનપુરીના.

સવારે માહિતી સાથે ફિલ્મ સંગીતનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે આપ માણી રહ્યા હતા.

સવારે આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ આરતી મુનશીના સ્વરમાં આ ગીત સાથે.

ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ નીનો મજુમદારની રચના કૌમુદી મુનશીના સ્વરમાં.

આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન.

આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયેલા છો. બરાબર 10 વાગે અત્યાર સુધીના મુખ્ય સમાચાર આપ સાંભળશો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ભારત યુકે વિઝન 2035ની સમીક્ષાની પ્રથમ વાર્ષિક બેઠક યોજી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની પ્રશંસા કરી. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશના સ્પર્ધકોએ ભાગ લીધો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલહન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો. અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થયો. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સવારના 10:31 થઈ છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીએ મનહર ઉદાસ અને સાધના સરગમના સ્વરમાં જાવાઝ ફિલ્મના આ ગીત સાથે. સંગીત કલ્યાણજી આનંદજીનું બોલ ઇન્દિવરના.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ કંચન મનહર ઉદાસ અને આનંદના સ્વરમાં કુરબાની ફિલ્મનું ગીત, સંગીત કલ્યાણજી આનંદજીનું બોલ ઇન્દિવરના.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवामां रहेली आकाशवाणी 90 वर्ष थी समाजमां सचोट माहिती शिक्षण અને સાત્વિક મનોરંજન પૂરું પાડી રહી છે। આજે સમગ્ર ભારતમાં લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે। આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે। ફિલ્મ સંગીતના કાર્યક્રમને આપીએ એક વિરામ। ફિલ્મ સંગીતમાં વધારે ગીતો સાંભળીશું 11:02।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત। શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે દિયા શાહ, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળી ગની દહીવાલાની રચના।

તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રમેશ પારેખ રચિત રચના. તો હવે સાંભળી દિયા શાહના જ સ્વરે આસિમ રાંદરિયાની રચના.

તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત દિયા શાહના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ દિવસ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે જમ્મુમાં એક નવા પ્રાદેશિક હવામાન કેન્દ્રની સ્થાપનાની ઔપચારિક જાહેરાત કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારતે રશિયા સાથે સહયોગ ઘટાડવા દબાણ કરવાના પશ્ચિમી પ્રયાસો નિરર્થક અને વૈશ્વિક સ્થિરતા માટે હાનિકારક છે.

0: ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાગાલેન્ડ સરકારે રાજ્યભરમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે, ડેનિશ વિદેશમંત્રી લાર્સ લોકે રાસ્મુસેન અને ડેનમાર્કના લોકોને બંધારણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક રખ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ભારત યુકે વિઝન 2035ની સમીક્ષાની પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોએ સ્પર્ધા કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજ સવાર સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું બત્તી ગુલ મીટર ચારો ફિલ્મના ગીતથી, જ્યારે ગાયું છે રાહત ફતેહ અલી ખાને.

અજય ગોગાવલે અને સાથીઓએ ગાયેલું ધડક ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો અરિજિત સિંહ અને નિકિતા ગાંધીને ફિલ્મ કેદારનાથ.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉસ્તાદ સુલતાન ખાન અને કેએસ ચિત્રાએ ગાયેલી ખિલેશ શર્માની રચનાથી.

ઉસ્તાદ સુલતાન ખાન અને કેએસ ચિત્રાએ ગાયેલી ખિલેશ શર્માની રચના પે સાંભળી, અને હવે સાંભળશો હરિહરનને ગઝલ તાહિર ફરાઝની.

લગભગ 591 સ્ટેશનોનું સંચાલન કરી રહી છે. આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાયને સાકાર કરતા આજે આકાશવાણી ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે. દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે. આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન. હિન્દી ગીત ગઝલના કાર્યક્રમમાં હવે સાંભળશો ફૈઝિયા ખાન પઠાણે ગાયેલી મર્તબલીની રચના.

0: ફૈઝે ખાન પઠાણે ગયેલી રાહુલ સાબરીની ગઝલ આપે સાંભળી, અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. નેપાળના વિદેશમંત્રી શ્રી શિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક પેડ માં કે નામ જેવા અભિયાનોએ દર વર્ષે લગભગ 1.1 લાખ હેક્ટર જંગલ ઉમેરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિપુરાની મુલાકાતે બીએસએફના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉચ્ચ સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. ભાજપ પ્રમુખ નીતિન નવીને તમિલનાડુ રાજ્ય પાર્ટીના વડા કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું સ્વીકારી લીધું. કેન્દ્ર સરકારે વિદેશી સંસ્થા કે રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી રોકાણમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર કરમુક્તિ આપી. ઓમાનમાં ઓફશોર લોડિંગ સુવિધા નજીક થયેલા વિસ્ફોટ બાદ ઓમાને તેના મુખ્ય મીના અલ ફહલ નિકાસ ટર્મિનલ પર ક્રૂડ ઓઇલ લોડિંગ કામગીરી બંધ કરી દીધી. ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે 6,750 છોડ રોપી પર્યાવરણ દિવસની ઉજવણી કરી.

0: જેમાં છેલ્લા 12 વર્ષમાં વિજ્ઞાનના પ્રસાર માટે 4 જેટલા રિજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની 25.64 લાખથી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીના પુડુચેરી સ્ટેશને આજે વોકેથોનનું આયોજન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોએ સ્પર્ધા કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજ સવાર સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પૂર્વ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વૃક્ષારોપણ કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.

સુધીર ઠાકર અને રેખા ઠાકરે ગાયેલી જગદીશ જોશીની શબ્દરચના આપે સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળશો દીપ્તિ દેસાઈના કંઠમાં જલન માત્રીની આ ગઝલ. પણ પહેલા એક સંદેશ. આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી.

0: ફસાણી.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયરને મળ્યો છે આપ સૌનો વાલ ભર્યો હાથ, અને આપને મળ્યો છે મનગમતા એવા સહિયરનો સાથ. નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
4: અરે વાહ, આજે તો સ્ટુડિયોમાં સરસ મજાની સુગંધ આવી રહી છે ને કઈ. હે, આ તો મોગરાની સુગંધ છે, બહુ જ સરસ સુગંધ છે. અલ્પા, આજે તમે કોઈ નવું પરફ્યુમ લગાવીને આવ્યા છો કે શું?
3: સુગંધ તો છે, પણ આર્ટિફિશિયલ નહીં લિપિ, આ ઓરિજિનલ ફ્લેવર છે. ડેન્ટણેન, આ જુઓ, હું તમારા માટે આજે કંઈક લાવી છું.
4: વાવ, મોગરાનો ફૂલ મારા માટે, સો લવલી, થેન્ક યુ સો મચ. પણ અલ્પા, આ તમે ક્યાંથી લાવ્યા?
3: લિપિ, યાદ છે મેં વાત કરી હતી કે વિશ્વ પર્યાવરણ દિવસે હું વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગઈ હતી. દર થોડા થોડા દિવસે હું ત્યાં જતી હોઉં છું. આજુબાજુથી નીંદણ કાઢવાનું કામ હોય કે પછી થોડી ખેડ કરવાની હોય, એવું બધું કરવા આજે પણ ગઈ હતી, અને ત્યાં મેં મોગરા ખીલેલા જોયા, તો મને તમે યાદ આવ્યા.
4: વાહ, વૃક્ષારોપણ પછી એની સંભાળ લેવા પણ જાઓ છો તમે? આ ખરેખર સારી વાત છે, અને સંભાળ ભલે તમે લેતા હો, પણ સારી વાત એ છે કે મને હવે મોગરાના ફૂલ મળતા રહેશે, હે ને?
3: તમને મોગરાના ફૂલ અને એની સુગંધ મળતી રહે ને, એના માટે મેં કંઈક વિચાર્યું છે.
4: આહા, શું વિચાર્યું છે?
3: આ વખતે તમારી બર્થડે આવે ને, એટલે મોગરાનો છોડ તમને ગિફ્ટ કરીશ, અને પછી એના ઉછેરની જવાબદારી તમારી. હો,
4: હા, એ તો છે જ, આ સરસ વિચાર છે ને. અલ્પા, આવતા મહિને મારા મમ્મીનો જન્મદિવસ આવે છે, હું એને ડમરૂનો છોડ ગિફ્ટ કરીશ. એની સુગંધ સરસ હોય છે, અને એ પૂજા કરવામાં પણ વપરાય છે, એટલે મમ્મી ખુશ થઈ જશે.
3: આ છોડ, આ વેલા, આ મોટા મોટા વૃક્ષો હંમેશા આપણને કેટલા ઉપયોગી થતા હોય છે નહીં? મિત્રો, એક ઝાડનું મહત્વ શું હોય એ તો આવા ઉનાળામાં ખબર પડી જ જાય. ક્યાંક ગયા હોઈએ અને વાહન પાર્ક કરવું હોય તો બધા લોકો ઝાડના છાયામાં જ વાહન પાર્ક કરવાનું પસંદ કરે છે.
4: અરે, ચાર રસ્તા હોય કે રેડ સિગ્નલ હોય, ઝાડનો છાંયો દૂર હોય ને તો પણ લોકો ઝાડના છાંયે જ ઊભા રહીને ગ્રીન સિગ્નલ થવાની રાહ જોતા હોય છે. કારણ કે ગરમી તો જુઓ ભાઈ, વર્ષે વર્ષ વધતી જ જાય છે.
3: એ જ તો. સામાન્ય રીતે તો કોઈ પણ રેકોર્ડ બ્રેક થાય તો એ ખુશીનો અવસર હોય છે, નવા કીર્તિમાન સ્થાપિત થાય એ ઉજવણીનો સમય હોય, પણ અહીંયા તો ગરમી જ પોતાનો જૂનો રેકોર્ડ બ્રેક કરી રહી છે, અને આ ચેતવાનો અવસર છે.
4: આમ જુઓ તો પૃથ્વી હોય કે કુદરત, કંઈ બોલતા નથી, કોઈ ઉપદેશ પણ નથી આપતા, પણ હા, સંકેત ચોક્કસ આપે છે. સમુદ્રની વધતી સપાટી, અલગ અલગ જગ્યાએ લાગતી વિકરાળ આગ, હીટ વેવ, પીગળતા ગ્લેશિયર્સ, ગરમીનો વધતો જતો અહેસાસ, આ બધા કુદરત તરફથી મળતા સંકેતો છે.
3: અને એટલે જ વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવા પરિવર્તન પર કેન્દ્રિત છે. પૃથ્વી તરફથી આવતા તાકીદના સંકેતો અને આપણે જે પગલાં લેવાના છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
4: જ્યારે પણ પર્યાવરણની વાત આવે, બહુ બધી ચર્ચાઓ થાય, સોશિયલ મીડિયા પર મેસેજીસની આપલે થાય, વિચારો રજૂ થાય, મોટી મોટી વાતો પણ થાય કે પ્રદૂષણ વધી ગયું છે, ગરમી વધી ગઈ છે, પણ બસ એસી રૂમમાં બેસીને ગ્લોબલ વોર્મિંગની થયેલી ચર્ચા થોડા જ સમયમાં ભૂલાઈ જતી હોય છે.
3: તો ચાલો આજે આ પર્યાવરણ દિવસે માત્ર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવાને બદલે રિયલ લાઈફમાં એક નાનું સ્ટેપ લઈએ, એવી કેટલીક નાની નાની બાબતોને, આદતોને અમલમાં મૂકીએ જે સાવ સરળ છે. જેમ કે ઘરમાં કે સોસાયટીમાં ઓછામાં ઓછો એક છોડ વાવીએ અને એને ઉછેરવાની જવાબદારી લઈએ.
4: બજારમાં જતી વખતે ઘરની કાપડની થેલી સાથે રાખવાની આદત પાડીએ.
3: ઘર કે ઓફિસમાંથી નીકળતી વખતે લાઇટ અને પંખા બંધ કરવાનું યાદ રાખીએ.
4: પાણીનું દરેક ટીપું કિંમતી સમજીને તેનો બગાડ થતો રોકીએ.
3: મિત્રો, એટલું યાદ રાખીએ કે કુદરત આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ વધુ ને વધુ સુવિધાઓ માટેનો આપણો લોભ નહીં. આપણી એક નાની ભૂલ, જેમ કે રસ્તા પર પ્લાસ્ટિક ફેંકવું કે બિનજરૂરી પાણીનો બગાડ કરવો, આપણા જ ભવિષ્યને જોખમમાં મૂકે છે.
4: જો આજે આપણે કુદરતને સાચવીશું તો જ આવતીકાલ આપણને સાચવશે. બદલાવની શરૂઆત આપણા પોતાનાથી જ કરીએ. અને હવે

0: એ કાર્યક્રમના આગળના પડાવ તરફ અને સાંભળીએ એક સરસ મજાની વાતચીત. આવો સાંભળીએ ડોક્ટર એપી સિંઘ સાથેની હિતેશ માવાણીની વાતચીત.
1: શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. મિત્રો, આપણા જીવન અને પર્યાવરણ બંને એકબીજાના પૂરક છે અને વિશ્વ પર્યાવરણ દિવસની આજની જે થીમ છે, વિશ્વ પર્યાવરણ દિવસ આજનો જે વિષય છે, તો આ અંગે વાતચીત કરવા માટે વન વિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષક શ્રી, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર એપી સિંહ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ તો ડૉક્ટર સિંઘ, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે.
2: થેન્ક યુ, આભાર.
1: સૌપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આ વિશ્વ પર્યાવરણ દિવસ છે તેની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ અને તેની પાછળનો હેતુ શું છે?
2: શ્રોતા મિત્રો, બધાને નમસ્કાર. આપણે પર્યાવરણની વાતો કરતા હોઈએ છીએ અને કુદરતે આપણે જે પણ આપ્યું છે બધું પરફેક્ટ આપ્યું છે, પણ આપણી એક્ટિવિટી દ્વારા એને સારું બનાવી શકાય કે ખરાબ બનાવી શકાય. રહેવા માટે આપણું પર્યાવરણ સરસ હોવું જોઈએ કે પોલ્યુટેડ હોવું જોઈએ એ આપણા બધાના ઉપર હોય છે. અને આ પર્યાવરણ શબ્દ આપણે ચારો બાજુના જો આવરણ છે એ શુદ્ધ હોવો જોઈએ ત્યારે આપણા લોકો સારી રીતે રહી શકાય, એક્ટિવિટી કરી શકાય અને આપણે વિકાસ પામી શકાય. આ તમામ બાબતો ધ્યાને રાખીને વૈશ્વિક સ્તરે યુનાઇટેડ નેશન્સ દ્વારા 1972માં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની સ્થાપના કરવામાં આવી. ત્યારથી દર વર્ષે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ યોજવામાં આવે છે. જ્યારે કોઈ પણ દિવસ યોજવામાં આવે ત્યારે અમારે તમામ લોકોને આ બાબતે જાગૃત કરવાનું છે કે આપણે પર્યાવરણને કઈ રીતે શુદ્ધ કરી શકાય, કઈ રીતે બચાવી શકાય, કઈ રીતે બહેતર બનાવી શકાય. આ બાબતની તમામ દેશોમાં, તમામ દુનિયામાં આ બાબતની ચર્ચા કરવામાં આવે છે અને આજે આ પ્રોગ્રામ દુનિયાના 100થી મોટા જાગૃત પ્રોગ્રામ છે જે આજના દિવસે આખી દુનિયામાં, આ તમામ દેશોમાં, તમામ રાજ્યોમાં અને દરેક ગામડા ગામડા સુધી આ બાબતની ચર્ચા કરવામાં આવે છે.
1: એટલે કે 1972થી શરૂ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આ એક ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. અને આપણે જેમ વાત કરી એમ જેને કહેવાય ને કે જેનું ઉજવણી સૌથી મોટા પાયામાં, વન ઓફ ધ લાર્જેસ્ટ સેલિબ્રેશન એ રીતે થાય છે. વિશ્વના મોટા ભાગના દેશો સાથે સાથે રાજ્ય સરકારો, એનજીઓસ પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સક્રિય હોય છે, સાથે સાથે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થી સંગઠનો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. ડૉક્ટર સિંઘ, આ વર્ષની એટલે કે 2026ની વિશ્વ પર્યાવરણ દિવસની જે થીમ છે એ કઈ છે?
2: યસ, કોઈ પણ પ્રોગ્રામ યોજવામાં આવે વૈશ્વિક સ્તરે, ગ્લોબલ સ્તરે, ત્યારે યુનાઇટેડ નેશન્સના જુદા જુદા પ્રોગ્રામ દ્વારા એની દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે અને આ થીમ ઉપર જાગૃતિ કેળવવામાં આવે છે અને તમામ પ્રોગ્રામ એના આધારે હોય છે. આ વર્ષની એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2026ની જે થીમ રાખવામાં આવી છે એ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર.
1: એટલે કે ડૉક્ટર સિંઘ, આ વર્ષની થીમ છે 2026ની ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ

0: ફોર અવર ફ્યુચર. તો આ થીમમાં નેચર એટલે કે કુદરત, ક્લાઇમેટ એટલે કે હવામાન, અને જેના વિશે આપણે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાનું છે તે માનવ જાતિના ફ્યુચર એટલે કે ભવિષ્ય વિશે પણ છે. તો આ એક કો રિલેટેડ થીમ છે, તો એના વિશે આપ જરાક વિસ્તૃતિપૂર્વક શ્રોતાઓને સમજાવો.
1: જોઈએ કે સૌથી પહેલી અગર વાત કરીએ તો આપણે ઇન્સ્પાયર્ડ બાય નેચર. હવે નેચર છે, કુદરતે દ્વારા હજારો લાખો વર્ષોમાં આ નેચર, વનો છે, વનસ્પતિઓ છે, વેટલેન્ડ્સ છે, મેંગ્રુવ છે, આપણા વન્ય પ્રાણીઓ છે, નેશનલ પાર્ક છે, સેન્ચ્યુરીઝ છે, ઝીલો છે, સમુદ્રી કાંઠા છે, કોસ્ટલ એરિયા છે, એ તમામ નેચર છે. અને આપણે બધા લોકો આ નેચર પ્રત્યે આકર્ષિત થઈએ છીએ.

0: છે, ઝીલો છે, સમુદ્રી કાંઠા છે, કોસ્ટલ એરિયા છે, એ તમામ નેચર છે. અને આપણે બધા લોકો આ નેચર પ્રત્યે આકર્ષિત થઈએ છીએ અને ઘણું બધું શીખીને આવીએ કે નેચર, જે કુદરતે બનાવેલી નેચર છે, એને આપણે કન્ઝર્વ કરવો જોઈએ, આપણે સંરક્ષિત કરવો જોઈએ. અને આ નેચર રહેશે તો તમારા ક્લાઇમેટ શુદ્ધ રહેશે. ક્લાઇમેટ એક્શન જે આપણે લેવાના છે તે ક્લાઇમેટ વ્યવસ્થિત રહેશે, અને અગર વ્યવસ્થિત રહેશે તો આ નેચર ક્લાઇમેટના લીધે અમારા ફ્યુચર પણ વ્યવસ્થિત રહેશે, ઉજ્જવલ રહેશે. એના માટે અગર તમે આજે જોઈએ, આજે જોવાની એ જરૂરત છે કે આપણી પોપ્યુલેશન, વસ્તી સતત વધી રહી છે, ડિમાન્ડ આપણી દરેક નેચરલ રિસોર્સની ડિમાન્ડ પણ વધી રહી છે. આપણે જે વાત કરીએ નેચરલ રિસોર્સના, એક્સપ્લોઇટેશન વધી રહ્યું છે. આપણે જે નેચરલ રિસોર્સનું જે એરિયા છે એ લગાતાર ઓછું થઈ રહ્યું છે, આમાં વધારો થતો નથી. એને કન્ઝર્વેશનની આપણે વાત કરીએ, પોપ્યુલેશન વધવાના કારણે તમે જુઓ કે આપણે અર્બનાઇઝેશન વધી રહ્યું છે સતત. 50% જેટલા લોકો આજે શહેરોમાં રહેવા મળ્યા છે, અને ગુજરાત પણ એક અર્બનાઇઝ સ્ટેટ થઈ ગયા છે. ત્યાં આજે પણ 50%થી વધારે લોકો અર્બન એરિયાઝમાં રહે છે.
1: ગુજરાતમાં તો ખાસ કરીને અર્બનાઇઝેશનનો રેશિયો એટલે કે પ્રમાણ દેશના સૌથી વધારે છે તેમ માનવામાં આવે છે.
0: બિલકુલ છે. અને ઇન્ડસ્ટ્રીલાઇઝેશન, આપણા રાજ્ય જે છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન વધી રહ્યું છે તો એમાં પોલ્યુશનનું પણ માત્રા વધશે જ. આ રીતે અને જે વિકાસ, આ ગુજરાત એક ઓલમોસ્ટ વિકસિત રાજ્ય તરીકે છે, તો અને જે હાલમાં પણ જે વિકાસમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, તો હવે જે જરૂરિયાત છે એના માટે જે નેશનલ સ્ટેન્ડર્ડ્સ નક્કી કર્યા છે કે એક બાજુ આપણે વ્હીકલ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, લોકોની અવર જવર છે, ટ્રાન્સપોર્ટેશન છે, એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ ગેસીસના કારણે અમારા પર્યાવરણ, અમારા વાતાવરણ કેવું થઈ રહ્યું છે, જેને સુધારવાની તાતી જરૂરિયાત છે. એના માટે રાજ્ય સરકાર, તમામ લોકો, એનજીઓ, ઇન્ડસ્ટ્રીલિસ્ટ, તમામ લોકો કામ કરી રહ્યા છે. પણ આપણે વિચાર કરવાની એ જરૂરત છે કે જે આપણે કરી રહ્યા છે એ પૂર્ણ છે, આપણે બરોબર છે, કે આપણે આમાં વધારો ઘટાડો કરવાની જરૂરત છે. પણ આ તો એક બાજુ છે જે આપણે એને ઉપર કામ થઈ રહ્યા છે. પણ હું એક ફોરેસ્ટ ઓફિસર તરીકે, અમારું જો કામ છે વનો અને વન્ય પ્રાણીઓ, ફોરેસ્ટ કવર, ટ્રી કવર વધારીને પર્યાવરણને કઈ રીતે સ્વચ્છ કરી શકાય, એ વન વિભાગ અને રાજ્ય સરકાર મોટા પાયે કરી રહી છે.
1: ડૉક્ટર સિંઘ, આપે જેમ જણાવ્યું તેમ જે સતત વધતી જતી વસ્તી છે તેને પરિણામે કુદરતી સંતુલન, નેચરલ બેલેન્સ છે એ ખોરવાઈ જવાનો એક ડર છે. અને આ ઉપરાંત જેને આ વર્ષની થીમ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, તો ક્લાઇમેટ સામેની જે મોટામાં મોટી ચેલેન્જીસ છે તો એ આ વર્ષે ભારતના ઘણા બધા શહેરોમાં આ સિઝન દરમિયાન, ઉનાળાની સિઝન દરમિયાન 45+ ટેમ્પરેચર રહેલું, અને આ એક હીટવેવની સમસ્યા છે, તેની સાથે સાથે મેલ્ટિંગ ગ્લેશિયર્સ એટલે કે જે હિમનદીઓ છે ખાસ કરીને હિમાલય અને આલ્પાઇન વિસ્તારોમાં એ ગ્લેશિયર્સ પીગળતી જતી છે એ પણ એક ચિંતાનો વિષય છે. અને સાથે સાથે જંગલોમાં વન વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળે છે આ સિઝનમાં, એ પણ એક ક્લાઇમેટનો એક મોટામાં મોટા ચેન્જીસ રહેલા છે, એના વિશે આપ વિસ્તૃત રીતે વાત કરો.
0: જોઈએ, બહુ સરસ વાત છે. મેં વાત કરી કે આપણે 50% અને 2050 સુધી આપણા જે દુનિયામાં જે અર્બનાઇઝેશન છે, 70% લોકો અર્બન એરિયાઝમાં સુધી પહોંચી જશે, ઇન્ડસ્ટ્રીનો સતત વિકાસ થશે. અને આખી દુનિયામાં લોકો ચિંતિત છે.

0: छे कि अपना जो टेम्परेचर जो बधी रहा छे, तो टेम्परेचर बदवाती आ तमे जे हमने बात करी है तमाम समस्याओं, चाहे फॉरेस्ट फायर होए, ग्लेशियर ना मेल्टिंग ऑफ द ग्लेशियर होए, साइक्लोन होए, तमाम बाबतों जो छे ये टेम्परेचर ना लीधे रहे छे। ग्लोबल स्तरे नक्की करवामां आव्या कि हमणां सुधी जे पण मुश्किली थई छे एने डामवा माटे 1.5 डिग्री सेल्सियस टेम्परेचरथी वधवो जोईए नहीं। પણ એવી ખબરો આવી રહી છે કે આપણે ભવિષ્યમાં 1.5 ડિગ્રી ટેમ્પરેચરથી બધું થઈ શકે એવી સંભાવના છે, અને આ થવાથી કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ શકશે તેમ છે। હવે એઝ એ ફોરેસ્ટ ઓફિસર મારે મને શું લાગે છે કે હમણાં જ હું એક ટીવી પર જોતા હતા કે એક માણસ પોતાના પાસે થર્મોમીટર છે અને થર્મોમીટરમાં એ કહે છે કે એ ટેમ્પરેચર બહાર 43 ડિગ્રી છે, અને પછી એક બળના ઝાડના નીચે લાયા તો એને કીધું કે આ તો 33 ટેમ્પરેચર છે। એટલે કે 9 થી 10-11 ડિગ્રી ઝાડના નીચે ટેમ્પરેચર થઈ જાય। અને હવે જો તમે ઝાડનું મહત્વ, વનોના મહત્વ, સાગરનું મહત્વ, વેટલેન્ડનું મહત્વ, આ પર્યાવરણ, ક્લાઇમેટ એક્શન ઓર ફ્યુચર જનરેશન માટે કેટલું અગત્યનું છે, તો હવે તમે જાણો છો કે વન વિભાગ શું કરી રહ્યા છે। અમારું જે કામ છે કે અમારે ફોરેસ્ટ કવરને સદંતર વધારવું છે। 33% જ્યોગ્રાફિકલ એરિયાના ફોરેસ્ટ કવર હોવું જોઈએ,
1: આદર્શ પ્રમાણ
0: પણ ગુજરાતમાં એટલા વિકસિત રાજ્ય હોવા છતાં આપણે 11% પર છીએ। તો આપણે શું કરી રહ્યા છીએ, સતત વાવેતરની કામગીરી મોટા પાયે કરી રહ્યા છીએ। આમાં તમે જાણ્યું હશે કે વન કવચ મિયાવાકી પદ્ધતિથી આખા રાજ્યમાં દર વર્ષે હજારો વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા છે। જે તમે હીટ વેવ્સની વાત કરો, હીટ સ્પોટની વાત કરો, તો અમે એક ગ્રીન સ્પેસ તૈયાર કરી રહ્યા છે, અને જ્યાં જ્યાં ગ્રીન સ્પેસ હશે ત્યાં પર્યાવરણ સારામાં સારા થશે। તો એક જે અમે આ કામ શરૂ કર્યા, બીજા કામ અમે કીધું કે અમારે જે વાવેતર છે, જે પ્લાન્ટેશન્સ છે, એ અમારા એવા ઝાડોના હોવો જોઈએ જે અમારા પોતાના હોય, નેચરલ હોય,
1: ઇન્ડિજિનસ
0: ઇન્ડિજિનસ હોય, નેટિવ હોય। એના માટે અમે શું કર્યા કે અમે એક નવી પહેલ શરૂ કરી કે અમે આઈડેન્ટિફાઈ કર્યા લોંગ લાસ્ટિંગ મલ્ટીપર્પઝ ઇન્ડિજિનસ ટ્રી। અમારે હરિત વન પથ યોજના અમલમાં મૂકી કે હવે જ્યાં પણ આપણે વાવેતર કરીશું એવા અમારે બળ છે, પીપલ છે, દેશી આંબા છે, જાંબુ છે, ખાટી આમલી છે, રાયણ છે, મહુડા છે, જે અમારા કુદરતી સીમડો છે, અમારા બચપનથી લઈને બુઢાપા સુધી જે અમારે કલ્ચર કલ્ચર સાથે હજારો સાલ સુધી જો વૃક્ષો છે એવા વૃક્ષોનું વાવેતર ઉપર આપણે ભાર મૂક્યા છે। તમે ખ્યાલ હશે કે રાજકોટની એક સદ્ભાવના વૃદ્ધાશ્રમ, સદ્ભાવના સંસ્થા છે, એ તમે દરેક જગ્યાએ જુઓ, ચાહે દરેક શહેરમાં જુઓ, રોડ ઉપર જુઓ, એ તમામ કેટલા સરસ મજાના 7 ફીટના રોપા ટ્રી ગાર્ડ લગાડીને 100% રિઝલ્ટ આપે છે, અને આ જ રોપા તૈયાર કરીને વાવેતર કરે છે। અને અમે લોકો એને શરૂઆત કરી સોમનાથથી માંડીને દ્વારકા સુધી, હા, આપણે પૂરા રોડના બંને બાજુ વાવેતર કરાયા। તો આખા રાજ્યમાં આ પ્રમાણે કામગીરી ચાલી રહી છે, અને આજે દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં અમારે 33% કરતાં વધારે વિસ્તારમાં વનરાજી કઈ રીતે ઊભી થાય એના માટે વન વિભાગ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તો અમારું જો કામ છે એ પોલ્યુશનને ડામવા માટે, ટેમ્પરેચરને ઘટાડવા માટે, અને લોકોને ક્લાઇમેટને ક્લાઇમેટ એક્શન તરીકે અને લોકોને ફ્યુચર આવતી જનરેશન માટે કે આપના ઝાડો છે.

0: આપણે વનરાજી છે, આપણા વન્યજીવો છે, એનું સંરક્ષણ કરીશું તો આપણે ભવિષ્ય આપણું ઉજ્જવળ રહેશે.
1: ડૉક્ટર સિંઘ, આપે ખૂબ જ સરસ વાત કરી. ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, વિશ્વ પર્યાવરણ દિવસની આ 2026ની થીમ છે. આપણે સાથે સાથે શ્રોતા મિત્રોને એ પણ જણાવીએ કે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત છે તેનો આપણે એક ગ્લોબલ હોટસ્પોટમાં પણ સમાવેશ કરી શકાય. ગુજરાતની જે ભૌગોલિક પ્રદેશ છે તેમાં ખૂબ જ વેરિએશન છે. કચ્છના રેતાળ રણ વિસ્તારના પ્રદેશથી લઈ દક્ષિણ ગુજરાતના બારેમાસના જંગલો, સાથે સાથે ગીરના જંગલો, ઉત્તર ગુજરાતના જંગલો અને મરીન નેશનલ પાર્ક. તો સાહેબ, આપણે થોડીક ગુજરાત જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જે સમૃદ્ધિ છે તેની આપણે વાત કરીએ.
0: જૈવિક વિવિધતાની આપણે વાત કરીએ તો દુનિયામાં 17 એવા દેશો છે જેને મેગા ડાયવર્સ કન્ટ્રી કહેવામાં આવે છે. આ 17 દેશોમાંથી ભારત પણ એક દેશ છે જેને આપણા મેગા બાયોડાયવર્સિટી કન્ટ્રી કહેવામાં આવે છે. હવે ભારતમાં આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ તો ગુજરાતમાં આપણી જે ઇકોસિસ્ટમ ડાયવર્સિટી છે એ બહુ ઉત્તમ પ્રકારની છે. તમે કહી શકો કે અમારા અરાવલી પર્વતમાલા છે, આપણે પાસે વિંધ્યન છે, સતપુડા છે, સયાદ્રી છે, 185 આપણી નદિયા છે, સૌરાષ્ટ્રના પ્લેટું છે, કચ્છના પ્લેટું છે, બન્ની ગ્રાસલેન્ડ છે, ગીર જેવા ફોરેસ્ટ છે, 4 નેશનલ પાર્ક છે, 24 અભયારણ્ય છે, 1 આપણે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પણ ગુનેરીમાં નક્કી કર્યા છે. તો જે ડાયવર્સિટી ઓફ ઇકોસિસ્ટમના કારણે ગુજરાત આપણે બેટલેન્ડમાં આખા ઇન્ડિયામાં 100થી વધારે બેટલેન્ડ છે. વર્ડ્સની સ્પીસીઝ 100થી સારીમાં સારી ગુજરાતમાં મળે છે. ફ્લેમિંગો સિટી ગુજરાતમાં આવેલું છે. તો જે જૈવિક વિવિધતા છે એ ગુજરાતની જૈવિક વિવિધતા અલૌકિક છે, વન્ની ગ્રાસલેન્ડ. પણ આ જૈવિક વિવિધતાને બચાવવા માટે પણ આપણે સતત પ્રયત્ન કરવાની જરૂરત છે. રેસ્ટોરેશન ઓફ વન્ની ગ્રાસલેન્ડ માટે તમે જાણો છો કે એ ઇન્વેસિવ એલિયન સ્પીસીસ, ધારો કે ગાંડા વાવળ છે, તો ગાંડા વાવળ જેમ પ્રસ્તો જાય છે તો અમારી જૈવિક વિવિધતામાં ઘટાડો થાય છે. પણ આ ગાંડા વાવળ હોય, લલટેના હોય, હિપ્ટિસ હોય, બીજા તમામ જે એવી પ્રજાતિઓ છે જે બહારની છે, તો આપણી દેશી પ્રજાતિઓ જો નેચરલ પ્રજાતિઓ હોય, કુદરતી પ્રજાતિઓ હોય, એને ઉપર અસર પામે છે. તો રાજ્ય સરકાર વન વિભાગ દ્વારા આવી ઇન્વેસિવ એલિયન સ્પીસીઝ ઉપર પણ કંટ્રોલ કરે છે, ઘટાડો કરી રહ્યા છે, જેથી અમારે ગુજરાતની સમૃદ્ધ જૈવિક વિવિધતા, આપણે મેંગ્રુવની વાત નહીં કરી, મેંગ્રુવ પણ આપણે ઇન્ડિયામાં વેસ્ટ બેંગોલ પછી બીજા નંબરે છે મેંગ્રુવ ફોરેસ્ટ. તો એ તમામ બાબતો આપણે અગર જોઈએ તો એ અલૌકિક છે અને એને સાચવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ.
1: પ્રસંગ આપે વિશ્વ પર્યાવરણ દિવસ આ વર્ષની 2026ની થીમ અને સાથે સાથે ગુજરાત એક જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. આ અને અન્ય ઉપયોગી માહિતી આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપ આવ્યા તેને માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: થેન્ક યુ શ્રોતા મિત્રો, આભાર.
2: સહિયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર એપી સિંઘ સાથેની હિતેશ માવાણીની વાતચીત. તો મિત્રો, આપણી આજુબાજુનું આવરણ એટલે વાતાવરણ, પર્યાવરણ. આ પર્યાવરણને વધુ શુદ્ધ કઈ રીતે કરી શકાય એ માટે પહેલ કરવાનો સમય હવે આવી ગયો છે. આપણા એક નાનકડા પ્રયત્નથી પણ આપણું યોગદાન એમાં ચોક્કસથી આપીએ. પર્યાવરણની જાળવણી માટેના જે પણ પ્રયત્નો તમે કર્યા હોય એ ચોક્કસથી અમને પત્ર કે ઈમેલ દ્વારા જણાવજો. ફરી મળીશું એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે. પણ હા, લાગણી અને હૂંફ તો આ જ રહેશે. આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. પત્ર લખવાનું સરનામું જો આપની પાસે ના હોય તો નોંધી લેશો. નિયામકશ્રી

તૈયાર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.

અમી પરીખે ગાયેલી હરીન્દ્ર દવેની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जनकल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: પ્રધાનમંત્રી સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો

0: હાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमन में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमन कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजनाओं का शिलान्यास करेंगे. अपर्णा खून, आकाशवाणी समाचार, सूरत.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 જૂને બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ વર્ષના પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ગયા મહિનાની શરૂઆતમાં સુશ્રી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે તટસ્થ વલણ સાથે ટૂંકા ગાળાના ધિરાણદર અથવા રેપો રેટ 5.25% પર જાળવવાનો નિર્ણય કર્યો છે. બેન્કે આ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.9% ઘટાડીને 6.6% કરી છે. બેન્કે આ નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવાનો લક્ષ્યાંક પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. બેન્કે બિનનિવાસી ભારતીયો એનઆરઆઈ દ્વારા ઇક્વિટી સાધનોમાં રોકાણ મર્યાદા પણ વધારી છે.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી છે. આ મુક્તિ આ વર્ષની 1 એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ સંદર્ભમાં આવકવેરા સુધારો વટહુકમ 2026 જારી કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી સરકારી સિક્યુરિટીઝ પર ઘણા દેશોની જેમ કરવેરામાં વધારો થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને પણ આવી જ આવકવેરા મુક્તિ અપાઈ છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પેન્શન ભંડોળ, વીમા કંપનીઓ અને સોવરિન વેલ્થ ફંડ્સ જેવા લાંબા ગાળાના રોકાણકારોને વિદેશી મૂડીનો સ્થિર અને વ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ કાર્યકારી જટિલતાઓને ઘટાડવા, બજાર ઉપલબ્ધતાને સરળ બનાવવા અને અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોની જેમ વધુ સીમલેસ રોકાણ પ્રદાન કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિળનાડુ રાજ્ય અધ્યક્ષ કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈએ તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ આજે તેમને મંત્રાલય ફાળવણીને લઈને રાજીનામું આપ્યું છે. બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને બેંગલુરુ વિકાસ મંત્રાલય આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેના બદલે તેમને જળ સંસાધન મંત્રાલય અપાયું છે. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપતા રહેશે અને કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. 3 જૂને શપથ લીધા બાદ ગઈકાલે મંત્રીમંડળને નવા મંત્રાલયો ફાળવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ રામલિંગા રેડ્ડી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વર્ષ 1973થી પૃથ્વી પર જીવન બચાવવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 5 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા સૌને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને દેશવાસીઓને પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવન અને જૈવ વિવિધતાના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા અપીલ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભારતની સભ્યતાએ તેના નાગરિકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું શીખવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક પેડ માં કે નામ જેવી પહેલોએ વાર્ષિક આશરે 1.1 લાખ હેક્ટર વન વિસ્તાર વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેકને શુભેચ્છા પાઠવી અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું

વધુ કે આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક પૃથ્વી એક પરિવાર અને એક ભવિષ્યના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત મિશન લાઇફની ભાવનામાં સ્વચ્છ હરિયાળો અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકોએ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા નોંધપાત્ર પર્યાવરણીય સુધારા લાવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી અમિત શાહ, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, ભૂપેન્દ્ર યાદવ, ડોક્ટર એસ જયશંકર, પિયુષ ગોયલ સહિત અને કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ છે. તેમણે કહ્યું કે કોઈપણ કરારમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરતા કાયમી ધોરણે અટકાવવા જોઈએ. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પરમાણુ અપ્રસાર તેમના વહીવટીતંત્રના અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે ભવિષ્યના કોઈપણ કરાર હેઠળ ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે નહીં. શ્રી ટ્રમ્પે વર્ષ 2015ના પરમાણુ કરારની ટીકા કરતા તેને ઈરાનના પરમાણુ શસ્ત્રો મેળવવાનો માર્ગ ગણાવ્યો અને દાવો કર્યો કે કોઈપણ નવો કરાર મૂળભૂત રીતે અલગ હશે. ઈરાને પરમાણુ ઠેકાણા પર અમેરિકાના હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે આ સુવિધાઓ સંપૂર્ણપણે નાશ પામી છે અને તેના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. શ્રી ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો અમેરિકન સૈનિકોને નિશાન બનાવવામાં આવશે તો તાત્કાલિક વળતો જવાબ અપાશે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ જાપાનના કાકામિઘારા હોકી સ્ટેડિયમ ખાતે આજે ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. ભારતે પુલ એમાં 9 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે. આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને જાપાન અથવા પુલ બીની ટોચની ટીમનો સામનો કરશે. ઓમાન દ્વારા મીના અલ ફાહલ નિકાસ ટર્મિનલ પર તેલ પુરવઠા કેન્દ્રો નજીક વિસ્ફોટ થવાને કારણે ક્રૂડ ઓઇલ નિકાસ અટકાવી દેવામાં આવી છે. આ વિસ્ફોટ ટર્મિનલના બે સિંગલ બોય મુરિંગ બર્થ એસબીએમ 1 અને 2 વચ્ચે થયો હતો, જેનો ઉપયોગ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરવા માટે થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 એ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોની 18,800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. સૌપ્રથમ તેઓ હજીરા પહોંચશે અને બપોરે જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદી ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરશે. આ અંગે આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुँच में सुधार होगा. जन कल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रॉमा केयर सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ESIC अस्पताल का भी उद्घाटन करेंगे. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: શ્રી મોદીએ સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमण में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमण कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजनाओं का शिलान्यास करेंगे. अपर्णा खुंड, आकाशवाणी समाचार, सूरत.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્ત્રોતોની સચોટ માહિતી મેળવવા મોબાઇલ સોર્સ અપર્ચમેન્ટ લેબોરેટરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મિયાવાકી પદ્ધતિ આધારિત લોંગ

0: ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, આ વર્ષે અમદાવાદ શહેરમાં કુલ 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રખાયો છે.
1: આજે સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે અને હવે ચોમાસું આવશે એટલે ચોમાસામાં પણ કરોડો વૃક્ષો વાવી વન વિભાગ દ્વારા અને સૌ લોકો સાથે જોડાઈ અને પોતે પોતાના માતૃશ્રીના નામે પોતાના ઘરના જે લાડીલા વ્યક્તિના નામે એક વૃક્ષ વાવી અને એનું જતન કરશે તો ગુજરાત હરિયાળી ક્રાંતિ તરફ છે અને હરિયાળી ક્રાંતિ તરફ જવા.
0: સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દ્વારા આ દિવસ હર્ષભેર ઉજવાઈ રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામ અભિયાનના ત્રીજા તબક્કાનો આજથી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ અને ગાંધીનગર શહેરમાં 5000 વૃક્ષોનું વાવેતર કરાશે. આ પ્રસંગે પટેલે સૌ નાગરિકોને પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરાયું, જ્યારે ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ગ્રીન બેલ્ટ અભિયાનનો પ્રારંભ કરાવાયો. મહીસાગર જિલ્લા સંતરામપુરમાં શિક્ષણ તાલીમ ભવન ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વૃક્ષારોપણ કર્યું. નર્મદા જિલ્લાના વિવિધ તાલુકામાં વૃક્ષારોપણ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગેનો સૌને સંદેશ અપાયો. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા નાગરિકોમાં 172 પુરૂષો, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. હાલમાં તમામ જિલ્લાઓમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘૂસણખોરી અને વસવાટ કરનારા શખ્સો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત રહેશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં ગુજરાત પણ અનેક ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આવું જ એક ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ છે. રાજ્યમાં ગત 12 વર્ષમાં વિજ્ઞાનના પ્રસાર અને જનમાનસમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવા પાટણ, ભુજ, ભાવનગર અને રાજકોટ એમ 4 જેટલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રની અત્યાર સુધીમાં 25,64,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આ કેન્દ્ર વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં તાજેતરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે બાગાયતી પાક, ખાસ કરીને કેરીના પાકને આંશિક અસર થઈ હતી. જોકે જિલ્લામાં ક્યાંય મોટા નુકસાનના કે ઝાડ પડવાના સમાચાર નથી. બાગાયત વિભાગ અને ખેડૂત સમાજ બંનેએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી હતી. નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલે કહ્યું હતું કે જિલ્લામાં અંદાજે 39,000 હેક્ટરથી વધુ જમીન પર આંબાનું વાવેતર થયું છે. સદનસીબે તેમાંથી લગભગ 80% કેરીઓ ખેડૂતો દ્વારા ઉતારીને બજારમાં વેચી દેવાઈ છે, જ્યારે બાકી રહેલી 15-20% કેરી પર જ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. તેમણે ખેડૂતોને બાકી રહેલી કેરીની લણણી તાત્કાલિક પૂરી કરી બજાર વ્યવસ્થા કરવા અપીલ કરી છે. ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલે કહ્યું કે વહેલી સવારે વાવાઝોડાના કારણે પવનથી કેટલીક કેરીઓ ખરી પડી છે, જોકે જિલ્લામાં ક્યાંય મોટા ઝાડ પડવાની કે પતરા ઉડવાની કોઈ ઘટના નોંધાઈ નથી. શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું નથી. આ વરસાદથી ગરમીમાં રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દરમિયાન બાગાયત વિભાગે ખેડૂતોને ખાસ સલાહ આપી છે. આગામી 15 તારીખથી ચોમાસાના નિયમિત વરસાદની આગાહી હોવાથી

તે પહેલા આંબાના ઝાડની જૂની ડાળીઓ દૂર કરવા ઉપરાંત યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતર આપવું, જેથી આગામી 2 મહિનાની સુષુપ્ત અવસ્થા દરમિયાન આંબાને પૂરતું પોષણ મળી રહે અને સપ્ટેમ્બરમાં તે ફરીથી નવપલ્લવિત થઈ આગામી મોસમમાં સારું ઉત્પાદન આપી શકે. વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન નિયંત્રણ કક્ષ કાર્યરત કરાયો છે. મહાનગરપાલિકાના આપત્તિ નિયંત્રણ કક્ષનો નંબર 02602976480 છે. ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના બને, પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થાય તો મહાનગરપાલિકાના નિયંત્રણ કક્ષમાં જાણ કરી શકાશે. ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમિયાન મોબાઈલ નંબર 97277745800 પર નોંધાવી શકો છો, જેની લોકોને નોંધ લેવા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે. વલસાડ જિલ્લો સમગ્ર રાજ્ય અને ભારતભરમાં તેની ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી કેરીઓ, ખાસ કરીને જગવિખ્યાત હાફૂસ અને કેસર માટે જાણીતો છે. ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ કેરી પાક માટે આશીર્વાદ સમાન તમામ તાલુકાઓમાં આંબાવાડીઓ આવેલી છે. પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકાઓ હાફૂસ કેરી ઉત્પાદનમાં મોખરે છે. ધરમપુર, કપરાડા અને નાના પોંઢા તાલુકાઓમાં મોટા પાયે આંબાવાડીઓનો વિકાસ થયો છે, જ્યાં પ્રાકૃતિક પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વાપી મહાનગરપાલિકા બનતા શહેરના પહેલા મેયર તરીકે દક્ષાબેન પટેલની વરણી કરવામાં આવી, જ્યારે નાયબ મેયર તરીકે મિતેશ દેસાઈ, કારોબારી અધ્યક્ષ તરીકે સતીશ પટેલ, દંડક તરીકે સુનિતા તિવારી અને શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52 માંથી 37 બેઠક જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જિલ્લાના વાપીના 18 વર્ષના યુવા ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ ચીન ખાતે યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવી અંડર 20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય વિક્રમ પણ સ્થાપ્યો. હમણાં જ આપ વલસાડ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નવીન પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું. આકાશવાણી ગાયકવૃંદે ગાયેલી આ રચનાથી જે ગીત છે પર્યાવરણ લક્ષી.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર, શુભ સંધ્યા. 354.46 મીટર્સ અને 846 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ પર આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર.

કરે છે. અત્યારે સાંજના 5 થવા જઈ રહ્યા છે. આજની બીજી સભાના કાર્યક્રમોમાં આપ સૌનું સ્વાગત છે. થોડી જ ક્ષણોમાં બરાબર 5 વાગે હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરાશે.

બરાબર 5 વાગ્યાની 10 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5 વાગ્યાની 45 મિનિટે લોકસંગીતના કાર્યક્રમમાં આજે સાંભળશો બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં પ્રાચીન ભજનો અને હસુમતીબેન બારોટના સ્વરમાં લોકગીતો. 6 વાગ્યાની 30

મિની ડે યુવા દોસ્તો માટેનો આ કાર્યક્રમ યુવવાણી અને 7:22 ગ્રામ્ય મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, આ બંને કાર્યક્રમો અમારા રાજકોટ કેન્દ્રનું પ્રસારણ. સાંજે 7 વાગે ગેરફિલ્મી ગીતો માણી શકશો. રાત્રે 8 વાગે સુરમાધુરી ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 8:30, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, અમારા વિવિધ ભારતી કેન્દ્ર મુંબઈનું પ્રસારણ. રાત્રે 10 વાગે ગુજરાતી ગીતો અને 10:30 પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહ પર રેડિયો રિપોર્ટ, પ્રસ્તુતિ ઉત્કર્ષ મરાઠે. અને રાત્રે 11:10 સમાચાર સેવા પ્રભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શૃંખલા મહિલા સશક્તિકરણ. તો આ હતી માહિતી આજે હવે પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની. અને હવે પોલીસ ઉદઘોષણા અંતર્ગત ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત.

પોલીસ અધિક્ષક શ્રીની કચેરી પશ્ચિમ કચ્છ ભુજના જણાવ્યા અનુસાર ગુમ થનાર વિજુબેન વરસંગભાઈ રબારી તેઓ ગત તારીખ 20 મે 2026ના રોજ સવારે 10:15 વાગે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે: રહેઠાણ ગંગોણ, તાલુકો નખત્રાણા. તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. તેમજ ગુમ થનાર ભાવનાબેન વિસાભાઈ કારિયા, તેઓ ગત તારીખ 23 મે 2026ના રોજ રાત્રે 8 વાગે કોઈને કહ્યા વગર ચાલી ગયેલ છે. તેમનું રહેઠાણ શનિ મંદિર સામે ભક્તિ પાર્ક ભુજ. તેમનું વર્ણન આ પ્રમાણે છે: ઉંમર વર્ષ 20. તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. જે કોઈને ગુમ થનાર ભાવનાબેન વિસાભાઈ કારિયા તેમજ વિજુબેન વરસંગભાઈ રબારી વિશે કોઈ પણ માહિતી મળે તો તેમણે ભુજ કંટ્રોલ રૂમ ખાતે સંપર્ક કરવો અથવા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવો, જેનો ટેલિફોન નંબર છે 0-28-32-25-35-93. ટેલિફોન નંબર ફરી એકવાર નોંધી લેશો: 0-28-32-25-35-93. તેમજ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી બનાસકાંઠા પાલનપુરના જણાવ્યા અનુસાર ગુમ થનાર અંજુબેન મુકેશભાઈ માજીરાણા, તેઓ ગત તારીખ 19 મે 2026ના રોજ બપોરે 3 વાગે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે: ઉંમર વર્ષ 22, રહે બાદરપુર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. શરીરે મધ્યમ બાંધાના ઘઉંવર્ણ, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, કાળા વાળ, ચહેરો લંબગોળ છે. તેમણે શરીરે લીલા કલરની સાડી પહેરેલ છે. તેઓ ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈ વ્યક્તિને ગુમ થનાર અંજુબેન વિશે કોઈ પણ માહિતી મળે તો તેમણે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે સંપર્ક કરવો, જેનો ટેલિફોન નંબર છે 0-27-42-25-26-00. ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત પૂરી થઈ. હવે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી તેમજ ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ બૂંદ બંદ ગઈ મોતી ફિલ્મનું આ ગીત, મુકેશના સ્વરમાં, સંગીત સતીશ ભાટિયા, શબ્દરચના ભરત વ્યાસ.

શ્રોતા તો મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તન સામે પગલાં લેવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સહ વિવિધ સંકલ્પની આપણે પણ સંકલ્પથી આપણે પણ મદદરૂપ થઈ શકીએ. સાંભળી લઈએ આ ગીત. ફિલ્મનું નામ છે વિશ્વાસ, સ્વર હેમલતા અને મુકેશ, સંગીતકાર કલ્યાણજી આનંદ, ગીતકાર ગુલશન બાવરા.

પર્યાવરણ બચાવવા માટે આપણે પણ મદદરૂપ થઈ શકીએ છીએ મિત્રો. જેમ કે વધુ વૃક્ષો વાવવા, પાણી અને ઊર્જા બચાવવું, પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરવો, ઊર્જા કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરવો વગેરે. મિત્રો, પર્યાવરણનું સંરક્ષણ એ એક સામૂહિક પ્રયાસ છે. નિયમિત આદતો લાંબા ગાળે મોટો ફરક પાડે છે. સાંભળીએ આ ગીત.

આપ માણી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ રાજપૂત ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને સાથીદારોના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મૃત્યુદંડ ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર આનંદ મિલિંદ.

મિત્રો, આજના વિશ્વ પર્યાવરણ દિવસ પર એક સંકલ્પ લઈએ. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેને ઉછેરીને પર્યાવરણને અર્પણ કરે, તો જ ક્લાઇમેટ ચેન્જની થઈ રહેલી ખરાબ અસરને પહોંચી વળશે. આ સંદેશ સાથે જ આજનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આજે સાંભળીએ પ્રાચીન ભજનો બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં. પ્રથમ રચના દાસ પીઠોની.

વડોદરા કેન્દ્રને સંઘ રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આજે સાંભળીએ પ્રાચીન ભજનો બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં, પ્રથમ રચના દાસ પીઠોની.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ લોકગીતો. હસુમતીબેન બારોટના સ્વરમાં.

0: આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
0: શ્રોતા મિત્રો, આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ જોડાયેલા છો. બરાબર 6:15 સિંધીમાં સમાચાર.

0: છતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: 90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

હેલો દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જ્યારે સફળ થાય છે તો એની પાછળ તેના માતા પિતાની મહેનત હોય છે, તેના શિક્ષકોની, તેના ગુરુની મહેનત હોય છે કે જેના કારણે એની કેળવણી કેવી મળી છે એ સાબિત થાય છે. જો એ વ્યક્તિ નિષ્ફળ જાય છે તો આપણે એવું નહીં કહી શકીએ કે તેના માતા પિતા કે તેના ગુરુ કે તેના કોઈનો હાથ છે. નહીં દોસ્તો, એવું નથી હોતું. પણ ઘણી વખત એની કેળવણી સાચી હોય છે, પરંતુ એને રસ્તામાં મળનારા ઘણા બધા મિત્રો કે પછી ઘણા એવા રસ્તાઓ છે કે જેનાથી પોતે માર્ગ ભ્રમિત થઈ જાય છે અને જેના કારણે તે પોતાના જાતે પોતાના પગ પર કુહાડો મારી દે છે. અને પોતાને તો ઠીક છે, પણ પોતાની સાથે સાથે પોતાના માતા પિતા છે, શિક્ષકો છે, ગુરુ છે, બધાને લાંછન લગાડે છે. આ માત્ર એ જ વસ્તુ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક કેળવણીમાં અભાવ છે, કેળવણીમાં ક્યાંક ખામી રહી ગઈ છે. તો આજે આપણે એવા જ વિષય પર ચર્ચા કરવાની છે કે જીવનમાં આદર્શ કેળવણી કોને કહી શકાય, કે જેથી કરીને આપણે તમામ યુવા વર્ગ સાથે સાથે જે નાના નાના બાળકો છે આપણે એને કેવા પાઠ શીખવી શકીએ, કેવી તાલીમ આપી શકીએ કે જેથી કરીને એક આદર્શ ભારતનું નિર્માણ કરી શકીએ અને આખા વિશ્વની અંદર ભારતનો ડંકો આપણે સુપેરે વગાડી શકીએ. દોસ્તો, આજના આપણા આ ઇન્ટરવ્યૂની અંદર આપણે બોલાવ્યા છે દિશા કે પારેખ, અને જેવું આપણને આદર્શ કેળવણી અને ગાંધી વિચારો પરની ઝીણવટભરી વાતો કરવાના છે. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આ ઇન્ટરવ્યૂ જે ઇન્ટરવ્યુ લીધો છે સુધીર દત્તાએ. દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ તેની પહેલાં માણીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે વંદે મેથા દમ વંદે માતરમ. ફિલ્મ છે લગેરો મુન્નાભાઈ, ગીત ગાયું છે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણવ વિશ્વાસે, સંગીત આપ્યું છે શાંતનુ મોઇત્રાએ અને લિરિક્સ લખ્યા છે સ્વદાનંદ કિરકિરેએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

મિત્રો, આપણા ભારતના આઝાદીના ઇતિહાસની વાત કરીએ તો પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે અનેક નામોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ અને એમના વિચારોએ આજના ભારતની એક નવી દિશા ઘડી છે, એમનો પાયો નાખ્યો છે એમ આપણે કહીએ છીએ. શિક્ષણ એ કોઈપણ દેશના વિકાસનું ખૂબ જ મોટું ચાવીરૂપ પરિબળ છે. શિક્ષણ વગર કોઈ દેશનો વિકાસ શક્ય નથી. આપણે ત્યાં વર્ષોથી અને સદીઓથી શિક્ષણની કેળવણીની પ્રથાનો અમલ થતો આવ્યો છે. આર્ય સંસ્કૃતિ હોય કે દ્રવિડ સંસ્કૃતિની વાત હોય, શિક્ષણ હંમેશા સિરમોર રહ્યું છે. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિ, પૂજામૂલમ ગુરોર્પદ, મંત્રમૂલમ ગુરોર્વાક્ય, મોક્ષમૂલમ ગુરોર્કૃપા. આપણે હંમેશા ગુરુને મહત્ત્વ આપ્યું છે. એ પછી જીવનનો કોઈપણ તબક્કો હોય, શિક્ષણ હોય, કેળવણી હોય કે પછી જીવનના વિવિધ પાસા સાથે સંકળાયેલી બાબતો હોય, આપણે સદા સર્વદા ગુરુને સ્થાન આપ્યું છે અને એટલે જ આપણે ગુરુને બ્રહ્મની સાથે ગણીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. એ ગુરુની મહત્તા શિક્ષણની સાથે, કેળવણીની સાથે સંકળાયેલી છે. એટલે જ કહેવાય છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ગળગળ કાઢે ખોટ, અંદર હાથ સરાહી દે બહાર દેવે ચોટ. જેમ કુંભાર એ ચાકડા ઉપર માટીનો પિંડ ગોઠવી અને એમાંથી ઘડો ઘડતો હોય, એનો આકાર દેતો હોય, ત્યારે એને બહારથી ધીમે ધીમે પસવારતો જાય, એના ઉપર સ્નેહનો હાથ ફેરવતો જાય, પણ અંદરથી ધીમે ધીમે હાથ એ રીતે એને ઠપકારે કે જેથી એના ઘડાને પૂરો અને સરસ આકાર મળે. ગુરુનું કામ કંઈક આવું જ છે. આપણા જેવા માટીના પિંડમાંથી જ્યારે એવા કુંભનું નિર્માણ કરવાનું હોય, ત્યારે ગુરુ એ કુંભારની જેમ જ એ ઘાટ આપતા આપતા અંદરથી એને મજબૂત બનાવતા જાય, કઠોર ઘાત આપતા જાય અને બહારથી એના ઉપર સ્નેહનો હાથ પસરાવતા જાય અને એ રીતે શિષ્યનું નિર્માણ પૂર્ણ કુંભ તરીકે થાય. કહેવાનો મતલબ એટલો છે મિત્રો કે શિક્ષણનું સાચું મહત્વ માનવીને માનવી બનાવવાનું છે. સા વિદ્યા વિમુક્તયે એમ આપણે કહીએ છીએ. જે આપણને મુક્ત કરાવે તે સાચી વિદ્યા. એ આપણી પરંપરા રહી છે, આપણી સંસ્કૃતિ રહી છે, આપણી ધરોહર રહી છે. તો શિક્ષા અને કેળવણી એક એવી બાબતો છે કે જેની સાથે અનેક મહાન પુરુષોના વિચારો જોડાયેલા છે. શ્રીકૃષ્ણના ગુરુ સાંદિપની હોય

0: કે પછી શ્રીરામના ગુરુ વશિષ્ઠ હોય કે વાલ્મિકી હોય, એ બધાએ જીવન ઘડતરના પાઠો એમના શિક્ષણની સાથે એમના આપ્યા. છત્રપતિ શિવાજી મહારાજે પણ ગુરુ રામદાસ સ્વામી પાસેથી અનેક શિક્ષા અને કેળવણીની વાતો જીવનમાં સાકાર કરી અને એ દ્વારા પોતાનો વિકાસ, સમાજનો વિકાસ અને દેશનો વિકાસ કર્યો. તો એ જ રીતે સ્વામી વિવેકાનંદજીને ગુરુ રામકૃષ્ણ પરમહંસ મળ્યા. આવા તો અનેકવિધ ઉદાહરણો આપણા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. તો એ રીતે શિક્ષા અને કેળવણીનો સંબંધ સદીઓ જૂનો રહ્યો છે. મિત્રો, આજની આ શ્રેણીમાં આપણે આવી જ કંઈક વાતો સાંભળવાની છે અને એ વાતોનો વિષય છે આદર્શ કેળવણી અને ગાંધી વિચારો. આ વાત આપણી સમક્ષ કરવા આવી રહ્યા છે દિશા કે પારેખ. તો સાંભળીએ આ સુંદર વાતોને, આદર્શ કેળવણી અને ગાંધી વિચારો.
1: યુવા મિત્રો, ગાંધીજી, મહાત્મા ગાંધી, બાપુ, ભાગ્ય જ આ શબ્દોથી આપણે અજાણ હોઈશું, ખરું ને? આ નામને પરિચયની જરૂર નથી, છતાં થોડો ટૂંકમાં પરિચય આપું તો મોહનદાસ કરમચંદ ગાંધી 2 ઓક્ટોબર 1869 પોરબંદરમાં તેમનો જન્મ થયેલો. 1893 સાઉથ આફ્રિકા ગયા. સાઉથ આફ્રિકામાં તેમના સાથે જે બનાવ બન્યો તે આપણે સૌ જાણીએ છીએ. રંગભેદની નીતિને કારણે તેમને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા. આ ઘટનાને કારણે જ એમ કે ગાંધીની સફર શરૂ થઈ, ગાંધીથી મહાત્મા ગાંધી સુધીની. એક ઘટના એ તેમની સંપૂર્ણ જિંદગી બદલી નાખી. ગાંધીજીને મહાત્માનું બિરુદ આપનાર હતા શ્રી રવીન્દ્રનાથ ટાગોર. આપણે ખૂબ જ ટૂંકમાં ગાંધીજી વિશે માહિતી મેળવી, પરંતુ આજે અહીં આપણે મળ્યા છીએ તેમના વિચારો પર ચર્ચા કરવા. ખાસ કેળવણી આધારિત વિચારોની આજના આધુનિક યુગમાં કેટલી તાતી જરૂરિયાત છે, તેમના વિચારોની તે મુદ્દો આપણો આજનો વિષય છે. પારંપરિક અર્થમાં જોઈએ તો ગાંધીજી કોઈ શિક્ષણશાસ્ત્રી ન હતા કે તેમને લગતી કોઈ પદવી પણ તેમણે મેળવેલી ન હતી. તેમ છતાં કેળવણી અંગેના તેમના વિચારોની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે. ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોને તેના પાયાના સિદ્ધાંતો તરીકે સ્વીકારવામાં આવે છે. સૌપ્રથમ સમજીએ કેળવણી એટલે શું. કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર લાવવા ફક્ત અક્ષર જ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તે તેમનો આરંભ પણ નથી. અક્ષરજ્ઞાન એટલે ફક્ત મનુષ્યને કેળવણી આપવાના અનેકમાંનું એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઈ કેળવણી નથી. ગાંધીજી એવું માનતા હતા કે બાળકની કેળવણીનો આરંભ તેને કંઈક ઉપયોગી થઈ શકે તેવો હસ્તોદ્યોગ શીખવીને તેની કેળવણીનો આરંભ થાય તેને ખરી રીતે કેળવણી એટલે કે શિક્ષણ કહી શકાય. મિત્રો, શું આજની આપણી શિક્ષણ પદ્ધતિમાં આ શક્ય છે? આજની બદલાતી જતી શિક્ષણ વ્યવસ્થામાં બાળકના મન તથા આત્માનો વિકાસ સાધવો શક્ય છે? 21મી સદીનું આધુનિક શિક્ષણ માર્કશીટ અને ડિગ્રી મેળવવા સુધી સીમિત રહ્યું છે. બાળકો જ્યારે સારા નરસાનો ભેદ પાડતા શીખે અને તેની અભિરુચિનો કંઈક વિકાસ થાય પછી તેને બારાક્ષરી શીખવવી જોઈએ એવું ગાંધીજી કહેતા. ગાંધીજીનો આ ખ્યાલ આજની શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિ કરવાનું સૂચવનાર છે. સાચું શિક્ષણ બાળકની અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢી તેનો વિકાસ કરવાનું છે. પરંતુ આજે આપણે શું કરીએ છીએ? બાળક 2-3 વર્ષનું થાય કે આપણે નર્સરીમાં મૂકી દઈએ. 2-3 વર્ષના બાળકને કેટલી સમજ હોય, પરંતુ માતા પિતાની અપેક્ષા બાળક પાસે કેટલી હોય છે? મોટું થતાં બાળકમાં સામાન્ય સમજ, વિવેક, નમ્રતા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય કે ન થાય, પરંતુ તેની માર્કશીટમાં 98% આવવા જ જોઈએ તેવી તેના માતા પિતાની અપેક્ષા હોય જ. બાળકને શેમાં રસ છે, તેને શું ગમે છે તેમાં આજના માતા પિતાને રસ નથી. આજની શિક્ષણ વ્યવસ્થા બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે ભારરૂપ બનતી જાય છે. આમાં સમાજ પણ જવાબદાર છે. જો બાળકને ઓછા માર્ક આવે તો આપણે તેને ભણવામાં નબળો સમજીએ અને પછી તેને હોશિયાર બનાવવા, સારા માર્ક્સ લાવવા એટલું દબાણ આપીએ કે ક્યારેક બાળક ભણવા પ્રત્યે સાવ નિરસ થઈ જાય અથવા ક્યારેક નાસીપાસ થઈને ન ભરવાનું પગલું ભરી બેસે. તો મિત્રો, આ કેવી શિક્ષણ વ્યવસ્થા છે જે મનુષ્યને સક્ષમ, સશક્ત બનાવવાને બદલે માનસિક રીતે નબળો બનાવે છે? સાચું શિક્ષણ બાળકની અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢી તેનો વિકાસ કરવાનું છે. તેમની સ્વતંત્ર વિચાર શક્તિને પ્રોત્સાહન આપી તેનો વિકાસ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા દેશના ભવિષ્ય માટે પણ મહત્વનો સાબિત થશે. આધુનિક શિક્ષણ વ્યવસ્થા ફક્ત ક્લાસરૂમ અને લેબોરેટરી સુધી સીમિત રહી ગઈ છે. તેમાં માનવીય અભિગમની કેળવણી નથી. સમાજ પ્રત્યેની સંવેદનશીલતા, સમજનો સંપૂર્ણ અભાવ છે. બાળકની રચનાત્મક શક્તિઓને ખીલવી શકવાની ક્ષમતા નથી.

શિક્ષણનો એક ઉદ્દેશ્ય વિદ્યાર્થીને ખરા અર્થમાં મનુષ્ય બનાવવાનો છે, અને જે મનુષ્ય બનશે તે મનુષ્યને લાગુ પડતા તેને શોભતા કાયદાઓ સહેજે જાણી લેશે અને તેનું પાલન પણ કરશે. અને કદાચ આ ખરા અર્થનું શિક્ષણ વ્યક્તિને અને સમાજને ખરા અર્થમાં વિકસિત કરશે, વ્યક્તિને સમાજને નકારાત્મક પાસાઓ તરફ ધકેલતો અટકાવશે. આજની આ આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં હવે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પણ પોતાનું વર્ચસ્વ બરાબર જમાવ્યું છે. ક્લાસરૂમમાં કોમ્પ્યુટરે વર્ગ શિક્ષકનું સ્થાન લીધું છે. શું કોમ્પ્યુટરે નક્કી કરી શકશે કે ક્યાં બાળકમાં કેટલી અને કેવી ક્ષમતા છે? આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ, પણ તેના નકારાત્મક પાસાઓનો વિચાર કર્યા વગર. આ કોમ્પ્યુટર યુગમાં આપણે બાળકોના હાથમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન્સ તો આપી દીધા તેને આધુનિક બનાવવા, પરંતુ આ ઉપકરણોનો કેવો અને કેટલો ઉપયોગ કરવો જોઈએ તેની સમજ આપી છે? અગેઇન, સારા નરસાની સમજ વગર આપણે બાળકના

0: આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં હવે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પણ પોતાનું વર્ચસ્વ બરાબર જમાવ્યું છે. ક્લાસરૂમમાં કોમ્પ્યુટરે વર્ગ શિક્ષકનું સ્થાન લીધું છે. શું કોમ્પ્યુટરે નક્કી કરી શકશે કે ક્યાં બાળકમાં કેટલી અને કેવી ક્ષમતા છે? આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ, પણ તેના નકારાત્મક પાસાઓનો વિચાર કર્યા વગર. આ કોમ્પ્યુટર યુગમાં આપણે બાળકોના હાથમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન્સ તો આપી દીધા તેને આધુનિક બનાવવા, પરંતુ આ ઉપકરણોનો કેવો અને કેટલો ઉપયોગ કરવો જોઈએ તેની સમજ આપી છે? અગેન, સારા નરસાની સમજ વગર આપણે બાળકના હાથમાં એવા ઉપકરણો આપ્યા જેની સાથે કેમ વર્તવું તે બાળકને ખબર જ નથી. થોડા સમય પહેલાં યુનેસ્કો દ્વારા શિક્ષણના ચાર પાયા રજૂ કરવામાં આવ્યા. લર્નિંગ ટુ નો, જાણવા માટે શીખવું. લર્નિંગ ટુ ડૂ, કંઈક કરવા માટે શીખવું. લર્નિંગ ટુ લાઈવ ટુગેધર, સાથે જીવતા શીખવું. લર્નિંગ ટુ બી, મનુષ્ય બની રહેતા શીખવું. આનું ભાષ્ય એટલે ગાંધીજીની નઈ તાલીમ. ભારત જે ગામડાનો બનેલો દેશ છે તેના વાતાવરણ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્માણ પામેલ પદ્ધતિ એટલે નઈ તાલીમ પદ્ધતિ એમ કહી શકાય. નઈ તાલીમ પદ્ધતિમાં મનુષ્યના બંધારણમાં રહેલા ત્રણ તત્વોનો સુમેળ સાધી મનુષ્યને પૂરી કેળવણી આપવી હોય તો તેમને હાથકામના હુન્નરો મારફતે કેળવણી આપવાનો જ છે. ગાંધીજીનો આ વિચાર જીવનના દરેક અંગને સ્પર્શે છે. તેમાં અપાર સકારાત્મક શક્યતાઓ ભરેલી છે. નઈ તાલીમ પદ્ધતિ દ્વારા બુદ્ધિ, શરીર તથા આત્મા એ ત્રણેયનો વિકાસ થાય છે. અત્યારે જે શિક્ષણ પદ્ધતિઓ અસ્તિત્વમાં છે તેમાં બુદ્ધિ અને શરીરનો વિકાસ તો શક્ય છે, પરંતુ કદાચ આત્માનો વિકાસ શક્ય નથી. જે શિક્ષણમાં નૈતિક મૂલ્ય નહીં શીખવવામાં આવે તે સમાજનું ચિત્ર કેવું હશે? તેનો થોડો ઘણો સામનો આપણે સૌ કદાચ અત્યારે અનુભવી રહ્યા છીએ. આતંકવાદી પ્રવૃત્તિથી માંડી સામાન્ય જેવી ચોરી લૂંટફાટમાં શિક્ષિત લોકો સંડોવાયેલા જોવા મળે છે. આનું કારણ તપાસીએ તો શિક્ષણ તો આપણી આધુનિક શિક્ષણ વ્યવસ્થા આપે છે, પરંતુ નૈતિક મૂલ્યોનું શું? માનવીય અભિગમનું શું? સમાજ પ્રત્યેની સંવેદનશીલતાનું શું? આધુનિક શિક્ષણ પદ્ધતિના સકારાત્મક પાસાઓ હશે જ, તેથી જ આપણે આ બીબાઢાળ પ્રવૃત્તિમાં વર્ષોથી સંકળાયેલા છીએ. પરંતુ તેના નકારાત્મક પાસાઓ વધુ છે જે આપણા વિકાસમાં, ખરા અર્થના વિકાસમાં નડી રહ્યા છે. ગાંધીજી નઈ તાલીમ વિશેના પોતાના વિચારમાં સ્પષ્ટપણે જણાવે છે કે નઈ તાલીમ પદ્ધતિમાં બુદ્ધિ, શરીર તથા આત્માના વિકાસની સાથે સાથે બુદ્ધિનું શુદ્ધિકરણ પણ થાય છે. આ શિક્ષણ પદ્ધતિ જીવનના દરેક તબક્કે લાગુ પડે છે. ખરી રીતે જોઈએ તો નઈ તાલીમ પદ્ધતિમાં ઉદ્યોગ, તંદુરસ્તી, ભણતર અને કળાનું મિશ્રણ છે. નઈ તાલીમની દ્રષ્ટિમાં ઉદ્યોગ અથવા ઉદ્યમ, ભણતર, સ્વાસ્થ્ય અને કળા એક વિભાગ નથી, પરંતુ બધું સાથે મળીને માણસને પૂર્ણ રીતે ખીલવા માટે એક સક્ષમ પદ્ધતિ, એક સક્ષમ વિચાર છે, જે ગાંધીજી દ્વારા આપણને મળેલ અમૂલ્ય ભેટ છે. આ સમગ્ર ચર્ચાને જો ફક્ત ત્રણ વાક્યોમાં રજૂ કરીએ તો નઈ તાલીમ એટલે એજ્યુકેશન ફોર લાઈફ, એજ્યુકેશન થ્રુ લાઈફ એન્ડ એજ્યુકેશન થ્રુ આઉટ લાઈફ.
1: તો દોસ્તો, આ હતા દિશા કે પારેખ, કે જેઓએ આપણને આદર્શ કેળવણી અને ગાંધી વિચારો પરની ઝીણવટભરી સરસ મજાની વાતો કરી. આશા રાખું છું તમને આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો હશે, ખૂબ જ સારી રીતે માણ્યો હશે. તો ચાલો દોસ્તો, આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ નિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, સાથે સાથે સાંભળતા જાઓ એક આ વન્ડરફુલ ગીત જેના શબ્દો છે ધરતી કા અભિમાન. ફિલ્મ છે વીર સાવરકર. ગીત ગાયું છે દિવ્યા કુમારે, સંગીત આપ્યું છે અનુ મલિકે અને લિરિક્સ લખ્યા છે ખુદ વીર સાવરકરજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ વીર સાવરકરજીનું આ મસ્ત મજાનું ગીત.
2: ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધીમ ધી

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: મીડિયમ વેવ 373.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 7 થવા જઈ રહ્યા છે. બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અપાશે.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ ગેરફિલ્મી ગીતો.
2: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી

0: બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
1: કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મહેશ સોલંકીની આ રચના અમી કોટેચાના સ્વરમાં.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
2: શ્રોતા મિત્રો, આ સાથે જ ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: શ્રોતા મિત્રો, બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.
4: સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
5: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
4: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માકે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. રાજ્યમાં

0: आगामी 5 दिवस वरसादनी आगाही. समाचार विगतवार. प्रधानमंत्री नरेन्द्र મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ભારતની 250 ગીગાવોટની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત એકલું 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશના હરિત ઉર્જાનો 5મો ભાગ છે. તેમણે ઉમેર્યું, સૌર ઉર્જાના ઉત્પાદનમાં ભારત વિશ્વના 5 દેશોમાંનું એક છે.
1: સૌર ઉર્જા કે ઉત્પાદન મેં ગુજરાતે પ્રશંસનીય કામ કિયા હૈ ઓર અબ જબ દેશ ગ્રીન હાઇડ્રોજન ઓર ગ્રીન અમોનિયા જૈસે ક્ષેત્રોમાં કામ કર રહા હૈ તો ઇસમેં ભી ગુજરાત કા રોલ બહોત બડા હોને વાલા હૈ. 12 વર્ષ પહેલે ભારત મેં સૌર ઉર્જા કા ઉત્પાદન નામ માત્ર કા થા. આજ હમ દુનિયા કે ટોપ 5 દેશો મેં સે એક હૈ.
0: શ્રી મોદીએ કહ્યું, ગુજરાતે આ શતાબ્દીના પ્રારંભે જ સરકારમાં આબોહવા પરિવર્તનનો અલાયદો વિભાગ બનાવ્યો હતો. આ વ્યવસ્થા બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.
1: ગુજરાતને વર્ષો પહેલે હી તેજ કદમ ઉઠાને શરૂ કર દીએ. ગુજરાત રાજ્ય હૈ જિસને ઇસ શતાબ્દી કે પ્રારંભ મેં હી સરકાર મેં ક્લાઇમેટ ચેન્જ કા એક અલગ ડિપાર્ટમેન્ટ બનાયા થા. એવી એસી વ્યવસ્થા બનાને વાલા ગુજરાત દેશ કા પહેલા રાજ્ય થા.
0: પ્રધાનમંત્રીએ વેસ્ટ ટુ વેલ્થ પહેલની પણ પ્રશંસા કરી, જે છેલ્લા 12 વર્ષોમાં એક જનઆંદોલનમાં ફેરવાઈ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના માનવી સુધી લઈ જવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. અગાઉ પ્રધાનમંત્રી હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી. તેઓ થોડીવારમાં કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી એક પેડ માં કે નામના 3જા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. લોકભવન કર્મચારી વસાહત નજીક 5,000 જેટલા રોપાઓના વાવેતર સાથે આ અભિયાનનો પ્રારંભ થયો. વન વિભાગ દ્વારા 2026-27 દરમિયાન એક પેડ માં કે નામ અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74,453 હેક્ટર વિસ્તારમાં 5,51,00,000થી વધુ રોપાઓનું વાવેતર કરાશે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે તે માટે 423 નર્સરીમાંથી કુલ 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરાયું છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી ઝડપાયેલા આ શખ્સોએ વોલેટ ઓપન કરી અલગ અલગ લેયરમાં 5,000 USDT એટલે કે ભારતીય મૂલ્ય અનુસાર 4,75,000થી વધુ રૂપિયા મેળવી ગેરકાયદેસર ફંડિંગ કર્યું હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.
2: જે હાદીરજા સબીર અલી સરાની છે એ એમના પિતાનું KYC નો યુઝ કરી એ પોતાના મિત્ર મોહમ્મદ જામીન અબ્બાસ અલી જીગર સાથે મળી અને ફાધર ની KYC ડિટેલનો ઉપયોગ કરી બાઇનાન્સ વોલેટ દ્વારા બંનેએ મળીને ઓફેક એન્ટિટી અનસુરુલ્લા એટ ધ હાઉથી ગ્રાન્ટેક્સ થી અલગ અલગ લેયર છે એમાં 5,000 USDT ટ્રાન્ઝેક્શન કરેલા હોવાનું જાણવા મળેલ છે. આ જે તપાસ છે એના આધારે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે.
0: ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 17 સિંહો પૈકી 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ જણાતા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું, બાકીના 5 સિંહો પણ સ્વસ્થ છે અને તેમને પણ ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
3: આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે એના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા થોડી ચિંતાની લાગણી હતી, પરંતુ વન વિભાગના પ્રયાસો જે બીમાર 17 જેટલા સિંહો હતા એને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. જે 5 સિંહો છે હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી.
0: બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આજે જામનગરની મુલાકાતે છે. તેમણે આજે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અરૂણકુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે

0: વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ યર ન્યૂઝ અંડરસ્કોર એબીડી ને ફોલો કરશો. રાજ્યભરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદર જિલ્લાના ચોપાટી બીચ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાની ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ખાનગી શાળા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ડાંગ જિલ્લામાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વન તથા કુદરતી સ્ત્રોતોનું જતન સંવર્ધન કરવાની હાકલ કરી. બનાસકાંઠામાં અંબાજી ખાતે નિર્માણાધીન બોટનિકલ ગાર્ડનમાં 51 શક્તિપીઠોની પ્રેરણાથી પસંદ કરાયેલા 51 પવિત્ર ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જામનગરમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રત્યેક નવા બનતા બાંધકામોની સાથે નિશ્ચિત સંખ્યામાં વૃક્ષો વાવવાની કાયદાકીય જોગવાઈ કરવાની હિમાયત કરી હતી.
1: મને લાગે છે કે બાળકોને નાનપણથી જ આપણે તૈયાર કરવા જોઈએ, અને માત્ર જંગલ જ નહીં પરંતુ જ્યાં જ્યાં નવી સોસાયટી બનતી હોય, નવા એપાર્ટમેન્ટ બનતા હોય, તે બધું કોન્ક્રીટ વધી રહ્યું છે, ત્યાં દરેક સોસાયટીમાં ઝાડ નાખવાની પ્રથા લાવવી જોઈએ, અને જેથી કરીને પંખીઓ આવે, બાળકો એને સમજે.
0: આ ઉપરાંત ખેડા, નવસારી, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ અને પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આજે અમદાવાદના નરોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એમએસએન ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વિસિલમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 જેટલા મજૂરોને ઇજા થઈ હતી. તેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી. કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગી હતી તે સમગ્ર મામલે એફએસએલની મદદથી તપાસ કરવામાં આવશે, તેમ ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું.
2: બ્લાસ્ટ પછી અહીંયા આગ લાગી ગઈ અને નજીકમાં હાઇડ્રોજન સિલિન્ડર્સની સ્ટોરેજ હતી ત્યાં પણ આગ લાગી ગઈ. અહીંયા કામ કરતા કુલ 3 લોકોને ઇજા થઈ છે, જેમાંથી એકની મૃત્યુ થઈ ગઈ છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. શું શું પ્રિકોશન્સ લેવાનું હતું અને શું નેગ્લિજન્સ થઈ છે એ બાબતે એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને જે પણ રિપોર્ટ આવશે એને આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.
0: રાજ્યમાં આગામી 10 જૂન સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા એ.કે. દાસના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
3: 5 से लेकर 10 जून तक इसमें आज हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ की दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. विंड स्पीड जो रहेगा 40-50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक.
0: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી વસાહતની જમીન પર વર્ષોથી થયેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે ટીપી સ્કીમ નંબરના ફાઇનલ પ્લોટ નંબર 268માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન 19 રહેણાંક અને 10 વ્યવસાયિક મળી કુલ 29 અનધિકૃત દબાણો હટાવી જમીન સંપૂર્ણપણે મુક્ત કરાવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવનિર્મિત અદ્યતન જિલ્લા ન્યાય મંદિરનું આજે લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અંદાજીત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સંકુલમાં એક સાથે 18 અદાલત કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માં કે નામના 3જા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

0: મિત્રો, ચોરે આવતા હોય ને એટલે અવનવા વિચારો મનમાં આવે, અવનવી વાતો મનમાં સૂજતી હોય. તો આજે ચોરે આવતો હતો ને તો એક સરસ મજાનો વિચાર મને મનમાં સ્ફુર્યો, થયું કે આ ચોરે છે ને કાનનબેન કે અટલબેન હશે ને તો એમની સાથે વાત કરીશ. પણ આજે કાનનબેન નથી, અટલબેન નથી, તો તમારી સાથે જ આ વાત કરું. તો મિત્રો, ઘણીવાર એવો વિચાર આવે કે આ સૃષ્ટિ, આ જીવન અનંતકાળથી ચાલ્યું આવે છે અને મને લાગે છે કે અનંતકાળ સુધી ચાલતું પણ રહેવાનું. અને આ સૃષ્ટિની અંદર, આ જીવનની અંદર અનેક જીવો, નાના મોટા અનેક જીવો છે, એ વસવાટ કરે છે, પોતાનું જીવનચક્ર ચલાવે છે. તો મને લાગે કે સૃષ્ટિમાં દરેક જીવની કંઈક ને કંઈક વિશેષતાઓ છે, કંઈક ને કંઈક અગત્યતાઓ છે. અને બીજા શબ્દોમાં કહું તો દરેક જીવ આ સૃષ્ટિચક્રને સરળ રીતે ચલાવવામાં કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપતો હોય છે, પછી એ નાનામાં નાનું કીટક હોય કે પછી મહાકાય પ્રાણી હોય. તો આ સૃષ્ટિના ચક્રને ચલાવતા અનેક જીવોની વાતો આપણે ચોરે માંડતા હોય છીએ. તો એવા જ એક જીવ પતંગિયા વિશે આજે આપણે ચોરે ચર્ચા કરવી છે. અને આજે વિષય છે પતંગિયાઓનું સ્થળાંતર અને તેમના રસપ્રદ તથ્યો. અને આ વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે ડૉક્ટર રુચિબેન દવે આપણી સાથે જોડાવાના છે. મિત્રો, ખાસ તમને યાદ અપાવી દઉં કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઈંધણ બચાવવા માટે આપણને જે અપીલ કરી છે એના ભાગરૂપે આપણે અમુક નિષ્ણાંતો સાથે ટેલિફોનિક રીતે જોડાઈએ છીએ. તો એના ભાગરૂપે ડૉક્ટર રુચિબેન દવે સાથે આપણે ટેલિફોનિક રીતે જોડાવાના છીએ. એમનો પરિચય ટૂંકમાં આપું તો તેઓ મદદનીશ વન સંરક્ષક છે અને હાલ ગાંધીનગર ખાતે વન વિભાગના પ્રચાર અને જનસંપર્ક અધિકારી તરીકે તેઓ કાર્યરત છે. વિશેષમાં પરિચય આપું તો વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. ગીધ, પતંગિયા અને પાણીકાંઠાના પક્ષીઓ પર તેઓએ ઘણા સંશોધનો કરેલ છે અને આંતરરાષ્ટ્રીય જર્નલમાં તે પ્રસિદ્ધ પણ થયેલ છે. આપણા પતંગિયા નામનું પુસ્તક ગુજરાતીમાં તેમણે પોતે લખ્યું છે અને ગુજરાતી ભાષા માટે પતંગિયા અંગેનું આ આધારભૂત પુસ્તક ગણવામાં આવે છે. અને ઉપરાંતમાં રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે આરોગ્ય વનમના નિર્માણમાં પણ તેઓએ વિશેષ રીતે પોતાનું યોગદાન આપેલ છે. તો આવી બહુમુખી પ્રતિભા ધરાવતા વિષય નિષ્ણાંત ડૉક્ટર રુચિબેન દવે ગાંધીનગરથી ટેલિફોનિક રીતે આપણી સાથે જોડાયા છે. તો સૌથી પહેલા બેનનું સ્વાગત કરીએ અને બેનને કહીએ રામ રામ. રામ રામ.
1: રામ રામ વિરલભાઈ.
0: રુચિબેન, હમણાં જ સૃષ્ટિના ચક્રની અને દરેક જીવોની વાત કરતો હતો, તો આજે આપણે પતંગિયાઓનું સ્થળાંતર અને તેમના રસપ્રદ તથ્યો વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત પ્રશ્ન એ થાય કે સ્થળાંતર એટલે શું અને પ્રાણીઓ પક્ષીઓ સ્થળાંતર કેમ કરતા હોય છે?
1: પ્રકૃતિના અદ્ભુત રહસ્ય હોય છે અને જીવ જગતની અંદર ઘણા બધા પ્રાણીઓ છે એ સ્થળાંતર કરતા હોય છે. તો પ્રકૃતિની આ અજાયબીઓથી ભરેલી સફરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અવારનવાર આકાશમાં પક્ષીઓને એક સાથે ઉડતા જોઈએ છીએ અથવા રંગબેરંગી પતંગિયાઓને

0: જામા વિહારતા જોઈએ છીએ. આ નાનકડા નાજુક જીવો માત્ર ખોરાકની શોધમાં જ નહીં, પરંતુ વિપરીત વાતાવરણથી બચવા માટે હજારો કિલોમીટરની મુસાફરી ખેડે છે. આ પ્રક્રિયાને પ્રકૃતિમાં સ્થળાંતર એટલે કે માઇગ્રેશન કહેવામાં આવે છે. આ સ્થળાંતર પાછળના મુખ્ય કારણો અને ઇતિહાસ કંઈક એવા છે કે સામાન્ય રીતે જીવ જગતમાં સ્થળાંતર થવા માટે આથી ચાર વાતો જવાબદાર હોય છે, જેમ કે ખોરાકની અછત થવી, બાહ્ય વાતાવરણમાં થતા વ્યાપક પરિવર્તનો સામે પોતાને ટકાવી રાખવા, અને પોતાની પ્રજુક્તિ એટલે કે પોતાની જે નવી પેઢી છે એને જન્મ અને રક્ષણ અને એને અનુરૂપ હેબિટેટ મળી રહે એવી જગ્યાઓની શોધ કરવી. આ અદ્ભુત ઘટના માત્ર હાથી વહેલ જેવા મહાકાય પ્રાણીઓમાં જ નહીં પરંતુ નાના નાના કીટકોમાં પણ જોવા મળે છે, અને એટલી જ ચોકસાઈપૂર્વક એમાં થાય છે.
1: અચ્છા,
0: કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ આકરી ઠંડીથી બચવા કે ગરમીથી બચવા માટે એક ભૌગોલિક વિસ્તારમાંથી બીજા ભૌગોલિક વિસ્તારમાં જાય છે. જેમ કે ઉનાળો આવે એટલે હાથી છે એ પાણીની શોધમાં લાંબી મજલ કાપી આવે છે, તો સાઇબિરિયા અને યુરોપની ઠંડીથી બચવા માટે શિયાળામાં પંખીઓ છે એ હજારો માઇલ ઉડી અને ભારત તરફ આવે છે. સામાન્ય રીતે આ સ્થળાંતર પહાડોથી મેદાન તરફનું હોય છે અને જુદા જુદા અક્ષાંશ ઋતુની વચ્ચે હોય છે, એટલે કે ઉત્તરથી દક્ષિણ દિશામાં હોય છે. કેટલીક વાર આવા જે પ્રવાસ હોય છે એ એક ઉપખંડથી બીજા ઉપખંડમાં હોય છે, તો ક્યારેક માત્ર એક દેશથી બીજા દેશમાં, અને ક્યારેક તો એક જો દેશ ભારત કે ચીન જેવા મોટા હોય તો માત્ર એક દેશમાં પણ જોવા મળતા હોય છે. પણ આ બધી જ બાબતો કરતા કીટકોનું સ્થળાંતર છે એ થોડું જુદું છે. તો એમાં જેમ કે આપણે ચોમાસાની શરૂઆતના અંદર એક વાણીઓ અથવા તો ગામડામાં કેટલીક વખત હેલિકોપ્ટર કહેતા હોઈએ છીએ અથવા ડ્રેગન ફ્લાય જોઈએ છીએ, તો આને આપણે કીટકોનું ચાતક કહી શકાય. અંગ્રેજીમાં આ વાણિયાને ગ્લોબ સ્કીમર કહેવામાં આવે છે. એ ગ્લોબ એટલે પૃથ્વીનો ગોળો. આ જે ડ્રેગન ફ્લાય છે એ પોતાને આખી પૃથ્વીનું 18,000 કિલોમીટર, એક નાનકડું એવું એક આંગળી જેવું ડ્રેગન ફ્લાય વાણિયો એ આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. તો ત્યારે આપણને એવું થાય કે આપણે એક સાથે કેટલા કિલોમીટર ચાલી શકીએ, 10-15 ચાલી શકીએ. કે પછી કોઈક બહુ સારો હોય તો જાત્રા એ દ્વારકાની નીકળ્યો હોય તો 60-65 કિલોમીટર એક દિવસનું કે એક સાથે પોરો ખાધા વગર ચાલી શકતું હોય. પણ આ નાનકડું એવું જે ગ્લોબ સ્કીમર છે એ એક વાર ઉડવાનું શરૂ કરે અને જો એ થર્મલ કરંટમાં આવી જાય તો 6,000 કિલોમીટર સુધી સળંગ એ સળંગ ઉડતું રહે છે, અને પછી એની બીજી પેઢી ત્યાંથી આગળ અને ત્રીજી પેઢી ત્યાંથી આગળ એમ કરી અને આખી એમની પેઢી છે એ પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરે છે. હવે જો આપણને આ કીટકો જોવાની ખબર હોય ને તો આપણે પણ આગાહી કરી શકીએ કે વરસાદ ક્યારે આવશે, કારણ કે વરસાદની આગાહી છે એ આ કીટકો બહુ જ સરસ રીતે કરતા હોય છે.
1: અચ્છા,
0: હવે આ તો વાત થઈ ગ્લોબ સ્કીમર એટલે કે એક ડ્રેગન ફ્લાય ની, પણ પતંગિયો શું કામ કરતું હશે? હવે તો આ આખી પ્રક્રિયા પતંગિયાના કેસમાં વધારે રોમાંચક થઈ જાય છે. પતંગિયા સામાન્ય રીતે શિયાળો કે ઉનાળો પસાર કરવા માટે નહીં પરંતુ વરસાદની શરૂઆતમાં સ્થળાંતર કરે છે. તેમનો આ પ્રવાસ માત્ર એક અક્ષાંશ ઋતુ પૂરતો સીમિત ન રહેતા એક રેખાંશ ઋતુથી બીજા રેખાંશ ઋતુ તરફ પણ જાય છે. પ્રાણી જગત અને કીટક જગતના સ્થળાંતરનો જો એક મોટો અને રસપ્રદ તફાવત હોય તો એ છે કે જે પંખી જે માછલી કે જે મોટા પ્રાણી છે એ સ્થળાંતર કરે છે એ જ પાછા પોતાના મૂળ ઘરે પાછા આવે છે.
1: બરાબર,
0: જેમ કે એક હાથી ગયો એ હાથી જ પાછો આવે છે, જ્યારે આ કીટક તો અલ્પજીવી છે એટલે જે સ્થળાંતર કરીને ગયું એ પોતે પોતાના મૂળ સ્થળે પાછું આવતું નથી, પરંતુ એની જે પેઢી છે એ પાછી આવે છે, અને કેટલાક કિસ્સાઓમાં તો પેઢી પણ પાછી નથી આવતી. તો જ્યારે આપણે આમ સ્થળાંતરની વાત કરતા હોઈએ ત્યારે બીજા પ્રાણીઓ કરતા કીટકોનું સ્થળાંતર ઘણું જ જુદું પડી જાય છે. એક કે એ શિયાળો કે ઉનાળોની પણ ચોમાસામાં સ્થળાંતર કરતા હોય છે. બીજી

0: વસ્તુ કે એ જેને સ્થળાંતર કર્યું એ પોતે પાછું નથી આવતું, એની અનુગામી પેઢી છે એ પાછી આવે છે.
1: અચ્છા જી બેન, હવે બીજો પ્રશ્ન તરત એમ થાય કે ભાઈ પતંગિયા છે એ પોતાની દિશા એ કેવી રીતે નક્કી કરે છે?
0: તો પતંગિયાની ત્યારે એવું થાય કે પહેલા તો આપણને એ ખબર પડે કે પતંગિયા છે એ મોટી સંખ્યામાં સ્થળાંતર કરતા હોય, પણ એને જરૂર હોય છે પોતાના માટે ખોરાકની. અથવા તો પતંગિયા જે છે એ પતંગિયાને બહુ ચોક્કસ હોય છે કે કઈ વનસ્પતિ ઉપર ઈંડા મૂકશે. અને મોટા ભાગના પતંગિયા છે એ વનસ્પતિના પાન, ફૂલ અને કળી ખાતા હોય, તો એમને એવી જગ્યાએ જોઈએ કે જ્યારે ત્યાં પાન હોય, એટલે કે પાનખર ન હોય, ફૂલ હોવા જોઈએ. આ ઉપરાંત એમને અને એમના અનુગામી પેઢીને ખોરાક મળવો જોઈએ, એટલે કે એમને જીવન બચાવવાનું પણ છે અને એમને એમની અનુગામી પેઢી માટે પણ ખોરાક ક્યાં હશે એ પ્રમાણે ઋતુ આધારે નક્કી કરવાનું છે. તો આ માટે પતંગિયા પોતાના દિશા અને માર્ગની પસંદગી માટે સૂર્યપ્રકાશ, ચંદ્રનું અજવાળું અને તારાનો પણ સહારો લેતા હોય છે. પતંગિયાના માથાના ભાગે રહેલા એન્ટેના સૂર્ય કંપાસનું કામ કરે છે અને એ દિશા નક્કી કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત પતંગિયા ભૂચુંબક તત્વનો પણ ઉપયોગ કરે છે. અને આપણે વાત કરતા હતા કે પતંગિયાનું સ્થળાંતર ઘણું બધું જુદું જુદું છે, તો એને આપણે જો માનવના પ્રવાસ સાથે સરખાવીએ તો આમાં પણ કઈક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આપણે જે લોકો પ્રવાસ ખેડતા હશે, ક્યાંક ટ્રેકિંગમાં જતા હશે, તો એવું કહેવાય કે ભાઈ લાંબુ અંતર કાપવા વાળા વહેલા ઉઠીને તડકો થાય એ પહેલા લાંબુ અંતર કાપી લે.
1: હા બરોબર.
0: અને જેવો તડકો થાય એવો કોઈક જગ્યાએ આરામ કરીને બેસી જતા હોય છે. ત્યારે આ પતંગિયા તો ઠંડા લોહીનું પ્રાણી છે, તો એ સવારના 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમાં સૌથી વધારે સ્થળાંતર કરે છે. અને એમાં જ્યારે ધોમ ધકતો હોય, એટલે કે 11 થી 1 વાગ્યાનો સમય હોય, ત્યારે એ લોકો સૌથી વધુ અંતર કાપતા હોય છે. આમ માણસ કરતા પતંગિયાનું સ્થળાંતર છે જુદું છે, કારણ કે એ ઠંડા લોહીનું પ્રાણી છે. પણ એનો મતલબ એવો નહીં કે પતંગિયા રાત્રે સ્થળાંતર નથી કરતા. કેટલાક પતંગિયા ક્યારેક રાત્રે પણ સ્થળાંતર કરતા હોય એવું જોવા મળે છે. અને આ પતંગિયાઓ તમામ પ્રકારના ભૌગોલિક વિસ્તારમાં સ્થળાંતર કરે છે, એટલે કે એક પર્વતમાળાથી બીજી પર્વતમાળા તરફ, દરિયા કિનારેથી બીજા પર્વતમાળા તરફ, દરિયા પાર જઈને બીજા બેટ તરફ, ટાપુ કે દ્વીપ પર, નદીઓ, કોતરો, મેદાનો અને જંગલો, તમામ જગ્યાઓ પર પતંગિયા છે એ સ્થળાંતર કરતા હોય છે.
1: તો બહુ સરસ મજાની તમે વાત કરી આપણા સ્થળાંતર અને પતંગિયાના સ્થળાંતરમાં શું તફાવત છે. હવે બેન, દુનિયામાં ક્યાં ક્યાં એવા પતંગિયા છે જે સ્થળાંતર માટે જાણીતા હોય?
0: આ સમજતા પહેલા આપણે પતંગિયાના સ્થળાંતર કેટલા પ્રકારના હોય છે એ સમજવું પડે. તો પતંગિયા હજારોની સંખ્યામાં સ્થળાંતર કરતા હોય છે, અને આને વૈજ્ઞાનિક પરિવેશમાં આપણે એને સમજવું હોય તો એના મુખ્ય 3 પ્રકાર છે. એક છે લાંબા અંતરનું સ્થળાંતર, એટલે કે આવા પતંગિયાઓ 1000 કિલોમીટર કે એનાથી વધુ અંતરનું અને ચોક્કસ દિશામાં સ્થળાંતર કરતા હોય. આની પાછળ ઋતુગત ફેરફારો જવાબદાર છે. આવા લાંબા પ્રવાસે નીકળનારા પતંગિયાઓ પોતાના શરીરમાં એક ખાસ પ્રકારનો ફેરફાર કરે છે, જેને ડાયાપોઝ કહેવામાં આવે છે કે ક્રિયાશૈલ્ય, એટલે કે પ્રવાસ દરમિયાન પોતાનું વજન છે એ બરાબર રહે એના માટે એ લોકો પ્રજનન કરતા નથી. કારણ કે ઈંડાને લઈને ઉડવું છે એ માદા માટે પણ ઘણું અઘરું છે, અને નર પણ પ્રજનનમાં એની શક્તિ વપરાઈ જાય તો એને માટે પણ ઉડવા માટેની શક્તિ આટલા લાંબા અંતરની બચતી નથી. આ રીતે એક પતંગિયાની પેઢી એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચે, પછી ત્યાં પોતે પ્રજનન કરે અને નવી પેઢી છે એ પાછી મૂળ જગ્યાએ પાછી આવે. તો આવા જે સ્થળાંતર છે એને આપણે લાંબા અંતરનું માઇગ્રેશન કહેશું. તો ટાઈગર અને ક્રો પ્રકારના જે પતંગિયા છે, પેઇન્ટેડ લીલી પ્રકારના જે પતંગિયા છે એ આ પ્રકારનું સ્થળાંતર છે એ કરતા હોય છે. લાંબા અંતરનું સ્થળાંતર 1000 કિલોમીટર સુધી એ જતા હોય.

0: જે ટૂંકા અંતરનું સ્થળાંતર કરે એ મર્યાદિત વિસ્તારમાં નજીકના વિસ્તાર પૂરતું સીમિત હોય, આમાં બહુ લાંબુ અંતર નથી કાપતા, પરંતુ વાતાવરણને અનુકૂળ થવા માટે ઊંચાઈના ફેરફારોને અનુરૂપ મેદાનથી નજીકના પહાડી વિસ્તાર અથવા તો પહાડી વિસ્તારમાંથી નજીકના મેદાન વિસ્તાર તરફ આ સ્થળાંતર હોય. આની કોઈ ચોક્કસ દિશા અનુસરતા નથી અને આવા પતંગિયા ક્યારેય પાછા પોતાના મૂળ સ્થળે પણ પાછા ફરતા નથી. તો એમિગ્રન્ટ છે, આલ્બર્ટ રોઝ છે, ક્રિમ્સન રોઝ છે, આવા પતંગિયા ટૂંકા અંતરના સ્થળાંતર છે એ દર્શાવે છે. ક્રિમ્સન રોઝ નામનું પતંગિયું છે એ આપણા તમિલનાડુના કાંઠા ઉપરથી એટલે દરિયા કાંઠેથી ઉડી અને શ્રીલંકા સુધી એનું સ્થળાંતર છે એ જોવામાં આવ્યું છે. તો વર્ષના કોઈ પણ સમયે એમિગ્રન્ટ છે એ આપણને દેખાય, દર વર્ષે દેખાય એવું પણ જરૂરી નથી અને વર્ષના કયા તબક્કામાં દેખાય એ પણ આપણને નથી, પણ ચોમાસાની ઋતુમાં આવા સ્થળાંતર છે એ દેખાતા હોય છે. ત્રીજો પ્રકાર છે છૂટું છવાયું એટલે ડિસ્પર્સલ માઇગ્રેશન. તો ક્યારેક બહુ જ અનુકૂળ વાતાવરણ, વરસાદ, ગરમી બધું જ બરાબર હોય ત્યારે મોટી સંખ્યામાં કોશિટામાંથી પતંગિયાઓ બહાર આવી જાય છે. હવે આમાં વસ્તીની ગીચતાની સામે એમનો જે ખોરાકની ઉપલબ્ધતા છે એ ઓછી હોય છે, તો આવા સંજોગોની અંદર જે જન્મેલી પેઢી છે એ અલગ અલગ દિશામાં છૂટા છવાયા વિખેરાઈ જાય છે. તો આને આપણે ડિસ્પર્સલ માઇગ્રેશન કહેશું. આ પણ દરેક વર્ષે દેખાય એવું નથી, ક્યારેક દેખાય છે અને એવું જરૂરી નથી કે આ વર્ષે બહુ બધા પતંગિયા જન્મી ગયા એટલે આવતા વર્ષે પણ એટલા જ બધા દેખાશે એવું નથી થતું. જ્યાં સારો વરસાદ થયો હોય, યજમાન વનસ્પતિ સારી માત્રામાં હોય ત્યાં છે એ આવું આપણને દેખાય છે. લગભગ 2021માં આપણને ગુજરાતમાં કોમન લાઈન બટરફ્લાય છે એનું આવું માઇગ્રેશન દેખાયું હતું. હજારોની સંખ્યામાં ઉત્તરથી દક્ષિણ દિશા તરફ જતા લાઈમ બટરફ્લાય છે એ આપણે આખા ગુજરાતના અંદર નોંધાયા હતા. તો એવું જરાય જરૂરી નથી કે એના પહેલા ના હોય કે પછી ન હોય, પણ પતંગિયા પ્રત્યે આપણી જાગૃતિ એટલી નથી એટલે આવી વસ્તુઓ કદાચ પહેલા થઈ હશે તો પણ આપણે નોંધી ના હોત એવું બની શકે. હવે આપણે એવું જોઈએ કે દુનિયામાં બીજા પણ ઘણા એવા પતંગિયાઓ છે કે જે બહુ જાણીતા છે એના માઇગ્રેશન કરવા માટે, જેમ કે મોનાર્ક પતંગિયું. કરોડોની સંખ્યામાં અમેરિકાથી સેન્ટ્રલ મેક્સિકો સુધી એટલે કે લગભગ 3000 કિલોમીટરનો એ પ્રવાસ ખેડે છે અને આમાં એની 4 પેઢી સામેલ થાય છે. જ્યારે પસાર થાય ત્યારે આખું આકાશ છે એ રંગબેરંગી વાદળો જેવું દેખાય છે અને ઘણા બધા દેશોમાં અને ઘણી વખત સાઉથ ઇન્ડિયામાં પણ એવી જાગૃતિ છે કે જ્યારે પતંગિયાનું માઇગ્રેશન ચાલુ હોય ત્યારે ટ્રાફિક છે એ થોડા કલાકો માટે અટકી જાય છે. બેંગ્લોર જેવા મહાનગરો છે એ ભૌગોલિક રીતે એવી રીતે ગોઠવાયા છે કે મેટ્રો સિટી હોવા છતાં પણ ત્યાં આપણને એમનું માઇગ્રેશન છે એ જોવા મળે છે. 1921-22 ની અંદર આવો જ એક ચમત્કાર અમેરિકન સ્નોટ નામના પતંગિયાએ સર્જ્યો હતો, જ્યાં માત્ર 1 મિનિટમાં 1.5 કરોડ પતંગિયા છે એ પસાર થયા હતા અને 1922 ની અંદર 18 દિવસ સુધી 6 કરોડ પતંગિયાઓએ અવિરત આકાશમાં પ્રવાસ કરીને માઇગ્રેશન ત્યાં નોંધાયું છે. તો અને આવું જ કંઈક માઇગ્રેશન આટલા મોટા પાયે સંખ્યાની ગણતરીઓ આપણે નથી થઈ, જેમ કે આપણે હજી એ બાબતે ઘણું જાગૃતિ, સંશોધન, શિક્ષણ બધું બાકી છે, પણ 2015માં આપણે ત્યાં પાયોનિયર ખૂબ બધા દેખાયા હતા. જ્યારે એનો વસ્તી વિસ્ફોટ થયો હોય અને પતંગિયાનો મેળો જામ્યો હોય એવું લાગે. પાયોનિયર પતંગિયાની સફર પ્રમાણમાં જોખમી પણ હોય છે, કારણ કે જમીનથી દરિયામાં જાય અને સામે જો ટાપુ ન મળે, એવી જ રીતે ક્રિમ્સન રોઝ જો એ શ્રીલંકા તરફ જાય અને સામે જો એને ટાપુ ન મળે તો એ દરિયામાં જ તે સમાઈ જાય છે, વિલીન થઈ જાય છે. તો આમ પતંગિયા અલગ અલગ પ્રકારનું સ્થળાંતર કરે છે અને દરેકના સ્થળાંતર એનો સમયગાળો એ બધું જ અલગ અલગ હોય છે.
1: જી જી.
0: અને આ બધું જ બધા જ પતંગિયાઓ સ્થળાંતર કરવા માટે એમને કેટલીક પોતાની ખાસિયત છે એ વિકસાવવી પડે. આમ અલગ અલગ પતંગિયાઓ છે એ અલગ

0: અલગ પ્રકારના સ્થળાંતર છે એ
1: કરતા હોય છે.
0: દેખાડતા હોય છે.
1: તો ખૂબ રસપ્રદ સ્થળાંતર વિશેની વાતો બહુ જ ઊંડાણથી બેન આપ કરી રહ્યા છો. એમ લાગે કે આપની વાતો સાંભળતા જ રહીએ સાંભળતા જ રહીએ, પણ સમયની મર્યાદા છે એટલે હવે કાર્યક્રમના અંતમાં તમને એ પ્રશ્ન કરું કે પતંગિયાના સંરક્ષણમાં જે કોરિડોર છે એનું શું મહત્વ છે?
0: જો આપણને પતંગિયા ગમતા હોય તો એના એ જયારે સ્થળાંતર એટલે કે માઇગ્રેશન કરતા હોય તો રસ્તામાં એને ખાવા પીવાનું મળવું જોઈએ. એની અનુગામી પેઢી માટે યજમાન વનસ્પતિઓ પણ હોવી જોઈએ. અને આને માટે આપણે મોટા મોટા વૃક્ષો વાવવાની જ માત્ર જરૂર નથી, પણ આંકડો વડ જેવી મિલ્કવીડ વનસ્પતિ છે એ રસ્તામાં હોય, ઇંધણનાશક જે પદાર્થો છે એનો ઉપયોગ આપણે બંધ કરીએ, કારણ કે આપણા માટે જે નિંદણ છે એના માટે ખોરાક મની વનસ્પતિ હોઈ શકે છે. અને રસ્તાની આજુબાજુ શેડે પાડે ઉગતા ઘાસ કચરા જે છે એનો નાશ ન કરીએ, એટલે કે એનું મૂવિંગ કોરિડોર છે એ બનાવી રાખીએ, તો પછી આપણે આ પતંગિયાઓને હંમેશા માટે બચાવી શકીશું. અને જો પતંગિયા હશે તો જ તે એ પોલિનેશન કરશે, અને એને કારણે જ તે આપણને આ સરસ મજાની કેરી છે એ ખાવા મળશે, અનાજ સારું થશે, ફળો સારા મળશે, કારણ કે એને માટે પરાગ નયન છે એ થવું જોઈએ. જે કીટકો છે એમાં બહુ મોટો રોલ પ્રદાન કરતા હોય છે, તો જે બે ફાર્મ આપણે નિંદણનાશકો નાખતા હોઈએ છીએ, કીટનાશકો નાખતા હોઈએ છીએ, એને આપણે અટકાવવા પડશે.
1: વાહ વાહ, ખૂબ સરસ રસપ્રદ વાત તમે પતંગિયા વિશે કરી બેન. ખરેખર સમયની મર્યાદા છે, નહીતર એમ લાગે કે પતંગિયાઓ વિશે આવી જાણી અજાણી વાતો સાંભળતા જ રહીએ સાંભળતા જ રહીએ. મિત્રોને પતંગિયા વિશે ખૂબ રસપ્રદ માહિતી મળી જ ગઈ હશે, તેમ છતાંય કોઈ મિત્રોને ડૉક્ટર રુચિબેન દવે સાથે વાત કરવી હોય, પોતાનો અભિપ્રાય આપવો હોય કે કંઈ માર્ગદર્શન મેળવવું હોય તો રુચિબેનનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપી દઈએ. ડૉક્ટર રુચિબેન દવે કે જેઓ મદદનીશ વન સંરક્ષક છે અને હાલ ગાંધીનગર ખાતે વન વિભાગના પ્રચાર અને જનસંપર્ક અધિકારી તરીકે કાર્યરત છે, એમનો મોબાઈલ નંબર છે 94-93-44-3-34, અને અંગ્રેજીમાં કહું તો 9-4-2-9-3-44-3-4. તો રુચિબેન, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવી, શ્રોતા મિત્રોને પણ મજા આવી હશે. સરસ મજાનો ડાયરો જાયમો છે. શ્રોતા મિત્રોને એક સરસ મજાનું ગુજરાતી ગીત સંભળાવીએ અને પછી છૂટા પડીએ. રુચિબેન, આપ ગામના ચોરો કાર્યક્રમમાં અમારી સાથે ટેલિફોનિક જોડાણા, આપનો ખૂબ ખૂબ આભાર, અને આપને ફરીવાર આભાર સ્વરૂપે કહીએ રામ રામ રામ રામ.
0: સૌ મિત્રોને પણ રામ રામ.

नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़ियेचा वांचे छे मुख्य समाचार। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો। પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ। ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત। જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપતા કહ્યું, વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારત સક્રિય રીતે આગળ વધી રહ્યું છે। ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ માળખાગત પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ભારતની કુલ 250 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 50 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશની

0: ગ્રીન એનર્જી હિસ્સાનો પાંચમો ભાગ છે.
1: ये जो वैश्विक संकट चल रहा है ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है. और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की है उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था. आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: શ્રી મોદીએ ગુજરાત સૌર ઉર્જાથી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા તરફ વળવામાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે, જે ઉર્જામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા જરૂરી છે તેમ પણ જણાવ્યું.
1: દુનિયા અબ હરિત યુગ કી તરફ ગ્રીન ફ્યુચર કી તરફ બહોત હી સાવધાન હો ચુકી હૈ. ભારત ભી ગ્રીન ગ્રોથ પર બહોત અધિક કામ કર રહા હૈ. और इसमें भी गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था. और गुजरात के चारण का गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था.
0: दरमियान प्रधानमंत्री आधुनिक कनेक्टिविटी ने छेवाड़ा ना विस्तार सुधी लई जवानी सरकार नी टोचनी प्राथमिकता पर पण भार आप्यो. શ્રી મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત શ્રી મોદી હવે અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સેવાઓ અને વિવિધ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ લક્ષદ્વીપ માટે અનેક મહત્વની સમુદ્રી પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની લંકામુરા સરહદ ચોકી પર સરહદ સુરક્ષા દળ બીએસએફના જવાનોને સંબોધતા સરહદ સુરક્ષા અંગે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી શાહે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીએપીએફના પર્યાવરણીય યોગદાન અંગે કહ્યું, વર્ષ 2019 સીએપીએફના કર્મચારીઓએ અંદાજે 6 કરોડથી વધુ રૂપા વાવ્યા છે.
2: 2019 से लेकर आज तक हमारे सभी सीएपीएफ में जवानों ने लगभग 6,40,00,000 वृक्षों को लगाने का काम किया. इस साल हम 40,00,000 से 60,00,000 वृक्ष लगाने वाले हैं. और अगले साल हम सबका एक सामूहिक संकल्प बनने वाला है कि अगले साल एक ही वर्ष में सीएपीएफ के जवान 2 करोड़ से ज्यादा वृक्षों का लगाने का काम करेंगे और पर्यावरण की और देश की सेवा करेंगे.
0: સરહદ સુરક્ષા અંગે શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસ્તી વિષયક ફેરફારોને રોકવા કટિબદ્ધ છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાંકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે નાણાંકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાનો ધિરાણ દર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો. બેંકે આ નાણાંકીય વર્ષ માટે કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી વૃદ્ધિનું અનુમાન પહેલાના 6.9% ઘટાડીને 6.6% કર્યું છે. બેંકે આ વર્ષ માટે સીપીઆઈ ફુગાવા લક્ષ્યને પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને રશિયાના 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવાની દરખાસ્ત કરી. તેમણે આ વિમાનના ભારતમાં સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચ દરમિયાન વિશ્વની કેટલીક સમાચાર સંસ્થાઓના વડાઓ સાથેની વાતચીતમાં શ્રી પુતિને કહ્યું હતું કે રશિયા હજી પણ ભારતને SU-57 લડાકુ વિમાન કાર્યક્રમમાં સામેલ કરવા માંગે છે. તેમણે કહ્યું, રશિયા ભારતની સાથે સંકલિત વાયુ સંરક્ષણ પ્રણાલી અને અન્ય મહત્વના સંરક્ષણ ઉપકરણોના વિકાસમાં સહકાર આપવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સામુદ્ર

0: ધોની દ્વારા સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અમેરિકાને યુરોપિયન સાથી દેશોની સૈન્ય મદદની જરૂર નથી. તેમણે કહ્યું, હોર્મુઝ સમુદ્ર ધોની ફરીથી સુરક્ષિત રીતે ખુલી જશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સામુદ્ર ધોનીની સુરક્ષાના પ્રયાસમાં ભાગ લેવા યુરોપિયન અને અન્ય સાથી દેશોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું, આ પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો હતો. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અખાતી દેશો પાસેથી ઊર્જા પુરવઠા પર વધુ પડતા નિર્ભર દેશોને આ નિર્ણયના કારણે વધુ ખર્ચ ઉઠાવવો પડી શકે છે. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 હરાવ્યું. જાપાનના કાકામી ગહારામાં એશિયા કપ પુરુષોના 18 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત હવે આવતીકાલે યજમાન જાપાન સામે ફાઇનલ મેચમાં રમશે. અગાઉ જાપાને પહેલી સેમીફાઇનલમાં મલેશિયાને 8-1 હરાવ્યું હતું. આવતીકાલે અન્ય એક મેચમાં પાકિસ્તાન ત્રીજા સ્થાન માટે મલેશિયા સામે ટકરાશે. જ્યારે આ જ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો સેમીફાઇનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો છે. આ સાથે જ મહિલા ટીમ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની દોડમાંથી બહાર થઈ છે. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં અત્યાર સુધી 5 સુવર્ણ સહિત કુલ 6 ચંદ્રક જીત્યા છે. ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપ ટીમ અને જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપ ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નોર્વે ચેસના 9મા રાઉન્ડમાં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદા રમેશબાબુએ ભારતના જ વિશ્વ વિજેતા ડી ગુકેશને હરાવી ખિતાબની દોડમાં પોતાની દાવેદારી જાળવી રાખી. આ વિજય સાથે પ્રજ્ઞાનંદાના 15 પોઈન્ટ થઈ ગયા છે, જે ટોચના ખેલાડી વેસ્લીથી માત્ર 0.5 પોઈન્ટ પાછળ છે. વેસ્લીએ ક્લાસિકલ ગેમ ડ્રો થયા પછી આર્માગેડન ટાઈ બ્રેકમાં મેગ્નસ કાર્લસનને હરાવી 15.5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આંદામાન ટાપુઓના પૂર્વ કાંઠા પરથી અંદાજે 15 કિલોમીટર દૂર શ્રીવિજયપુરમ 3માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ શોધ આંદામાન સાગરની વિશાળ ઉર્જા ક્ષમતાને દર્શાવે છે. તેમણે આ શોધખોળને આ ક્ષેત્રમાં ચાલી રહેલા તપાસ અભિયાનની સફળતાનું પ્રતીક ગણાવતા કહ્યું, કુદરતી ગેસનો ભંડાર 355 મીટરની ઊંડાઈએ મળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતને 5મી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરુષ ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.46 MHz અને 846 KHz મીડિયમ વેવ રાત્રિના 8 વાગ્યા છે. રજૂ કરીએ સુરમાધુરી. આરંભમાં સાંભળીએ પ્રેમ પર્વત ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં.

અરાઉન્ડ ધ વર્લ્ડ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું શારદા અને મુકેશના યુગલ સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ પીગલતા આસમાન ફિલ્મનું આ ગીત કિશોર કુમાર અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

સલમા આગા અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરમાં ગવાયેલા નિકાહ ફિલ્મના આ ગીત સાથે જ સુરમધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંભળીએ નિશા ઉપાધ્યાયના સ્વરમાં આ પ્રાચીન રચના.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 10 વાગી રહ્યા છે. રજૂ કરીએ ગુજરાતી કેરફિલ્મી ગીતો. આરંભમાં સાંભળીએ તુષાર શુક્લની આ રચના અમી કોટેચાના સ્વરમાં.

હમણાં જ આપે અવિનાશ વ્યાસની રચના સાંભળી હેમા દેસાઈના સ્વરમાં, અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026ના ઉદઘાટન સમારોહને આવરી લેતો વિશેષ રેડિયો અહેવાલ. ગઈકાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026ને ખુલ્લી જાહેર કરી હતી. આશ્રમથી અરીના સુધી, એટલે કે આશ્રમ ટુ અરીના, અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ ઇતિહાસ રચવા માટે તૈયાર છે. અમદાવાદમાં 4 જૂનથી 8 જૂન દરમિયાન પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 WYC 2026 માટે 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ ઇકા એરેના ખાતે ઇતિહાસ રચશે. WYC 2026ની આ પ્રથમ આવૃત્તિમાં વિશ્વભરના ખેલાડીઓ, જેમાં યુએસએ, ઘાના, કેન્યા, મલેશિયા, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોનો સમાવેશ થાય છે. યજમાન ભારત 122 સભ્યોની ટીમ ઉતારશે, જેમાં ખેલાડીઓ 6 વય શ્રેણીમાં ભાગ લેશે. સબ જુનિયર પુરુષો અને મહિલાઓ 10 થી 14 વર્ષની વય, જુનિયર પુરુષો અને મહિલાઓ 14 થી 18 વર્ષની વય, સિનિયર 18 થી 28 વર્ષની વય, સિનિયર એ 28 થી 35 વર્ષની વય જૂથ, સિનિયર બી 35 થી 45 વર્ષની વય જૂથ અને સિનિયર સી 45 થી 55 વર્ષની વય જૂથ પર. આ ખેલાડીઓ આગામી 5 દિવસમાં વ્યક્તિગત ઇવેન્ટ્સ, કલાત્મક ઇવેન્ટ્સ, પરંપરાગત ગ્રુપ ઇવેન્ટ્સમાં પોતાની કુશળતા દર્શાવશે. વધુમાં વૈશ્વિક સ્તરે પ્રથમ વખત ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે, જે પારદર્શિતા, એકરૂપતા અને સુધારેલા નિર્ણાયક ધોરણોને સુનિશ્ચિત કરશે. આ ઇવેન્ટમાં 32 આંતરરાષ્ટ્રીય જજ અને 51 રાષ્ટ્રીય જજ પણ ભાગ લેશે.

0: કે યોગને સ્પર્ધાત્મક રમત તરીકે ઝડપથી વધતી જતી વૈશ્વિક માન્યતા દર્શાવશે. આ ઉદઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશ બારોટ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ, વિશ્વ યોગાસન અને યોગાસન ભારતના સેક્રેટરી જનરલ ડોક્ટર જયદીપ આર્યા, યોગાસન ભારતના પ્રમુખ શ્રી ઉદિત શેઠ, મહિલા પતંજલિ યોગ સમિતિના ચીફ સેન્ટર કોઓર્ડિનેટર પૂજ્ય સાધ્વી દેવપ્રિયાજી, પતંજલિ નેશનલ કમિટીના ચીફ નેશનલ કોઓર્ડિનેટર શ્રી રાકેશ મિત્તલ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, એશિયન યોગાના પ્રમુખ અને કોમ્પિટિશન ડિરેક્ટર ડોક્ટર સંજય માલપાણી હાજર રહ્યા હતા. આ પ્રસંગે યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે
1: નાઉ વર્લ્ડ ઇઝ ફેસિંગ ધ ડિફરન્ટ પ્રોબ્લેમ્સ, ધ વાર, ડિઝીઝ, સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન, ડિસ્ટ્રેક્શન, એન્ડ યોગ ઇઝ ધ ઓનલી સોલ્યુશન ઓફ ઓલ પ્રોબ્લેમ્સ. તો આપ સબ યહાં પર એક બહોત બડે ઉત્સવ કે હિસ્સા હૈ, એક હિસ્ટ્રી ક્રિએટ હો રહી હૈ. આ એક મોટો અવસર છે અને બધા વૈશ્વિક કાર્યોની શરૂઆત આમ તો ગુજરાતથી જ થાય છે. દેશની આઝાદીનો આંદોલન હોય કે વર્તમાન ભારતનો નેતૃત્વ હોય કે સનાતનનો ગૌરવ વિશ્વમાં જે છાઈ રહ્યું છે એના પાછળ એક મહામાનો પુરુષાર્થ હોય, મોદીજીનો પણ ઘણું ઘણું અભિનંદન છે જેના પ્રયાસથી, પુરુષાર્થથી આ યોગાસનનો વર્લ્ડ લેવલ ઉપર જે ગૌરવ મળ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
0: ઉદઘાટન સભાને સંબોધતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ યોગાસન ચેમ્પિયનશીપને ભારત અને વૈશ્વિક યોગ સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપની શરૂઆત ભારતમાં થઈ રહી છે. તેની પ્રથમ આવૃત્તિ જ 78 દેશો અને 500થી વધુ રમતવીરો એક સાથે આવ્યા છે. દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે તેમ શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
2: વર્લ્ડ યોગાસના કે ફર્સ્ટ એડિશન મેં દુનિયા કી 78 કન્ટ્રી પ્રેઝન્ટ હૈ, 500 સે અબાઉ ભાગ લેને વાલે પ્રતિભાગી ઉપસ્થિત હૈ. એ ગૌરવ કે ક્ષણ હૈ, એ હમારી સ્ટ્રેન્થ હૈ, એ હમારા સામર્થ હૈ, એ હમારા સોફ્ટ પાવર હૈ. ઓર ઇસલિયે હી જબ 2014 મેં દેશ કે પ્રધાનમંત્રી યુનાઇટેડ નેશન કી જનરલ એસેમ્બલી મેં ઉન્હોને રિક્વેસ્ટ કરા ઓર વર્લ્ડ યોગાસના દિન મનાને કા પ્રારંભ હુઆ, વર્લ્ડ યોગ દિન મનાને કા પ્રારંભ હુઆ થા, તબ સે આજ તક નહીં કેવલ ભારત મેં, હમારે તો સ્વભાવ મેં યોગ હૈ, હમારી તો પરંપરા મેં યોગ હૈ, હમારી તો સંસ્કૃતિ મેં યોગ હૈ, લેકિન એ સત્ય હૈ ના, એ શાશ્વત હૈ ના, ઇસલિયે સારી દુનિયાને ઉન્હોને 14 સાલ મેં, કેવલ 12 યર્સ, 2014 સે આજ 2026 મેં સારી દુનિયા મેં યોગ ડે મનાયા જા રહા હૈ. ઓર 2030 મેં યહી અમદાવાદ મેં, ગુજરાત મેં, ભારત મેં કોમનવેલ્થ ગેમ્સ આયોજિત હોની હૈ. ઓર ઉસ વક્ત યોગાસના કો હમને શામિલ કરને કે લિયે નિર્ણય કરા હૈ. ઇતના હી નહીં, બટ જબ 2036 મેં મોદીજીને ભારત મેં ઓલિમ્પિક્સ આયોજિત હો ઉસકે લિયે બીડ કરકે રખા હૈ ઓર ઉનકે લિયે ભારત પ્રયાસ કર રહા હૈ. ઉસ વક્ત હમારા યોગાસના ઓલિમ્પિક્સ કી સ્પોર્ટ્સ બને એ દિશા મેં હમ પ્રયાસરત હૈ.

0: પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું, યોગ આરોગ્યના એક સબળ માધ્યમ તરીકે રોજિંદા જીવનનો પણ ભાગ બની ગયો છે.
1: વિશ્વ નેતા અને યાદરણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સનાતન ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે. શ્રી મોદી સાહેબના પ્રયાસોના લીધે 21 જૂન વિશ્વભરમાં યોગ દિવસ તરીકે ઉજવાય છે. તેમણે તમામ દેશ, ધર્મ, નાત જાતના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલીનું આહવાન કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈના પ્રયત્નોના લીધે યોગ પણ જન જન સુધી પહોંચ્યો છે. આજે યોગ વિશ્વમાં આરોગ્યના એક સબળ માધ્યમ તરીકે રોજિંદા જીવનનો પણ ભાગ બની ગયો છે.
0: ઉદઘાટન સમારંભમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંભળીએ તે કાર્યક્રમની એક ઝલક.

0: આ ઉદઘાટન સમારંભમાં અમદાવાદના યોગગુરુ શ્રી હરીશ શુક્લ પણ હાજર રહ્યા હતા. આકાશવાણીએ તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે
1: સબસે પહેલે મેં પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશિપ કે ભવ્ય આયોજન કે લીએ આયોજકો કો હાર્દિક બધાઈ દેતા હું. યહ કેવલ એક ખેલ પ્રતિયોગિતા નહીં બલ્કિ ભારત કી પ્રાચીન યોગ પરંપરા કો વૈશ્વિક મંચ પર સ્થાપિત કરને કી દિશા મેં એક ઐતિહાસિક કદમ હૈ. અમદાવાદ મેં આયોજિત ઇસ વિશ્વ સ્તરીય આયોજન મેં વિભિન્ન દેશો સે આયે સભી પ્રતિભાગીઓ કો દેખ કર અત્યંત પ્રસન્નતા હો રહી હૈ. યહ દર્શાતા હૈ કે યોગ

અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપે યોગને વૈશ્વિક રમતગમતના મંચ પર એક નવી ઓળખ આપી, સાથે સાથે એ સંદેશ પણ આપ્યો કે યોગ માત્ર શારીરિક અભ્યાસ નથી પરંતુ જીવનનું એક દર્શન છે જે પ્રકૃતિ સાથે સુમેળ સ્થાપિત કરે છે. આજે જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે યોગનો આ સંદેશ વધુ સુસંગત બને છે. યોગ આપણને શરીર, મન અને પ્રકૃતિ સાથે આપણા સંબંધનું સંતુલન શીખવે છે. જેમ સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળી આપણા જીવન માટે જરૂરી છે, તેમ યોગ સ્વાસ્થ્ય અને સંતુલિત જીવનનો પાયો છે. વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના સહભાગીઓ માત્ર તેમના યોગ કૌશલ્યનું પ્રદર્શન નથી કરવાના પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિને પણ શ્રદ્ધાંજલિ આપી, જે વસુધૈવ કુટુંબકમ અને પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ આપે છે. વિશ્વ પર્યાવરણ દિવસના આ પ્રસંગે એ જરૂરી છે કે આપણે ફક્ત પર્યાવરણ સંરક્ષણ વિશે જ વાત ન કરીએ પણ યોગને આપણા જીવનનો ભાગ બનાવીને પ્રકૃતિ સાથે સંતુલિત જીવન જીવવાનો સંકલ્પ પણ લઈએ. સ્વસ્થ શરીર, સ્વચ્છ વાતાવરણ અને સકારાત્મક વિચારસરણી આ જ એક સારા ભવિષ્યનો માર્ગ છે. આ જ સંદેશ સાથે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપના ઉદઘાટન સમારોહના અહેવાલની અહીં સમાપ્તિ થાય છે. આલેખ, સ્વર અને નિર્માણ ઉત્કર્ષ મરાઠે, રજૂઆત દીપશિખા દુર્ગાપાલ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

બરાબર 11 વાગે હિન્દીમાં સમાચાર, 11 વાગે 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

હમણાં જ આપ સરકારના સુશાસનના 12 વર્ષ નિમિત્તે સમાચાર પ્રભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્ર પરથી સાંભળ્યો. પ્રસારણ અમારા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આપ સાંભળી રહ્યા છો. હવે જણાવી દઈએ અમારા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. 6 અને 10 મિનિટે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, અમૃતધારાનો વિષય સવારે 6 અને 30 મિનિટે, શ્રીરામચરિત માનસ ગાન સવારે 6 અને 35 મિનિટે, સુર સરિતા 6 અને 45 મિનિટે, સદાબહાર ગીતો રજૂ થશે 7 વાગે, 7 અને 20 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતો, સદાબહાર ગીતો સવારે 8 અને 30 મિનિટે, મનોરંજન અને માહિતીનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે 9 વાગે, ગુજરાતી ગેર ફિલ્મી ગીતો 9 અને 30 મિનિટે, ફિલ્મ સંગીત સવારે 10 અને 2 મિનિટે, હિન્દી ફિલ્મ સંગીત રજૂ થશે સવારે 10 અને 30 મિનિટે, સુગમ સંગીત 10 અને 45 મિનિટે. 11 અને 2 મિનિટે સવારે આપ સાંભળશો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ યાત્રા પર રેડિયો રિપોર્ટ. 11 અને 30 મિનિટે ગેર ફિલ્મી ગીતો. 12 અને 2 મિનિટે શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર મનુભાઈ જાની સાથે દેવાંગ ભટ્ટની વાતચીત આપ સાંભળશો. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર બપોરે 12 અને 30 મિનિટે, સુગમ સંગીત 1 અને 10. જય ભારતી અમારા ફૌજી દોસ્તો માટેનો આ કાર્યક્રમ બપોરે 1 અને 30 મિનિટે, ગુજરાતી ગીતો 2 અને 40 મિનિટે, સાંધ્ય પ્રસારણ 5 અને 5 મિનિટે શરૂ થશે કાર્યક્રમ ગુલમહોરથી, 5 અને 45 મિનિટે લોકસંગીતનો કાર્યક્રમ. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંજે 6 અને 30 મિનિટે, 7 વાગે ગેર ફિલ્મી ગીતો. ગામનો ચોરો આ કાર્યક્રમ 7 અને 22 મિનિટે. રાત્રે 8 વાગે સુર માધુરી કાર્યક્રમ. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું 8 અને 30 મિનિટે. ઇંગ્લિશ ટોક વિષય ફૂડ સેફ્ટી વિષય પર વક્તા ડોક્ટર પાયલ શાહ માહિતી આપશે રાત્રે 9 અને 15 મિનિટે. આજ કે ફનકાર 9 અને 30 મિનિટે અને રાત્રે 10 વાગે સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમમાં ઋષિકેશ ગાર્ગુકેનું ખ્યાલ ગાયન. રાત્રે 11 અને 10 મિનિટે આપ સમાચાર પ્રભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ સરકારના સુશાસનના 12 વર્ષ નિમિત્તે. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની. હવામાન સમાચાર સાંભળશો. હવામાન ખાતાની માહિતી અનુસાર અમદાવાદ શહેરનું આજનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ, જે સામાન્ય કરતાં સામાન્ય રહ્યું. હવામાન ખાતાની માહિતી અનુસાર આવતા 24 કલાક દરમિયાન 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અને રાત્રિના 8:30 વાગે સુધી હવામાં ભેજનું પ્રમાણ 54% નોંધાયું. આવતા 24 કલાક દરમિયાન આકાશ સામાન્યતઃ વાદળછાયું રહેશે. કદાચ 1-2 વાર હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડા અને વીજળીના ચમકારા થવાની સંભાવના છે. હવામાન સમાચાર પૂરા થયા. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:00

48 મિનિટ થઈ છે. સમય થયો છે અમારી આજની બીજી સભાના કાર્યક્રમોને વિરામ આપવાનો. ફરી મળીશું આવતીકાલે સવારે 5:50 ત્યાં સુધી રજા આપશું. અમારી DTH પ્રસારણ સેવા અવિરત ચાલુ રહેશે. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રદ્ધા મિત્રો, કાર્યક્રમોની વિગતો પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. ત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:50 થઈ છે. વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકગીતો. ગાયક કલાકાર છે ભીખુદાન ગઢવી. મધરાત્રિએ 12:05 ગુજરાતી નાટક વસંત ઋતુની આંધી, પ્રસ્તુતિ સોમેશ્વર ગોહિલ. 1 વાગ્યાથી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સૌ પ્રથમ સાંભળીશું સુગમ સંગીત. ગાયક કલાકાર બીરેન પુરોહિત અને અમી પરીખ. ત્યારબાદ સાંભળીશું ગુજરાતી નાટક વાત જાણે એમ છે, લેખન વર્ષા અડાલજા. અને ત્યારબાદ એમને એક નાટક તૂટતી નાલંદાઓ. 4 વાગ્યાનો સમય રહેશે લોકસંગીતનો, જેમાં ગાયક કલાકારો છે ગીતાબેન ભરવાડ, બચુભાઈ શ્રીમાળી, મોજદાન ગઢવી અને પ્રભાબેન રૂબારી. તેમના કંઠે સાંભળીશું લોકસંગીત. 5 વાગ્યાનો સમય રહેશે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિરસનો, જેમાં મથુરભાઈ કંજારાના સ્વરૂપમાં આપણે સાંભળીશું ભક્તિગીતો. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. કાર્યક્રમની શરૂઆત કરીએ લોકગીતોથી. સાંભળીએ ભીખુદાનભાઈ ગઢવીને લોકસંગીતના કાર્યક્રમમાં.

0: હમણાં જ આપે ભીખુદાન ગઢવી પાસેથી આ લોકગીત સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી નાટક વસંત ઋતુની આંધી. પ્રસ્તુત કરતા સોમેશ્વર ગોહિલ. સાંભળીએ નાટક વસંત ઋતુની આંધી.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક વસંત ઋતુની આંધી. મૂળ અસામિયા નાટકના લેખક છે શ્રી પ્રિયેન્દ્ર તામુલી. ગુજરાતીમાં અનુવાદ કર્યું છે હિમાંશુ વ્યાસે. અને પ્રસ્તુતકર્તા છે સોમેશ્વર ગોહિલ.

0: मैना धीरू बेटा तमे लोको जरा गभराशो नहीं हूँ हमणां ज फानस सळगावीने आवुं छुं
1: बहु अंधारू छे मां
0: अभीवू खटी वैशाख नो उत्सव तो पूरो थयो लागे छे क्यां वीजळी नो तार तूटी गयो हशे
1: बीहू खटी એટલે શું માં
2: અરે મૈના બીહું ખટીનો મતલબ ખબર નથી તને એનો અર્થ છે બારદોઈ સિલા
1: આ બારદોઈ સિલા વાળી શું છે માં
2: બારદોઈ સિલા એટલે આંધીનો સપાટો તુફાન આસામમાં આ આંધી વૈશાખ મહિનામાં ઉજવાતા ઉત્સવ પહેલા આવે છે એટલા માટે એને બીહું ખટી કહે છે એ બીહુનો ઉત્સવ ઉજવવા એના પિયર જાય છે અને જતી વખતે રસ્તામાં આવતા વૃક્ષોને તોડતી ઉખાડતી ધમાલ મચાવતી જાય છે
1: અરે આપણા ફૂલોના છોડીઓ તોડી નથી નાખ્યા ને એણે
2: આપણા પેલા પીપળાના ઝાડની શું હાલત થઈ હશે કોણ જાણે ચાલમાં જઈને જોઈ આવીએ
0: અરે નીરુ બહાર બેટા ખૂબ જ અંધારું છે અત્યારે શું દેખાશે તને ચાલો તમે બંને જમીને સૂઈ જાઓ સવારે ઉઠીને જોઈ લેજો કે ક્યાં ક્યાં શું બન્યું છે જાઓ સૂઈ જાઓ

0: માં જરા જો તો, આ જોરદાર આંધીએ તો બધા જ ફૂલ છોડ તોડી નાખ્યા છે, અને આ શેપગર્લની તો ડાળીઓ પાંદડા કશું જ નથી બચ્યું. અને અહીં જો આ ગુલમહોર જો, અરે રે રે, આની પણ જો શું દશા થઈ છે.
1: હા મૈના, પણ દીકરા હવે શું થઈ શકે એનું? અરે હા, તારા બાપુજી આવવાના હતા. અરે રે, જંગલમાં એમની શું હાલત થઈ હશે?
0: માં, બાપુજી કયા જંગલમાં છે?
2: તને એ પણ ખબર નથી?
0: તને કોણ પૂછે છે નીરુ? હું તો માને પૂછું છું, કેને માં?
1: મૈના બેટા, તારા બાપુજી માજબાટની નજીકના કોઈ જંગલમાં છે. અરે પણ હા, હવે એમની બદલી થઈ ગઈ છે, હવે તેઓ અહીં જ આવી જશે આપણી સાથે જ.
0: બાપુજી અહીં આવી જશે એટલે હું એમને ઝાડ છોડ વિશે ઘણી બધી વાતો પૂછીશ.
2: તને ખબર છે મૈના, બાપુજી જતા હતા ત્યારે મેં એમને મારા માટે ફાઇલનો એક છોડ અને કપ્પોનું ફૂલ જરૂરથી લાવવા કહ્યું. આસામની છોકરીઓ બિહુ ઉત્સવ વખતે આ ફૂલ તેમના અંબોડામાં લગાવે છે.
0: હે, તો બાપુજીને હું પણ કહીશ કે મારા માટે પણ કપ્પોનું એક ફૂલ લેતા આવે.
1: તમારા બાપુજી આવશે એટલે શું શું લાવવાનું કહેશો એમને? હા ઠીક છે, હવે જાઓ અને વાંચવા લખવાનું કરો, જાઓ. મારે હજી ઘણી બધી સાફ સફાઈ પણ કરવાની છે, જા.
3: એ એ હા, એ કાપી નાખો. તમે લોકો ત્યાં શું કરો છો? ઝાડની પહેલી ડાળ કાપી નાખો, નહીતર ફરીથી તાર તોડી નાખશે અને પાછી મુસીબત ઊભી થશે. આ ઝાડને તો મૂળ માંથી જ કાપી નાખો.
1: મૈના બેટા ક્યાં ગઈ હતી?
0: બહાર હતી માં, ત્યાં કેટલાક લોકો ઝાડ કાપે છે ને એ જોતી હતી.
1: કોણ છે એ લોકો? ખૂબ શોરબકોર થાય છે ત્યાં.
0: ઇલેક્ટ્રિસિટી વાળા છે, વીજળીના તારની નજીક જે ઝાડ છે ને તે કાપી નાખે છે. ગઈકાલે તેની એક ડાળી તૂટીને તાર પર પડી હતી ને એટલે. માં, આ મોટા બાપુજીના બકુલના ઝાડને પણ એ લોકો ધર મૂળમાંથી કાપી નાખે છે.
1: અરે અરે, પણ આ લોકો આ ઝાડને આ રીતે કાપે છે શું કામ?
0: આ વીજળીવાળાને આ લોકો રોકતા કેમ નથી? બાપુજી ના કહી દે, અથવા તો એમના ડિપાર્ટમેન્ટની કોઈ વ્યક્તિ.
1: હા મૈના હા, અરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કોઈ વ્યક્તિ હોત ને તો જરૂરથી આ લોકોને અટકાવત. પણ બેટા, એ લોકોને તો આ અંગેની જાણકારી પણ નહીં હોય ને.

0: મિસ્ટર ભૈયા, લુક અને જુઓ તો ખરા જરા શું લખ્યું છે. આ
1: તમે વાંચો, હું તૈયાર થાઉં છું એટલે સાંભળતો જઈશ.
0: ઓકે, સાંભળો, હું વાંચું છું. આસામ દૈનિક 25 એપ્રિલ. બારગેટથી અમારા ખબરપત્રી જણાવે છે કે ઉત્તર કામરૂપના વન વિસ્તારના સીમાડાઓમાં વૃક્ષો કાપવાની સાથે સાથે જાનવરોનું જીવન પણ ખતમ કરવામાં આવી રહ્યું છે. કેટલીક ગુનાખોર વ્યક્તિઓ સુરક્ષિત જંગલોમાં પૂરતો બંદોબસ્ત હોવા છતાં જાનવરોને મારી રહ્યા છે. કાહીટેમા વિસ્તારમાં હરામખોરોએ એક જંગલી હાથીને મારીને એના દાંત કાઢી લીધા. જંગલ ખાતાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી જતા આ લોકોને બીજા દાંત ઉખાડવામાં સફળતા મળી નહીં અને ત્યાંથી ભાગી ગયા.
1: મને તો લાગે છે હવે એ દિવસો દૂર નથી જ્યારે માનવ પ્રકોપથી જંગલ તો શું જીવજંતુ પણ નહીં બચે, બધા જ નષ્ટ થઈ જશે.
0: નો નો મિસ્ટર ભૈયા, આપણે એમને રોકીશું. આપણે આપણી વન સંપત્તિને કોઈ કાળે નષ્ટ નહીં થવા દઈએ. અરે, ગઈકાલે મને એક ખાનગી સૂચના મળી છે, તમને ખબર છે?
1: નહીં તો. શું સૂચના મળી છે, કહો તો.
0: આ વિસ્તારનો જાણીતો કોન્ટ્રાક્ટર હરિપ્રસાદ લાકડાનું સ્મગલિંગ કરે છે અને આ બધું જ લાકડું ચોરી છુપીથી આ જંગલોમાંથી જ જાય છે.
1: ધ્યાન રાખજો મિસ્ટર ડકા, કાચિંડાની શોધમાં જમીન ખોદતા ક્યારેક સાપ પણ નીકળી શકે છે.

0: હરિપ્રસાદ સારો માણસ નથી, આનાથી ચેતતા રહેવું પડશે તમારે. તમે જે કાંઈ કરો ને એ તમારી નોકરીને આંચ ન આવે એ રીતે કરો. ખેર, હું તો આજે અહીંથી જાઉં છું. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક.
1: મિસ્ટર ભુઈયા, નોકરીની મને પરવા નથી, પરંતુ આપણા દેશની સંપત્તિને આ રીતે બરબાદ થતી હું જોઈ શકતો નથી.
0: આવું કહેનારા તમે એકલા છો, અને તમે એકલા કાંઈ જ નહીં કરી શકશો એ વિશે મને શંકા છે. ખેર, જવા દે વાત. બાકી આજે હું ખૂબ ખુશ છું. જાણો છો કેમ?
1: કેમ?
0: સમગ્ર નોકરી દરમિયાન પહેલી વાર મારી બદલી મારા ઘરની નજીક થઈ છે.
1: ઓહો,
0: અરે હા મિસ્ટર ડકા, કાલે તો હું જઈશ. આજે કદી નાની સરખી પાર્ટી કરીએ તો કેવું? હા, શું કહો છો?
1: ઓકે સર, જેવી તમારી મરજી.
0: ઇટ્સ ઓકે. અરે બહાદુર, હા બહાદુર
2: જી. આવે સાહેબ. હા બોલો સાહેબ, શું કામ છે?
0: જો બહાદુર, આજે રાત્રે પાર્ટી છે, ખાવા પીવાની જોરદાર વ્યવસ્થા થવી જોઈએ, સમજો ને?
2: હા હા સાહેબ, હા સાહેબ.

0: મિશ્ર ભૈયા, જમવાનું તો ખૂબ જ સ્વાદિષ્ટ છે ભાઈ. અરે આ ચિકન કરી તો ભાઈ બહુ મજા પડી ગઈ. અરે પણ આશુ, આશુ તમે ખાઈ લીધું? અરે થોડું લો વધારે. અરે લો ને, અરે પ્લીઝ થોડું, મારે ખાતર, મારે ખાતર.
1: બસ મિસ્ટર ડેકા, બસ ભાઈ તમે જમો, મારી તમે ઉંમર થઈ જ્યારે તમે તો જુવાન છો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નવા છો. તમારી માટે મોજ મસ્તી માટે આજ તો સમય છે. ખાવ ખાવ.
0: અરે બસ બસ બસ બસ, આજે તો ખૂબ ખાધું. હા બહાદુર, ઓ બહાદુર ભાઈ, એણે એના માટે કંઈ રાખ્યું હશે કે નહીં ખબર નહીં.
1: અરે ભાઈ એવું બને ખરું? અરે તો ખાવાનું લઈને એના ઘેર પણ પહોંચી ગયો છે.
0: મિસ્ટર ભૂયા, મારે તમને એક વાત પૂછવી હતી, એનો સાચો જવાબ તમારી પાસે છે.
1: બોલ, પૂછો જે કંઈ પૂછવું હોય તે આજે જ પૂછી લેજો. કોણ જાણે જિંદગીમાં ફરીથી મળવાનું ન પણ થાય.
0: અરે પ્લીઝ પ્લીઝ મિસ્ટર ભૈયા, આવું ના બોલો. બાય ધ વે, મારે એ જાણવું છે કે આપણું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શહેરો અને નગરોમાં ઠેર ઠેર વૃક્ષો વાવે છે, એનાથી શું ફાયદો થશે?
1: વલ તમે શું વિચારો છો, શું ફાયદો થઈ શકે?
0: આઈ ડોન્ટ નો, કદાચ આર્થિક.
1: નહીં મિસ્ટર દેકા, વૃક્ષો વાવવા પાછળની ભાવના એ નથી કે એનાથી આર્થિક ફાયદો થશે. એનો મુખ્ય ઉદ્દેશ છે દરેક વ્યક્તિના મનમાં વન સંરક્ષણની ભાવના પેદા કરવી. જે લોકોને જંગલના મહત્વનું જ્ઞાન નથી એ લોકો જ કહે છે કે શહેરોમાં જંગલ ઊભું કરવાની શું થશે. અને હા, એક બીજું પણ હેતુ છે.
0: કયો?
1: ઝાડપાન, ફૂલ છોડ આ બધાથી ચારે બાજુ લીલોતરી અને ખૂબસૂરતી રહે છે.
0: યસ.
1: બોલ, તમે જ કહો કે ગૌહતીમાં દીધતી પોખરીના કિનારે જે વૃક્ષો છે એને કાપી નાખીએ તો ત્યાં કેવું લાગશે?
0: યુ આર એબ્સોલ્યુટલી રાઈટ મિસ્ટર ભૈયા, યુ આર રાઈટ. અરે અરે એ થોભો કહું છું, એ ઝાડ કાપવાનું બંધ કરો. એ અને કોણ છો તમે લોકો? હા, કોના હુકમથી તમે આ લોકો આ વૃક્ષો કાપી રહ્યા છો?
2: જી સાહેબ, અમે લોકો શેઠ હરિપ્રસાદના માણસો છીએ, એમના જ હુકમથી આ ઝાડ કાપીએ છીએ.
0: ખેર જે કઈ હોય તે, જે ઝાડ કાપી નાખ્યા છે એ બધા ત્યાં જ રહેવા દો, એને ટ્રકમાં ના ભરશો. અને હા, ભવિષ્યમાં આવું ન થવું જોઈએ. હવેથી નિશાની કર્યા વગરનું એક પણ ઝાડ કાપશો નહીં, સમજ્યા?
2: સાહેબ, અમે તો ઘણા સમયથી આ કામ કરતા આવ્યા છીએ, હવે કામ બંધ કરવું એ તો
0: શક્ય

0: નથી એમ જ કહેવું છે ને તમારે, પણ એક વાત બરાબર સમજી લો, હું જરા જુદા પ્રકારનો ઓફિસર છું, હું જે પ્રમાણે કહીશ એ પ્રમાણે જ કામ થશે. આ હારી કુહાડા એ બધું ઉઠાવી લો અહીંથી, ચલો ચલો અને તાત્કાલિક અહીંથી ચાલ્યા જાઓ, ભાગો. ખબરદાર, ભાગે છે ક્યાં? ઘરે ઉભો રહે કહું છું, ત્યાં જ ઉભો રહેજે, નહીં તો ને તો ગોળી મારી દઈશ.
1: સાહેબ, આપ જ અમારા મા બાપ છો, હું તો ગરીબ માણસ છું, ગોળી ના ચલાવશો, ગોળી ના ચલાવશો, મારા બૈરી છોકરા રજડી પડશે સાહેબ.
0: બૈરી છોકરા રજડી પડશે? ક્યાં રહે છે તું?
1: પેલી સામે દેખાય છે ને એ વસ્તીમાં, આપનો ચોકીદાર છે ને બહાદુર, એનો ભાઈ છું સાહેબ.
0: તું કોનો ભાઈ છે એ સાથે મારે કઈ લેવા દેવા નથી, સમજો. મને માત્ર એટલું કહે, ત્યાં ઝાડ શા માટે કાપ્યું?
1: આ ઝાડમાંથી રસ નીકળશે સાહેબ.
0: તો રસ નીકળ્યો?
1: ના સાહેબ, હજુ ઝાડને વધારે કાપવું પડશે, આ ઝાડમાંથી જ નીકળશે, બધા જ ઝાડમાંથી રસ નથી નીકળતો સાહેબ.
0: અલે, એનો અર્થ એ કે તને એટલી પણ ખબર નથી હોતી કે આ ઝાડમાંથી રસ નીકળશે કે નહીં, તો પણ તું એને કાપે છે?
1: હા સાહેબ, ઝાડ બહુ જૂનું થઈ જાય છે તો તેમાંથી રસ નીકળે છે, અમને તો કાંઈ ખબર નથી પડતી સાહેબ, પણ હા, બે ચાર ઝાડ કાપીએ એટલે એકમાંથી તો રસ નીકળે જ છે.
0: અચ્છા, મને એ કહેતો, એક ઝાડમાંથી કેટલો રસ નીકળે છે?
1: કાંઈ નક્કી નહીં, કાંઈ નક્કી નહીં સાહેબ, ક્યારેક અડધો શેર તો ક્યારેક પા શેર પણ નીકળે.
0: એક શેર રસના કેટલા પૈસા મળે છે તમને?
1: એક નંબરનો માલ હોય તો સાહેબ 500 રૂપિયા સુધી મળી રહે છે, અને બે નંબરનો માલ હોય તો 300 રૂપિયા સુધી મળે સાહેબ.
0: બરાબર. અચ્છા, તમારી પાસેથી આ રસ ખરીદે છે કોણ?
1: નામ લેવાની સાહેબ મનાઈ છે.
0: હવે એનું નામ તો બતાવવું જ પડશે તારે, તું નહીં કે તો પણ મને ક્યારેક તો ખબર પડી જ જશે, સમજ્યો. તેમ છતાં હું તારા મોઢે સાંભળવા માંગુ છું, બોલ.
1: હું નહીં બતાવી શકું સાહેબ, હું ખૂબ જ ગરીબ માણસ છું સાહેબ.
0: આ બંદૂક જુએ છે? હા, ગોળીથી વીંધી નાખું ને તને તો પણ મને કંઈ જ નહીં થાય, સમજો. હું તને ફક્ત નામ બતાવવાનું કહું છું, બોલ બોલ, કહે છે કે નહીં? નહીતર બોલ.
1: કહું છું સાહેબ, કહું છું. એ માણસને હું ઓળખતો નથી, પણ હા, અમારી વસ્તીના લોકો એને પ્રસાદ સાહેબ કહે છે. એમનો માણસ અમારી પાસેથી માલ લઈ જાય છે.
0: તો આ વાત છે, પ્રસાદ. અલ્યા, એ તે આ હરિપ્રસાદ એમના બાપનું રાજ સમજે છે આ જંગલને? હે, એ દાજુ નામ શું છે તારું? નામ બોલ.
1: જી, વીર બહાદુર.
0: ખરેખર? તો હે વીર પુરુષ, સાંભળ એક વાત, આ જંગલ તારા પ્રસાદ સાહેબના બાપની જાગીર નથી, બરાબર સાંભળી લે. હવે પછી ક્યારે જો મેં તને અહીં જોયો ને તો ગોળી મારી દઈશ. જાણે છે સરકારે મને સત્તા આપી છે, ટાંટિયા તોડી નાખીશ તારા હું, સમજાવ.
1: સાહેબ, સાહેબ, તમે જ અમારા મા બાપ છો, પણ પછી મારું શું થશે સાહેબ? મારા બહેરી છોકરાનું શું થશે સાહેબ?
0: હવે બીજા ઘણા કામ છે જો તું કરવા ઈચ્છે તો, પણ ઝાડ કાપી એમાંથી રસ કાઢી દારૂ બનાવવાનું કામ ખૂબ જ સહેલું છે એમને. જા જા, ભાગ અહીંથી ભાગ. તમે લોકો જા રીતે જંગલનો નાશ કરો છો, ભાગ અહીંથી. જો ફરી વાર દેખાવ તો ખેર નથી તારી.

0: કહી દે એમને કે અત્યારે મુલાકાત નહીં થઈ શકે.
1: અરે બહાદુર, શું વાત છે? તારા સાહેબ જાગ્યા કે નહીં?
2: તમે તમે જાતે જ અંદર જાઓ ને સર.
0: બહાદુર, આ બધો અવાજ શેનો છે? એક વાર કહી દીધું ને કે આ સમય હું કોઈને મળતો નથી. દરવાજો બંધ કર.
1: એક મિનિટ પ્લીઝ. તમારું ખૂબ જ અગત્યનું કામ છે અને તે પણ હમણાં જ.
0: કોણ છો તમે મિસ્ટર? અને રજા સિવાય અંદર કેમ આવ્યા? શા માટે હેરાન કરો છો ભાઈ? દેખાવ પરથી તો તમે સંસ્કારી માણસ લાગો છો.
1: નમસ્કાર, હું હરિપ્રસાદ છું. મને અહીં બધા જ પ્રસાદ સાહેબ તરીકે ઓળખે છે. હા, અચ્છા, તો તમે છો મિસ્ટર ડેકા?
0: હા, નમસ્કાર. પણ તમારે મારું શું કામ છે?
1: બેસવાનું નહીં કહો મિસ્ટર ડેકા.
0: લુક મિસ્ટર, હું તમારી સાથે વાત કરવા માંગતો નથી મિસ્ટર પ્રસાદ.
1: ગુસ્સે શું કામ થાવ છો? હું જાતે જ બેસી જઉં છું. તમે પણ બેસો ને. મેં તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી પણ નાખુશ ન થશો. જંગલમાં ખૂબ દૂર દૂર સુધી ફરીને આવ્યો હું. પાછો વળતા તમારી સાથે બેસી એક કપ ચા પીવાનો વિચાર આવ્યો.
3: અરે બહાદુર, ગાડીમાં એક બાસ્કેટ છે એ લઈ આવો. હા, એમાં ખાંડ, ચાની પત્તી, બિસ્કીટ બધું જ છે.
0: અરે પણ,
3: અને જલ્દીથી બે કપ ચા બનાવી લાવ.
0: અરે પણ, તમારે આ બધું લાવવાની શું જરૂર હતી? અમારે ત્યાં બધું જ છે.
1: સાહેબ, તમે જંગલમાં રહો છો, સમયસર બધું મળવું મુશ્કેલ છે. અને આમ પણ તમે અહીં નવા આવ્યા છો એટલે અમારા મહેમાન કહેવાઓ. અહીં બધા મને ભૂલથી મોટો માણસ માને છે. ખેર, જવા દો એ વાત. લો, સિગરેટ પીઓ.
0: આભાર, પણ હું નથી પીતો.
1: આ બહાદુર, બાસ્કેટ લઈ આવ્યો. જો આ બે બોટલ સાહેબને રૂમમાં મૂકી દે અને બીજો સામાન બધો રસોડામાં લઈ જાઓ.
0: એક મિનિટ. શું બે બોટલ? શું છે એમાં?
1: બીજું કંઈ નથી, ફક્ત બે વિસ્કી છે. આજકાલ આ મળવી જરા મુશ્કેલ પણ છે, એટલે જ મેં વિચાર્યું કે બે બાટલી લેતો જઉં. એકાદ બે પેગ લેતા રહેશો તો જરા મજા આવશે.
0: બહાદુર, એ બધી વસ્તુ અંદર ના લાવીશ.
2: જી સાહેબ.
0: બાસ્કેટ ગાડીમાં પાછું મૂકી દે. રસોડામાં બધી જ વસ્તુઓ છે, એમાંથી બે કપ ચા બનાવી લાવો.
1: શું તમને આ બધું?
0: તમે મારા અંગત જીવનમાં શા માટે દખલ કરો છો? તમારે શું કામ છે કહો, અને પ્લીઝ જાઓ અહીંથી.
1: ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરે તમારા વિશે વાત કરી હતી, એટલા માટે તમને મળવા આવ્યો હતો. તમે હજી નવા સવા છો, બિન અનુભવી છો, અને એટલે જ કદાચ મારા માણસોને કામ કરતા અટકાવ્યા છે. મને એમ કે
0: પ્રસાદ સાહેબ, લુક, તમારો આ ચોરીનો ધંધો હું અહીં છું ત્યાં સુધી નહીં ચાલવા દઉં. જેટલા ઝાડ કાપવાની પરમિશન મળી હશે એટલા જ કાપી શકાશે. પરમિશન વગરના ઝાડ તો શું પણ એની એક ડાળખી પણ નહીં કાપવા દઉં. સમજ્યા?
1: પણ ડેકા સાહેબ, મારી વાત તો સાંભળો. અમે પરમિશન મુજબના ઝાડ કાપીએ તો ભૂખે મરવાનો વારો આવે સાહેબ. એક પૈસો પણ ના બચે. એક બે ઝાડ તો વગર પરમિશનના કાપવા જ પડે ને.
0: એમ કદાચ તમે જાણતા જ હશો મિસ્ટર પ્રસાદ કે સરકારે મને કાયદા કાનૂન મુજબ કામ કરવા માટે અહીં મોકલ્યો છે. હા, જો તમને કોઈ સ્પેશિયલ પરમિશન આપવામાં આવી હોય તો ડીએફઓ સાહેબ પાસેથી લખાવી લાવો. એમનું લખાણ મળતા જ હું તમને ઝાડ કાપવા દઈશ.
1: એમનું લખાણ તો મને કઈ રીતે મળશે? તમે કાગળની નોટોને જ લેખિત ઓર્ડર સમજી લો ને. જુઓ ડેકા સાહેબ, વાત જાણે એમ છે કે આ જંગલમાં તમારે અને મારે આપણે બંને કામ કરવાનું છે. 50-50 કરી લઈશું. જુઓ ને, આ જંગલ ઝાડ ન તો તમારા છે ન મારા. જ્યાં સુધી મળે છે ત્યાં સુધી બે પૈસા કમાઈ લો.
2: સાહેબ, ચા.
0: હા, મૂકઈ. પ્રસાદ સાહેબ, લો ચા પીઓ.

0: અને જાઓ અહીંથી. સોરી, હું તમારું કામ નહીં કરી શકું.
1: બહાદુર, તું બહાર જા.
2: જી સાહેબ.
1: આ લો 10,000 એડવાન્સ. ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસરે એમની દીકરીના લગ્નમાં મારી પાસેથી 15,000 લીધા હતા.
0: તો આ 10,000 પણ ડીએફઓ સાહેબને જ આપી આવો. તમે મને પૈસાથી નહીં ખરીદી શકો મિસ્ટર પ્રસાદ. તમારી પાસે ખૂબ પૈસા છે અને તમારી વગ પણ છે, આઈ નો. પરંતુ જ્યાં સુધી હું અહીં છું, નિશાન કર્યા સિવાયનો લાકડાનો એક ટુકડો પણ તમે લઈ નહીં જઈ શકો. નાવ યુ કેન ગો. થેન્ક યુ.
1: સામેથી ચાલીને આવેલી લક્ષ્મીને આમ પાછી ઠેલવી સારી નહીં ડેકા સાહેબ. લાગે છે તમે હજી બાળક છો. મારી સામે પડવું એટલે આગ સાથે રમત રમવા બરાબર છે. બરાબર યાદ રાખજો.
0: એક મિનિટ પ્રસાદ સાહેબ, જતા જતા મારી પણ એક વાત સાંભળતા જાઓ. તમે તમે મારા અન્નદાતા નથી, એટલે મારી ચિંતા ના કરશો. ઓકે, આગ સાથે રમત રમવી એ તો મારી જિંદગી છે.
1: અચ્છા,
0: હું તમારા પાલતુ વાઘનો શિકાર નહીં બનું. તમે એ જ વિચારતા હશો ને કે અત્યારે થોડાક દિવસો પછી છાપાઓમાં સમાચાર છપાશે કે ફલાણા જંગલમાં ફલાણા સાહેબને વાઘ ખાઈ ગયો. ફક્ત એના હાથ પગ જ મળ્યા છે, બાકીનું શરીર વાઘના પેટમાં ગયું. મેં તમારા ગુંડાઓને પણ ચેતવણી આપી છે કે આ જંગલમાં એમનો પડછાયો પણ દેખાયો તો હું એમને ગોળી મારી દઈશ, લૂલા લંગડા બનાવી દઈશ. યાદ રહે, મારી પાસે ટેલિસ્કોપિક બંદૂક પણ છે.
1: ઠીક છે, જોયું જશે. એ તો લાગે છે તમારું મગજ જરા વધારે ગરમ છે. કઈ વાંધો નહીં, ચાલો હું રજા લઉં. સલામ સાહેબ.

0: કોણ છો તમે? આટલી મોડી રાત્રે જંગલમાં એક સ્ત્રી અને પણ એકલી, અને મેડમ પેલા બંગલામાં ગયા કોણ છે?
1: અંદર અંદર એક ત્રીજો માણસ પણ છે, એને એને ગોળી વાગી છે.
0: વોટ? કોણે કોણે મારી ગોળી?
1: ના, ગોળી મારી નથી, પણ પણ છપા છપીમાં ગોળી છૂટી ગઈ. પાપીને સજા મળી ગઈ.
0: કઈ સમજો નહીં,
1: વિગતવાર બધું સમજાવવામાં સમય લાગશે. આપણે આપણે અહીંથી ક્યાંક બીજે ના જઈ શકીએ?
0: યસ, વાય નોટ? મારું ક્વાર્ટર રહી નજીકમાં જ છે, આપણે ત્યાં જઈએ.
1: ચાલો.
0: પણ જંગલમાં શું થાય છે એનું ધ્યાન રાખવું પણ એટલું જરૂરી છે. જો મેડમ, હું જરાક દ્વિધામાં છું. તમને આ રીતે એકલા છોડીને પણ જઈ શકતો નથી, અને તમને મારી સાથે લઈ જવામાં પણ જરાક સંકોચ થાય છે, યુ નો, કેમ કે હું એકલો જ રહું છું.
1: હું હું તમારા કરતા પણ વધારે મુશ્કેલીમાં છું. એમ સમજો ને કે તમારા લીધે જ મારો જીવ બચી શકે એમ છે. ચાલો, તમારી સાથે જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી મારી પાસે.
0: ઓકે, લેટ્સ ગો.
1: તમે તમે મોટર જવાનો અવાજ સાંભળ્યો? એ લોકો ગયા લાગે છે.
0: પણ તમે તો કહેતા હતા કે એ લોકોને ઓળખો છો તમે, તો પ્લીઝ ટેલ મી, કોણ છે એ લોકો?
1: એક હરિપ્રસાદ છે, બીજો ફિલ્મનો ડાયરેક્ટર, અને ત્રીજો આતનું બરુઆ છે.
0: તમે આ લોકોના સંપર્કમાં કઈ રીતે આવ્યા? અને બાય ધ વે, કોણ છો તમે?
1: મારું નામ મનોરમા બરુઆ છે.
0: વોટ? એટલે તમે જ પ્રસિદ્ધ અભિનેત્રી મનોરમા બરુઆ છો?
1: હા.
0: ઓહ,
1: તમારી વાત સાચી છે.
0: ઓકે ઓકે મેડમ, મારા માટે ખૂબ આનંદની વાત છે કે તમારી સાથે અહીંયા આવી રીતે આટલી નાટકીય ઢબે મુલાકાત થઈ. પણ તમે એ કહો કે આ બધું વોટએવર જે કંઈ બન્યું કઈ રીતે?
1: તો સાંભળો, શરૂઆતથી

0: કહું છું, એ જે મહાશય છે આતનું બરુઆ, મારું માનવું છે કે ગોળી વાગવાથી તે મૃત્યુ પામ્યો છે. એ મને એક પિક્ચરના કોન્ટ્રાક્ટ પર સહી કરાવવા અને આઉટડોર શૂટિંગ કરવાના બહાને આ અજાણી જગ્યાએ લઈ આવ્યો. મેં એના પર વિશ્વાસ મૂક્યો. આ પહેલાં પણ હું એની સાથે આ રીતે જતી હતી. અમે લોકો બપોર પછી નીકળ્યા હતા. રસ્તામાં ઢકિયાજુલીમાં થોડીવાર ચા પીવા રોકાયા. એ સિવાય અમે લોકો ક્યાંય રોકાયા નહોતા. જંગલમાં પહોંચતા પહોંચતા સાંજ થઈ ગઈ. હું થોડી ગભરાવા લાગી. હું જ્યારે બંગલાની અંદર પહોંચી તો મેં હરિપ્રસાદ અને ફિલ્મના ડાયરેક્ટરને ત્યાં બેઠેલા જોયા. એમની સામે બે ગ્લાસમાં દારૂ હતો. આતનું બરુઆ મને અંદરની રૂમમાં લઈ ગયો અને બેસવા માટે કહ્યું. સામે એક સુશોભિત પલંગ હતો. મને આ બધું કંઈ ઠીક ન લાગ્યું. આતનું બરુઆ રૂમમાંથી બહાર જતો રહ્યો. મેં રૂમના કાચમાંથી જોયું તો હરિપ્રસાદ મારી રૂમ તરફ આવતો હતો. હું બહાર નીકળી ગઈ. સામેની દિવાલ પર એક બંદૂક લટકતી હતી. મેં મારા રક્ષણ માટે એ બંદૂક ઉઠાવી લીધી. એટલામાં આતનું બરુઆએ આવી બંદૂકની નળી પકડી લીધી.
1: શું કરે છે મનોરમા? બંદૂક ભરેલી છે. ભૂલથી ટ્રિગર દબાઈ જશે તો મુસીબત થઈ જશે.
0: છોડી દે, છોડી દે મને, નહીતર ગોળી ચલાવી દઈશ. શું સમજો છો તમે મને? ચાલાકીથી તમે મને અહીં લાવી આ જંગલમાં મારી સાથે દુર્વ્યવહાર કરવા માંગો છો?
1: પ્લીઝ મનોરમા, ટ્રિગરને હાથ ન લગાવીશ.
0: હું દોડીને બંગલાની બહાર આવી ત્યાં સામે તમને જોયા.
2: આઈ સી, સમજી ગયો. પ્લીઝ કમ ઇન, આ મારું ક્વાર્ટર છે. તમારે રાત અહીં વિતાવવી પડશે મેડમ.
0: તમારું જમવાનું ટેબલ પર પડ્યું છે.
2: હા, એ મારો નેપાળી નોકર રોજ સાંજે ખાવાનું બનાવીને મારા ટેબલ ઉપર મૂકીને નીકળી જાય છે. સી, મારું કાંઈ ઠેકાણું હતું નથી. હું લગભગ 11 વાગે જમતો હોઉં છું.
0: જમવાનું ઠંડુ નથી થઈ જતું?
2: થઈ જાય છે, પણ શું થાય. પ્લીઝ પ્લીઝ બેસો તમે. ચાલો હમણાં જ એની ખાતરી થઈ જશે. આ ખાવાનું છે એના બે ભાગ કરીશું, એક તમે ખાશો અને બીજો હું ખાઈશ.
0: ના ના, મને જરાય ભૂખ નથી. તમે જ જમી લો.
2: ભૂખ ના હોય તો પણ ખાવું તો પડશે જ. તમને સામે બેસાડીને હું એકલો કઈ રીતે ખાઈ શકું? પ્લીઝ શરૂ કરો. હાથમાં ધોવા હોય તો?
0: તમારી શરણમાં છું, તમારો હુકમ તો માનવો જ પડશે. કેમ, ખરું ને?
2: આમ અચાનક જંગલમાં તમારી સાથે મુલાકાત થઈ. આ સુંદર મોહક વાતાવરણમાં તમારા પ્રત્યે પ્રેમ જાગ્યો. તમે પણ મારા તરફ આકર્ષાયા. સવાર પડી. ગાઢ ધુમ્મસને કારણે ધૂંધળી સવારમાં નદી કિનારે પથરીલા મેદાનમાં હું અને તમે બસ આમ દોડી રહ્યા છીએ. આપણા હોઠો પર સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગરોના ગાયેલા ગીતો છે.
0: લાગે છે તમે પણ રસિક જીવ છો.
2: યસ યસ, હું પણ ખૂબ રસિક હતો, પણ આ જંગલોએ એ રસિકતા ઝૂંટવી લીધી. એનીવે, ચાલો હું તમને તમારી રૂમ બતાવું. તમે અંદરથી સોપર લગાવીને નિશ્ચિંત બનીને સુઈ જાઓ. ગુડ નાઇટ.
0: ગુડ નાઇટ.

0: मैम साहेब ने सरस ब्रेकफास्ट कराओ, इंडा बाफी लाओ, रात्रे पण એમણે કઈ ખાધું નથી, કમ ઓન ગો.
1: અરે હમણાં જ લઈ આવ્યો સાહેબ.
2: તમે લગ્ન કેમ નથી કર્યા?
0: લગ્ન કરીને પણ શું ફાયદો થાત? વસ્તીથી દૂર આ જંગલમાં મારી સાથે રહેવા કોણ તૈયાર થાય? પણ બાય ધ વે, તમને કઈ રીતે ખબર પડી કે મેં હજી સુધી લગ્ન નથી કર્યા?
2: પરણેલી વ્યક્તિઓ ખૂબ જ ગણતરીબાજ હોય છે દરેક બાબતમાં, એટલે સુધી કે બેસતા ઉઠતા, સ્ત્રીઓ સાથે વાત કરતા, તેઓ ખૂબ જ સંભાળીને ડગ માંડે છે.
0: મિસ બરુઆ, ત્યાં જુઓ, ત્યાં જુઓ, આ આ જે છે એને શિશુ કહેવાય. જુઓ, આ ઝાડ એના નામથી કેટલું બધું જોડાયેલું છે, નહીં? કહે છે કે આ વૃક્ષ 100 થી 120 વર્ષ સુધી જીવે છે, એટલે કે સારું લાકડું બનવામાં એને હજી બીજા 100 વર્ષ લાગી જશે.
2: આટલો મોટો નિસાસો કેમ નાખ્યો? તમને દુઃખ તો નથી થયું ને?
0: તમે એક કલાકાર છો, તમને વૃક્ષમાં પણ સૌંદર્ય દેખાય છે. મને એક કવિતા યાદ આવે છે, કોલેજમાં હતો કદાચ ત્યારે વાંચી હતી. એની એક લાઈન છે, આઈ સ્ટીલ રિમેમ્બર ઇટ. I think that I have never seen a poem lovelier than a tree. Wow. પણ જુઓ ને, આજે હું શું કરું છું? ઝાડ જોઉં છું તો વિચાર આવે છે કે આ ઝાડ કેટલું મોટું છે, એનો ઘેરાવ કેટલો છે, એમાંથી કેટલું લાકડું મળી રહેશે. જુઓ તો મારું વિચારવાનું કેટલું વિપરીત થઈ ગયું છે. કાશ કદાચ આપણી પાસે વધારે સમય હોત.
2: કેમ?
0: જો એમ બનત તો તમે વધારે સમય મારી સાથે રહી શકત. તમારા ગયા પછી જંગલના બધા જ વૃક્ષો અછોડ, નીરસ અને અર્થહીન લાગશે મને તો. તમે મળ્યા ત્યારથી અત્યાર સુધી મને એમ લાગે છે કે જાણે એક ખૂબ જ સુંદર સ્વપ્નમાં ડૂબી ગયો છું. ડૂબતો જાઉં છું. અરે તમે હસો છો?
2: લાગે છે તમે ઘણું બધું જાણો છો. તમને કપાયેલા વૃક્ષનું મૂળ સમજીને બહુ મોટી ભૂલ કરી છે મેં.
0: ચાલો મિસ બરુઆ, લેટ્સ ગો, થોડી પેટ પૂજા કરી લઈએ.

0: જુઓ, આ રહ્યા એના લોહીના ડાઘ. અહીં જાતનું બરુવા પડ્યો હતો.
1: લાગે છે કે એ લોકો એને ઉઠાવીને લઈ ગયા હશે.
0: શક્ય છે. જો આતનું બરુવા મરી ગયો હશે તો એ લોકો એને જંગલમાં જ ક્યાંક ફેંકી દેશે.
1: મેડમ, મને લાગે છે કે તમારે આની ખબર પોલીસને આપી દેવી જોઈએ. જો કે હું પણ આ કેસમાં સંડોવાઈ છે, એ વાત સાચી.
0: પોલીસને જણાવ્યા વિના નહીં ચાલે?
1: ના, પોલીસને જણાવવાની તમારી ફરજ છે. જો તમે નહીં જણાવો તો મારે જણાવવું પડશે, કારણ કે આ ઘટના મારા વિસ્તારમાં બની છે.
0: ભલે, તો હું જ પોલીસને જણાવીશ. તમે મારા જવાની વ્યવસ્થા કરો.
1: તમારે માજબાટ સુધી લાકડા લઈ જતી ટ્રકમાં જવું પડશે. ત્યાંથી તમને સરકારી બસ મળી જશે.
0: ફરીથી પાછી કોઈ મુસીબત થઈ તો?
1: ચિંતા ના કરો, હું મારા ખૂબ જ વિશ્વાસુ માણસને તમારી સાથે મોકલું છું. ઓકે, ડોન્ટ વરી.

0: હળદર, જો સાંભળ, નજીકમાં જ ક્યાંક હાથીઓનું ટોળું છે.
1: નદીની પેલી તરફ છે સાહેબ.
0: અને આ નદીનું નામ શું છે?
1: અહીંના લોકો આને ચહરાઈ કહે છે.
0: અચ્છા, હવે મને એ કહેતો કે કેટલા ઝાડ લગાવ્યા હતા?
1: પેલું મોટું વનસોમનું ઝાડ દેખાય છે ને, ત્યાંથી તે છેક નદીના કિનારા સુધી લગભગ 5000 સાગ, ટીક અને લીમડાના છોડ વાવ્યા હતા.
0: સરસ. હવે જો ધ્યાનથી સાંભળ, તારે થોડાક દિવસો માટે માજબાટ જવું પડશે અને ત્યાં પણ છોડ લગાવવાના છે.
1: જી સાહેબ.
0: ભાઈ, તું મારા કરતાં વધારે અનુભવી છે. અને જો આ વિસ્તારની કોમ્પિટિશનમાં આ વર્ષે આપણે ફર્સ્ટ આવવાનું છે, સમજો કે નહીં?
1: જી. સાહેબ, સાંભળ્યું છે કે તમે અહીં પ્રસાદ સાહેબનું કામ બંધ કરાવી દીધું છે.
0: કાયદા અને કાનૂન મુજબ કામ કરનારને હું ક્યારેય નહીં રોકું, પણ બિનકાયદેસર કામ હું ક્યારેય નહીં કરવા દઉં. એ વાત પણ સાચી. અને તે કેમ પૂછ્યું?
1: એ દિવસે DFO સાહેબની ઓફિસમાં સાંભળ્યું હતું. કેટલાક લોકો તો આ વાતથી ઘણા જ ખુશ છે, પરંતુ તમે તો જાણો જ છો ને સાહેબ કે કેટલાક લોકો પ્રસાદ સાહેબની તરફ છે.
0: અરે જે હોય તે, હું મારી ડ્યુટી કરી રહ્યો છું, છતાં પણ એ વાતને લીધે કાંઈ થતું હોય તો થયા કરે. ચાલ આપણે જઈએ. અરે ભાઈ, એક વાગવા આવ્યો.
1: હા, ચાલો સાહેબ.
0: બહાદુર, ઓ બહાદુર.
2: જી જી સાહેબ, જમવાનું તૈયાર છે સાહેબ. સાહેબ, તમારી એક ટપાલ છે સાહેબ.
0: હા, લાવ જરા જોઉં તો. કોનો છે? પ્રિય ડેકા, નમસ્કાર. અહીં આવીને સાંભળ્યું કે આતનું બરુઆ જીવે છે? ગોળી છાતીમાં નહીં પણ એના હાથ ઉપર વાગી હતી. ગુવાહાટી મેડિકલ કોલેજમાં એનો ઈલાજ ચાલુ છે હજુ, એટલા માટે મારે પોલીસની ઝંઝટમાં પડવું નથી. તમે મજામાં હશો. અને હા, એક વાત, હરિપ્રસાદ મારી પાસે આવ્યા હતા અને તે રાત્રે જે બન્યું એ બધું જ ભૂલી જવાની વાત કરતા હતા. વાતચીત દરમિયાન તમારું નામ આવતા એણે તમારા વિશે કેટલીક આડીઅવળી વાતો કરી. તમારી સામે એમને કંઈક વાંધો તો છે જ. હા હા હા, ફરી એકવાર જંગલ જોવા આવવાની ખૂબ ઈચ્છા છે. આવો આવો મેડમ, આવો. આપની મનોરમા બરુઆ. તો આમ વાત છે હરિપ્રસાદ, તમારા પૈસાનો આ ખોટો અહંકાર. હળદર, ગાડીનો અવાજ સંભળાય છે. આટલી મોડી રાત્રે ટ્રક ક્યાં લઈ જશે? આ લોકો રાતના 12 વાગવા આવ્યા.
1: ટ્રક હરિપ્રસાદના કુવા તરફ જઈ રહી છે. કોણ જાણે એ લોકોનો શો ઈરાદો છે.
0: પણ મને એ વાત કહેતો, શું આ લોકો અંધારામાં લાકડા ભરીને લઈ જઈ શકે છે ખરા?
1: હા, લઈ જઈ શકશે સાહેબ. એની પાસે ઘણા હોશિયાર માણસો છે, એ કંઈ પણ કરી શકે છે.
0: પણ એક વાત કહી દઉં, ચોરીના લાકડા એ લોકો નહીં લઈ જઈ શકે. હું એમ નહીં કરવા દઉં. તું ચાલ તૈયાર થઈ જા, કમરમાં કારતૂસ ભરેલો પટ્ટો પહેરી લે, દેખતા જ ગોળી મારી દેજે એમને. જરાય ચિંતા ના કરીશ, બધી જવાબદારી મારી, સમજો?
1: હાથી લઈ જઈએ સાહેબ, માવત નથી પણ મજનાને હું ચલાવી લઈશ.
0: ઓકે, તો જલ્દી ચાલ, ટ્રકની પાછળ પાછળ જવાનું ઠીક રહેશે. ચાલ ચાલ, કમ ઓન.

0: લાગે છે કે બે ગાડીઓ છે, એક ટ્રક છે અને બીજી જીપ. જો એ લોકો હેડલાઇટ ચાલુ કરીને એના અજવાળામાં લાકડા ઉપર ચડાવે છે. જો તું જીપની તરફ લઈ લે, કમ ઓન.
1: હા સારું સાહેબ, તમે ટોર્ચ ચાલુ કરો, જીપ ઉપર લાઇટ ફેંકો એટલે એમની આંખો અંજાઈ જાય.
0: યસ,
1: અને એ લોકો આપણા પર ગોળી ના ચલાવી શકે. હું ગોળી ચલાવીશ. ચા, આગળ વધ. હા, ડરીશ નહીં. સાહેબ, હાથી પણ ગભરાય છે.
0: મને લાગે છે કે આપણે હજુ હજુ થોડા વધુ આગળ નીકળીએ તો જ ઠીક રહેશે.
1: હા,
0: આપણે આપણે બીજા બે ચોકીદારોને પણ જગાડીને આપણી સાથે લઈ લઈશું. કમ ઓન.
1: કોઈ વાંધો નહીં સાહેબ, આ લોકોને તો આપણે બે જ પહોંચી વળીશું. એ લોકો મેઇન ગેટથી નથી આવ્યા, બીજા છુપા રસ્તેથી આવ્યા છે.
0: હાથીને ડાબી તરફ લઈ લે, આગળ આગળ પેલી બાજુ. આપણે જીપ પર પાછળથી એટેક કરીએ.
1: ભલે સાહેબ, તમે ટોર્ચ ચાલુ કરો, પહેલા હું જોઈ લઉં કે જીપમાં કેટલા લોકો છે. ટોર્ચ ચાલુ કરો સાહેબ.
2: કોણ છે? કોણ ટોર્ચથી પ્રકાશ ફેંકે છે?
1: ખબરદાર, જરા પણ હલ્યા છો તો ગોળી મારી દઈશ.
0: હલકેર જીપમાં ફક્ત બે જ વ્યક્તિઓ છે, એમાંથી એકે આ તરફ બંદૂક તાકી રાખી છે. ગોળી મારીને એને એની બંદૂક નીચે પાડી દે પહેલા તો. કમોન કમોન.
1: ડ્રાઈવર કૂદીને ભાગી ગયો સાહેબ. હાથીને લાકડા ભરે છે એ તરફ લઈ જઉં છું, તમે જરા સાવધ રહેજો.
0: મને લાગે છે કે એ લોકોએ ગોળીબાર ચાલુ કર્યો છે. હાથીને ઝાડની પાછળ કરી લે, પાછળ. હું ટોર્ચ બંધ કરી દઉં છું.
1: હવે ભાગી જશે એ લોકો. લાકડાનો ઢગલો નીચે પડી ગયો, કદાચ એક બે જણ તો એની નીચે દબાઈને મરી ગયા છે. હું હાથીને નજીક લઈ જઉં છું.
0: હા હા હા, સંભાળીને.
1: ડ્રાઈવરને તો હું ઓળખું છું, તમે ટોર્ચ ચાલુ કરો એટલે હું બાકીનાઓને પણ ઓળખી શકું.
0: બરાબર. અરે હા, શું ગાડીની આસપાસ તો કોઈ નથી? લાગે છે ગાડી મૂકીને નાસી ગયા છે.
1: સાવચેત રહેજો સાહેબ, એ લોકો નાસી ગયા નથી, ગાડીની બીજી તરફ સંતાયા છે, લાગ જોઈને ભાગી જશે. હું હાથીને તરફ લઈ જાઉં છું.
3: એય, કોણ કોણ સંતાય છો ત્યાં? બહાર નીકળો નહીતર ગોળીથી ઠાર મરશો.
4: મોહનસિંહ, આજે નહીં બચી શકો. જીવવું હોય તો બહાર નીકળો અને હાથ ઉપર કરીને ઉભા રહી જાઓ. બીજા બધાને કહું છું, જે પણ હોય તે બહાર નીકળો. તમે લોકો બચી શકો એમ નથી. ભાગશો તો રાત્રે જંગલી હાથીઓના પગ નીચે ચગડાઈ મરશો.
1: અજો સાહેબ, સાચે જંગલી હાથી છે.
0: તારી વાત સાચી હતી. હળદર,
3: તમે લોકો નહીં બચી શકો. તમે જેના હુકમથી આ કામ કરવા આવ્યા છો ને, એને પણ નહીં છોડી અમે બહાર નીકળો કહું છું.
5: સાહેબ, સાહેબ, અમારો કઈ વાંક નથી, માલિકનો હુકમ છે. આટલી વખત માફ કરી દો સાહેબ. એ ધારિયા, એ મદન, ચાલો બહાર આવી જાઓ. બધા બહાર આવી જાઓ.
3: તમે લોકો તમારું ભલું ઈચ્છતા હો તો અમારા કેમ્પમાં અમારી સાથે ચાલો, હું બતાવું છું. જીપમાં હતા એ લોકો તો નાસી ગયા, પણ એકનો તો હાથ તોડી નાખ્યો. ચાલો તમે લોકો ચાલો આગળ. આ જીપ અને ટ્રકને જપ્ત કરવા પડશે, મારે પોલીસ સમક્ષ રજૂ કરવાના છે. ચાલો.
4: આપણું કામ તો બહુ સહેલાઈથી થઈ ગયું સાહેબ.
3: તારી હોશિયારી અને હિંમતના લીધે જ આટલું સરળતાથી થઈ શક્યું આ કામ. શાબાશ હળદર. આ વખતે હું હરિપ્રસાદની બોલતી જ બંધ કરી દઈશ.
4: આ સાહેબ, આ સમાચાર
1: તાત્કાલિક છાપા મારવા જોઈએ, જેથી આખા આસામમાં ફેલાઈ જાય.
3: સાચી વાત છે તારી, આપણા જેવા થોડાક મળીને સમાજના દુશ્મનોને હરાવી નહીં શકે, એના માટે તો બધાએ ભેગા મળીને આ કામમાં સહકાર આપવો પડશે.

0: કાઉચ્યો સાંભળો છો જુઓ જુઓ આ છાપામાં શું લખ્યું છે તે
1: શું લખ્યું છે ઓફો આ કાચડો ક્યાં ગયો એ દાઢીનું પાણી બરાબર ગરબ નથી કરતો અરે હા માસ તો શું લખ્યું છે
0: લખ્યું છે રીટા ફોરેસ્ટના રેન્જ ઓફિસર પ્રણવ ડેકા અને ફોરેસ્ટ ગાર્ડ હલદરે જંગલમાં ગેરકાયદે ઘૂસીને લાકડાની ચોરી કરતી એક નામચીન ગેંગને પકડી છે અને એ લોકોને ટ્રક સહિત પોલીસના હવાલે કરી દીધા છે. આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ લોકોનો એક જાણીતા કોન્ટ્રાક્ટર હરિપ્રસાદ સાથે નિકટનો સંબંધ છે.
1: હવે મળ્યો છે હરિપ્રસાદને

0: આ લોકોનો એક જાણીતા કોન્ટ્રાક્ટર હરિપ્રસાદ સાથે નિકટનો સંબંધ છે.
1: હવે મળ્યો છે હરિપ્રસાદને ટક્કર આપી શકે તેવો ઓફિસર. શાબાશ શાબાશ મિસ્ટર ડેકા, શાબાશ.
0: અને અને આ જુઓ જુઓ ને, આ લોકોની જપ્ત કરેલી એમની ટ્રક સાથેનો એમનો ફોટો પણ છપાયો છે. જુઓ જુઓ, કેમ તમે તો ત્યાં કંઈ જ ના કરી શક્યા? નહીં
1: કરી શકતો હતો હું, પણ આ સિદ્ધ કરી શકતો હતો કે ફક્ત બારડોઈ શિલા આંધીને તોફાન જ આપણા વૃક્ષોની સંપત્તિનો નાશ કરે છે એવું નથી. એ સિવાય પણ કેટલાક દુષ્ટ અસામાજિક તત્વો છે જે આપણી વન સંપત્તિનો નાશ કરે છે, પરંતુ ત્યારે ત્યારે આપણી પાસે આ મકાન, ધન દોલત, કાર અને આ સાડીઓ તેમજ ઘરેણાથી ભરેલા બોક્સ ન હોત.
0: બસ ચૂપ કરો હવે, બધાય દોષનો ટોપલો મારા માથે ન નાખો. હા
1: સારું સારું, ચાલો ચાલો આ ચર્ચા છોડો અને એક ચા બનાવી લાવો મારા માટે. ગિલોડી તો ઝાડની ડાળ પર ચડીને ક્યાંય પાંદડામાં સમાઈ ગઈ અને નોળિયાનું બિચારાનું આયુ બન્યું.

વસંત ઋતુની આંધી. પ્રસ્તુત નાટકમાં ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી અન્નપૂર્ણા શુક્લ, શૈલી દવે, ભાવના પંચાલ, તોરલ કવિ, મકરંદ શુક્લ, શૈનાઝ હુસેન શેખ, મુકેશ પંડ્યા, કેપી અજવાળિયા, હેમંત મિસ્ત્રી, દિનકર ઉપાધ્યાય તથા હસમુખ ભાવસાર.

વાત જાણે એમ છે. 10 એપ્રિલ 1940ના બુધવારે સાહિત્યકાર ગુણવંતરાય આચાર્ય અને નીલાબેન આચાર્યને ત્યાં પુત્રીનો જન્મ થયો. ઓળી જોડી પીપળ પાન કરી નામ અપાયું વર્ષા. એમણે લખેલી કૃતિઓમાં લોકોની મનસ્થિતિનો, લોકમાનસનો ચિતાર મળતો રહે છે. એમની નવલકથાઓ, નવલિકાઓ, નાટકો, રેડિયો નાટકો, લેખો એ બધાનો સરવાળો કરવા જો બેસીએ તો આંકડો 1000ની સંખ્યાને પાર કરે. એમની કૃતિઓમાંની એક અદ્ભુત કૃતિ એટલે વાત જાણે એમ છે. વાત એમ બની કે કામકાજની દોડધામમાં સુશી કંઈક ભૂલી ગઈ છે. તે પોતાના પતિ અમિતને ફોન કરી એ વાત યાદ અપાવવા માંગે છે. પછી શું થાય છે એની વાત વાત જાણે એમ છે એ નાટકમાં કરાયેલી છે. વાત જાણે એમ છે એ નાટકમાં ભાગ લેનાર કલાકારો છે હેમા દિવાન, કાંતા ઠક્કર, સાયના ભટ્ટ, તુષાર મહેતા, ઘનશ્યામ વ્યાસ, સુરેશચંદ્ર ગોર, ચંદ્રકાંત વાઘેલા અને મુકેશ રાવલ. લેખન વર્ષા અડાલજા, રજૂઆત દક્ષા દવે. તો પ્રસ્તુત છે નાટક વાત જાણે એમ છે.

0: અરે મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, સુશી ક્યાં ચાલી ગઈ? સુશી, ઓ સુશી,
1: તમે આમ ઘાટા ન પાડતા હો તો હું બાજુમાં રેખા ને ત્યાં.
0: અરે પણ મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, તું સવારના પોરમાં પાડોશીની ત્યાં ગપ્પા મારવા ગઈ હતી.
1: આહાહા, તારે ઓફિસ જવાનું મોડું થાય છે તો હું શું કઈ પલંગમાં સુઈ જવાની છું? મારે પણ 10 વાગે શાપ પહોંચી જવાનું હોય છે. અરે આજકાલ તો એટલું જ ચેકિંગ ચાલે છે ને મારી ઓફિસમાં.
0: તો પછી ગપ્પા મારવા શું કામ ગઈ હતી રેખા ને ત્યાં?
1: ગપ્પા મારવા? અરે હું તો મેળવણ લેવા ગઈ હતી. સાંજે દહીં નહીં હોય જમવામાં તો તું જ બૂમાબૂમ કરીશ. અરે તું ઉભો ઉભો વાતો કર, મારે તો ત્યાં કડી ઉભરાઈ જાય છે, હમણાં ટિફિન લેવા પણ આવી જશે.
0: ઓ માય ગોડ, હજી દાઢી કરવાની બાકી છે.
1: લો, કડી ઉભરાઈ ગઈ. અમિત, કાલે રાતે ફ્રીજમાં દાળ ઢાંકી રાખી હતી, તે ગરમ કરી આપું તો ચાલશે?
0: સુશી, કાલની દાળ ટિફિનમાં અત્યારે ભરે, પછી બપોરે અથડાતી કૂટાતી મારી ઓફિસે મળે, કેમ ખવાય?
1: ફરી વાગીને બ્લેડ, દાઢી કરતા બોલે નહીં તો ન ચાલે? તો ભાઈ સાહેબ રૂવાબ ક્યાંથી છાંટે?
0: જો જો સુશી, મને અત્યારે સલાહની નહીં પણ એન્ટીસેપ્ટિક ક્રીમની જરૂર છે. માય ગોડ, આ પાછી આ 40ની ફાસ્ટ લોકલ ચાલી જશે તો.
1: ક્રીમ અહીં આટલામાં જ ક્યાં હતું આ કબાટમાં?
0: એક વસ્તુ ઠેકાણે નથી હોતી તારા રાજમાં.
1: બાપ રે, જો ને 9:05ની ટ્રેન તો ચાલી ગઈ ને આ તારું ક્રીમ ક્રીમ છેલ્લે તે તોલી દેલો. તારું ઠેકાણું નહીં મૂકવાનું ને પાછો મને વળે છે. ઓ માય ગોડ,
0: શું થયું?
1: ક્યારનું ગીઝર ચાલુ કરી દીધું છે?
0: તું છે ને કોઈ દિવસ આગ લગાડી દઈશ ઘરને, એટલો ભૂલકણો સ્વભાવ છે ને તારો. લે આ તારો ધોબી આવ્યો.
1: મારો ધોબી? એમ જ્યારે ને ત્યારે બધી જ વાતમાં મારો લગાડવાની ખરાબ ટેવ પડી ગઈ છે તને. કેટલી વાર કહ્યું?
0: એમ તો બધાને મારા કહીશ. જા, જરા બહાર જઈને જોઈ આવતો મારી શાકવાળી આવી કે નહીં.
1: લુચ્ચા, ઉભો રહે તું. એ એ બાથરૂમમાં તું ક્યાં ઘૂસ્યો? મારે નાવા જવું છે, મને મોડું થાય છે. અમિત, અમિત પ્લીઝ બહાર નીકળ ને. અમિત
0: પ્લીઝ. સુશી, હું 2 દિવસથી નાયો નથી, સવારે ટાઈમ જ રહેતો નથી. આજે નહીં નાવ તો ઓફિસમાં બળવો થઈ જશે.
1: એક તો વચ્ચેથી ઘૂસી ગયો, ચાલ હવે હું રોટલી કરી લઉં એટલે મારો ટાઈમ બચે. પાછું કોણ હશે? આ બારણાની ઘંટડી સવારે છે ને જમદૂત જેવી લાગે છે. ઓ ધોબી,
2: ઇતની દેર સે હમ આયે હે, આપ જલ્દી કપડે ગીન લો ઓર હિસાબ કર દીજીએ.
1: હા હા હા, ઠીક હે, કપડે બરાબર હે, તુમ જાઓ, હિસાબ અગલી બાર કરેગા, હમકો દેર હોતા હે.
0: અરે સુશી, મારી ફાઇલ ક્યાં મૂકી છે કાલે તે? હપ, અરે હા હા, માથાનું તેલ પણ ખલાસ થઈ ગયું છે, બીજી બાટલી નથી લાવતી.
1: તે મારે જ યાદ કરીને લાવવાનું, તું તો હવે લાટ સાહેબ થઈ ગયો છે ને.
0: એક તેલ લાવવાનું કહું, એમાં શેઠાણીની જેમ મિજાજ કેમ ફાટે છે?
2: આપ દોનો પીછે ઝઘડના, પહેલા મારા હિસાબ કરો બેનજી.
1: અરે સુભા મે દિમાગ મત ખાઓ, એ 10 રૂપિયા રખો ઓર હિસાબ બાદ મે. ચલો જાઓ જાઓ.
0: સુશી, મારી ફાઇલ. હલો, કોણ? યસ, રોંગ નંબર, સોરી. સુશી, કિશોરનો ફોન હતો.
1: અરે પણ તે રોંગ નંબર કેમ કહ્યું?
0: અરે પણ અત્યારે વાત કરવાનો ટાઈમ છે, એ પોતે પાન ચાવતો નિરાતે બજારે લિયા દિયા કરવા જાય એટલે સવારે બધાને ટાઈમ હોય.
1: અમિત, આ ઉપરથી જરા ડબ્બો ઉતારી દેને અને લે આ દૂધ. સોરી અમિત, આજે ટોસ્ટ બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો.
0: કઈ વાંધો નહીં, તારે પણ મોડું થાય છે ને. હા, જલ્દી નાઈ લેજા.
1: પણ હમણાં ટિફિન વાળો આવશે.
0: હું ભરું છું ટિફિન, મારી જેમ તું ના આવીને નહીં રહેશે. હા, આ મુંબઈમાં ઓછું પ્રદૂષણ છે કે આપણે વધારો કરીએ?
1: ઓકે.
0: સુશી, ચમચી તો બધી એટા વાસણોમાં પડી છે.
1: કાલે રાતે કામ કરવા વાળી બાઈ નહોતી આવીને, ઢગલો વાસણ એમ જ પડ્યા છે. સવારે મને ઉટકવાનો ટાઈમ જ નથી મળ્યો.
0: પ્રદૂષણમાં વધારો, બીજું શું? મને ડર છે કે મ્યુનિસિપાલિટીમાં જો ખબર પડશે ને કે આપણે આટલી ગંદકી કરીએ છીએ ઘરમાં, તો આપની ધરપકડ કરી લેશે. બસ, નાઈ લીધું.
1: અરે પણ એમને ટાઈમ જ ક્યાં છે? પહેલા બહારની ગંદકી તો સાફ કરે, પછી ઘર સાફ કરવાનો વારો આવશે. એ હું સાડી પહેરું છું, તું જ બારણું ખોલ ને.
0: હા, કોણ? જમનાબેન, શું ચણાનો લોટ? એ હમણાં હમણાં ખલાસ થઈ ગયો. માય ગોડ, આજે ગાડી જશે તો. સુશી, મારા મોજા નથી મળતા.
1: આલે મોજા, એક આ મારી હેરપિન ઘડી ઘડી અવળે હાથે મુકાઈ જાય છે.
0: ચાલો, બાકી હતું તે પૂરું થયું. યુડીકોલોનની બાટલી. કેટલી વાર કહું, કેટલી વાર કહું કે સવારે ધમપછાડા ના કર, રોજ કંઈક ઢોળાય, રોજ કંઈક ફૂટે.
1: અરે 23 રૂપિયા અને 60

0: પૈસાની બાટલી ફોડી તારા શહેરનું પ્રદૂષણ ઓછું કરું છું. અરે આ સાડીની કિનાર તો ફાટી ગઈ છે.
1: ઓહો, આ હાથ રૂમાલમાં ડાઘા તો જો. અને સુશી, સાંજે પાછા ફરતા મહેરબાની કરીને બે સારા દાંતિયા લઈ લેજે પ્લીઝ.
0: કેમ, તું ના લાવી શકે? તારી ઓફિસની સામે તો ડિપાર્ટમેન્ટ સ્ટોર છે.
1: તું લઈ આવીશ તો નાની થઈ જવાની છે.
0: અમિત, ખાલી પેલી દિમાગ નહીં ફેરવતું.
1: ટિફિન વાળો આપણી પહેલા આપણું બપોરનું ખાવાનું લઈ જાય છે. ખરેખર સુશી, કોઈ વાર તો થાય છે કે?
0: કશું પણ થાય તે આપણને પોસાય નહીં અમિત. બહારનું ખાવાનું કેટલું મોંઘુ થઈ ગયું છે. આપણે બંને બપોરે બહાર જમીએ ને તો એક જણનો આખો પગાર જમવામાં ખર્ચાઈ જાય.
1: જાણું છું સુશી, આપણને કશું પરવડે એમ નથી. એક બાળક પણ નહીં.
0: કમ ઓન અમિત, તારી લોકલ ટ્રેન.
1: માય ગોડ, બાપ રે.
0: હા
1: આવજે સુશી,
0: આવજે.
1: સાંજે સ્ટેશન પર મળશો ને?
0: એ ના, આજે મારે મીટિંગ છે, તું ઘરે આવી જજે.
1: બાય.
2: અમિત ભાઈ ગયા? જરા એક વાટકી ચણાનો લોટ આપશે સુશી? તારા વરે તો આજ સવારના બસ ફોટ દઈને નાચ પાડી દીધી છે.
0: ચણાનો લોટ? પણ ન હોય તો નાચ પાડી દે ને.
2: તે ચણાના લોટ જેવી જરૂરની વસ્તુ ઘરમાં ના રાખીએ સુશી? લહેર છે ને તારે તો, એ ને ઉતો ને ઉતી આ સવારના પોરમાં ઉપડ્યા. લટક મટક ઓફિસે અને આ ઘરને તાળું. નિરાંતે સાંજે ઘેર પધારશે. મજા છે ને તારેશ તો બેન?
0: જમના બેન, અમે લહેર કરવા નથી જતા. સવારે રઘવાયાની જેમ દોડાદોડ કરી લોકલમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઓફિસમાં આખો દિવસ કામ કરવાનું, ઠંડુ જમવાનું ને સાંજે ગિરદીમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઘરે આવીને રાતે રસોઈ કરો. અરે અરે, મારે મોડું થાય છે જમના બેન, રાતે વાત કરવા આવજો ને. ને તમારા માટે ચણાનો લોટ બજારેથી લાવો તો અમારા માટે લાવજો. હા, પૈસા આપી દઈશ પછી.
2: અરર, શું નફટ બાઈ છે.
0: બાય જમના બેન.

0: हाय संगीता, आजे वेली आवी गई ने कई चमत्कार कहवाय।
1: हाँ भाई, चमत्कार तो खरोज। 2 दिवस માટે મારી ભાભી આવી છે બારગામ થી કોઈના લગ્નમાં।
0: હા,
1: મને કહે કે હું છું ત્યાં સુધી હું સવારનું બધું જ કામ સંભાળી લઈશ। જા, તું વેલી ઓફિસે જા તો જરા બોસ પણ ખુશ થશે।
0: અરે વાહ, તું તો નસીબદાર કહેવાય।
1: અરે એટલું જ નહીં, તું આંગળા ચાટીને ખાઈ જાય ને એવો ફર્સ્ટ ક્લાસ નાસ્તો સાથે બનાવીને આપ્યો।
0: લકી ગર્લ, મારે તો 2 દિવસ પણ ઘરની ચક્કીમાંથી છોડાવે એવા કોઈ સગા નથી।
1: પણ જો ને, હું આજે માંડ વેલી આવી તો આપણો બોસ કેમ નથી આવ્યો?
0: એની ભાભી આવી હશે।
1: આજે સાંજે ઓફિસે આવતા છે ને, સામે પદ્મા સ્ટોર્સમાં એવી ફર્સ્ટ ક્લાસ સાડી જોઈ, પણ પર્સ જ ખાલી।
0: પગારને કેટલી વાર છે? એ સંગીતા, આજે કેટલામી તારીખ?
1: આજે 20મી તારીખ।
0: સચ્ચે સંગીતા, આ નોકરી અને ઘરની હાઈવોયમાં તારીખ, તિથિ, ગ્રહ, નક્ષત્ર બધા ચક્કરમાંથી બહાર નીકળી જવાય છે।
1: આજે 20મી એપ્રિલ મને એટલા માટે યાદ છે કે 2 વર્ષ પહેલા આ દિવસે મારો એક્સિડન્ટ।
0: ઓ માય ગોડ,
1: અરે શું થયું? કેમ આમ ગળેલી કેરી જેવું મોં કરીને બેસી ગઈ?
0: બાપ રે સંગીતા,
1: અરે કઈ બોલશે મોંમાંથી કે ભગવાન અને બાપા બેને જ યાદ કર્યા કરીશ?
0: અરે આજે આજે તો અમિતનો જન્મદિવસ છે, અને બોલ, અમારા બેમાંથી કોઈને યાદ જ નથી।
1: હા, ત્યારે તો મામલો સિરિયસ ખરો।
0: 2 દિવસ પહેલા યાદ હતું, પણ ગઈકાલે અનાજ અને રેશનિંગની ધમાલમાં ભૂલી ગઈ, અને આજે સવારથી ઘરમાં એટલી ધમાલ ને ગડબડ કે બસ।
1: અરે ભાઈ, તારે તો રોજ સવારે ધમાલ થાય છે ને એનો બબડાટ કરે છે તું।
0: તું એકવાર પરણીને ઘર માંડને, પછી ખબર પડે કે ઘર અને નોકરી એમ 2 મોરચે લડવામાં ગૃહિણી જેવી કુશળ સૈનિક પણ કેવી ઘવાય છે।
1: ધીમેથી બોલ, ધીમેથી બોલ, બોસ આવી ગયા છે ને પેલો હેડ ક્લાર્ક ક્યારનો આપણી સામે ડોળા કાઢે છે।
0: ઈ હું જરા ટોયલેટના બાને મિસ્ટર અગ્રવાલના ટેબલ પરથી અમિતને ફોન કરી આવું છું। હા,
1: જા જા જા, બોસ તને બોલાવશે ને તો હું અહીંયા સંભાળી લઈશ।

0: હલો, મિસ્ટર અમિત દેસાઈ છે? હું મિસિસ દેસાઈ બોલું છું. હા, શું ઓફિસને કામે બહાર ગયા છે? પ્લીઝ આપ જરા એને સંદેશો આપશો કે મિસિસ દેસાઈનો ફોન હતો. હા, અર્જન્ટ કામ છે. એ ઓફિસે આવે ને કે તરત મને ફોન કરે. અચ્છા, થેન્ક યુ.
1: કેમ સુશી,

0: અમિત મળ્યો? એને કોંગ્રેચ્યુલેશન કયા?
1: ના, ઓફિસને કામે બહાર ગયો છે. એ આવશે એટલે મને ફોન કરશે.
0: એ સુશી, એને માટે કંઈક ભેટ લઈ લે ને, અને રાત્રે ઘરે જાય ત્યારે એને આપજે.
1: અરે હા, લંચ ટાઈમમાં આપણે જઈ આવીશું. જો કે મારી પર્સમાં બહુ પૈસા નથી.
0: કંઈ વાંધો નહીં, થોડા હું આપીશ તને.
1: થેન્ક યુ સંગીતા. બોસ આવી ગયો, ચાલ ટાઈપરાઈટર પર ટક ટક શરૂ કરી દે, નહીં તો એ ટક ટક કરવા માંડશે.

0: हेलो। हाँ यस, हाँ यस। ना ना ना, मिसिस देसाई नहीं, अरे लंच टाइम में बाहर गया छे। नहीं नहीं, मिस संगीता पण नहीं। हाँ हाँ हाँ, ओके ओके, जरूर कह दीश। हाँ
1: हेलो मिस्टर अग्रवाल, शू गप सप चाले छे फोन पर?
0: अरे मिसिस देसाई, तमारो फोन हतो।
2: बाप रे, कोनो अमित नो हतो?
0: हाँ, तमारा हस्बैंड नो फोन हतो। ना ना, એની ઓફિસે ફોન ના કરશો, એ ત્યાં નથી।
2: તો એનો ફોન ક્યાંથી હતો?
0: ક્યાંક બહારથી ફોન કર્યો હતો એમણે। ઓફિસે ફોન કર્યો હતો તે એમને ખબર પડી કે તમારો અર્જન્ટ સંદેશો હતો, એટલે તમને ફોન કર્યો। પણ તમે
2: ગોટાળા પર ગોટાળા!
0: કેમ, શું વાત છે મિસિસ દેસાઈ, કેમ અસ્વસ્થ લાગો છો? અર્જન્ટ સંદેશો એટલે કઈ ખાસ કામ છે?
2: શહેરી જીવનનો શ્રાપ અને આશીર્વાદ!
0: તમે ઉખાણા પૂછવાની રમત રમો છો?
1: વાત જાણે એમ છે કે આજે અમિતનો જન્મદિવસ છે, પણ આ શહેરી જીવનની ધમાલમાં જન્મદિવસની શુભેચ્છા આપવા પણ કેટલા ચક્કર ચલાવવા પડે છે।
0: અરે મિસ્ટર દેસાઈને આ યાદ આવી ગયું, એ પણ કહો ને, નહીં તો એ પણ ભૂલાઈ જાત।
2: પણ હવે શું કરવું?
1: હવે ભજન કર।
0: અરે હા, મિસ્ટર દેસાઈ તો તમને સાંજે મળે જ છે, અને તમે ઘણીવાર જોડે સાંજે ઘેરે જાઓ છો।
2: ભૂલી ગયા અગ્રવાલ, આજે સાંજે બોસે મીટિંગ રાખી છે, નવા પ્રોડક્ટ ની જાહેરાત ના પ્લાનિંગ માટે આખા સ્ટાફ ની મીટિંગ છે, જોજો ભૂલી જતા।
0: અરે હા, ખરેખર મને તો યાદ જ નહોતું હવે।
1: પણ મને એમ થાય છે કે આપણે વળી જાહેર ખબર માટેની મીટિંગ માં શું કરવાના?
2: બોર થઈશું, બીજું શું? સ્ટાફ ને જેટલી રીતે દુખી કરી શકાય એ રીતે દુખી કરવાનો એક ક્રૂર આનંદ બધા જ શેઠ લોકો ને માણવો ગમતો હોય છે,
1: અને એ માટે એ સતત નવી યોજના ઘડતા જ હોય છે। એટલે આજે એક ક્રૂર આનંદ બોસ ને મળે એટલા માટે આપણે સ્વેચ્છાએ શિકાર થઈ જવાનું છે।
0: અરે ચાલો ચાલો ચાલો, લંચ ટાઈમ પૂરો થઈ ગયો, નહીં તો હેડ ક્લાર્કના ડોળા આપણા તરફ ફરશે, એટલે આપણને બે શબ્દ કહેવાનો ક્રૂર આનંદ એને મળશે।

0: અરે અમિત, કેમ આમ અસ્વસ્થ દેખાય છે?
1: નહીં નહીં, આમ તો ખાસ કંઈ છે નહીં સુધાકર, પણ વિચારતો હતો કે આ સુશીને ખાસ શું કામ હશે.
0: કેમ કેમ વળી?
1: નહીં, એનો ફોન હતો કે એને અર્જન્ટ કામ છે, પણ હું મળ્યો નહીં અને મેં ફોન કર્યો ત્યારે લંચમાં બહાર ગઈ હતી. નહીં, તબિયત સારી નહીં હોય કે પછી.
0: અરે તબિયત સારી ન હોય તો ડોક્ટરને ફોન કરે, તને શું કરવા કરે.
1: હા હા,
0: ફરી ફોન કર, લંચ ટાઈમ પૂરો થઈ ગયો.
1: રાઈટ, ફોન કરું છું.

0: હલો, મિસિસ દેસાઈ છે કે? હા, જરા આપો ને. હલો સુશી, તે આજે ફોન કર. ઓ આઈ એમ સોરી. નહીં, એટલે 292928 નથી, સોરી.
1: શું થયું, શું થયું?
0: હવે મિસિસ દેસાઈ હતી પણ મારી સુશી નહોતી, રોંગ નંબર.
1: ફરી ફોન કર, ફરી ફોન કર.

0: કરે છે, મને કરી લેવા દે, ઘરે ગેસ ખરાબ થઈ ગયો છે, મારો ફોન ઘરે ચાલતો નથી બાપા.
1: અરે આ ટેલિફોન ઓપરેટર પણ આવી ગયો, ફોન કરતા જોશે તો બૂમો પાડશે. હું બહારથી ફોન કરીને આવું છું, હા કેબિનમાં બોલાવે તો કહેજે કે હું ટોયલેટમાં છું.
0: યાર યાર એક યાર જો મારા ગેસ માટે ફોન કરતો આવજે ને.
1: ઓકે
0: આલે નંબર. ઓકે
1: ઓકે.
0: હલો 392266. યસ હા, સુધાકર સ્પીકિંગ. ઓહ કોણ? હા સુશી ભાભી. હા ના અમિત નથી નથી. ના ના તમે સાંભળો તો ખરા, તમને જ ફોન કરવા બહાર ગયો છે. ઓફિસમાંથી તમને ક્યારનો ટ્રાય કરતો હતો પણ એંગેજ આવતો હતો, અને પછી અહીંની સ્થિતિ તો ખબર છે ને, પ્રાઇવેટ ફોન નથી કરવા દેતા. હા જવા દો. ઠીક ઠીક. હા મુખ્ય વાત કરો ને, અર્જન્ટ કામ શું હતું? હા મને નહીં કહો, એટલું ખાનગી છે. હા તો પણ. અચ્છા અચ્છા, હમણાં જે પાછો આવશે તમે ફોન કરશો. ઓકે આવજો.

0: કેમ શું થયું? ના મળ્યો ને તારો વોર ફોન પર?
1: અરે સ્ટુપિડ, મને ફોન કરવા બહાર ગયો હતો.
0: સુધાકર હતો?
1: એની સાથે તો વાત કરી.
0: સ્ટુપિડ તું છે, એને અમિતના જન્મદિવસના અભિનંદન આપી દેવા હતા ને, એ અમિતને આપી દાત, વાત પૂરી.
1: અરે એમ વાયા વાયા તે કઈ અભિનંદન અપાતા હશે?
0: જો સુશી, જેમ સમય બદલાય એમ આપણા વિચારો અને જીવન જીવવાની રીત બદલવા જ જોઈએ. આ ખોટા લાગણી વેડા ના ચાલે.
1: એ તારી વાત કબૂલ કરું તો એ એટલું તો ખરું જ ને કે માનવીય સંબંધોની ઉપમા થોડી બદલી શકાય છે. પ્રેમ, લાગણી, ફરજ, માનવતા, અમુક શબ્દોને કાળનો ઘસારો લાગતો નથી.
0: ઓ માય ગોડ, તે તો ખાસું લેક્ચર ઠોકી દીધું.
1: ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણી છું ને, એનો ઘણે વર્ષે ઉપયોગ કર્યો. મારા ગુજરાતીના સર આવા બધા નિબંધો ખૂબ લખાવતા હકે.
2: મિસ દેસાઈ, તમને સાબ બુક કેબિનમાં બોલાવે છે.
1: માર્યા ઠાર સંગીતા, આજે આપણી વાતો અને ટેલિફોન બોસને કાને પડી ગયા લાગે છે.
0: ના રે ના, કોઈએ ચાડી ખાધી હોય તો ખબર પડે ને, બાકી આવડી મોટી કંપનીમાં તો.
1: લાવ લાવ, તે ટાઈપ કરે છે, એક આગળ પણ અંદર લેતી જાઉં. સર, આપે મને બોલાવી.
3: જુઓ ને મિસિસ દેસાઈ, અમેરિકાથી આપણા એક ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડરિક. એમને થોડી એન્ટિક ચીજ વસ્તુઓની ખરીદી કરવી છે. એમને શોપિંગ પર લઈ જશો તમે?
1: ચોક્કસ, જરૂર સર.
3: થેન્ક્સ થેન્ક્સ. તો પછી એક કામ કરો, તરત નીકળી જાઓ. હા, અને આપણી કાર પણ સાથે લઈ જજો. અને એમને આજની રાતની ફ્લાઇટમાં જવાનું છે ને, એટલે ડ્રાઈવરને કહેજો કે મિસ્ટર રોડરિકને એરપોર્ટ સુધી મૂકી આવે.
1: ઓકે સર. અને સર, આ કાગળો મિસ્ટર રોડરિક્સને આપવાના છે ને, સહી કરી આપો ને, એટલે લઈને જ જાઓ.
3: અચ્છા અચ્છા, લાવો. એઝ પર ધ ડિસ્કશન વી હેડ ઓર્ડર નંબર 543 અને બર્થડે. શું છે મિસિસ દેસાઈ, આમાં બર્થડે બર્થડે કેમ ટાઈપ કર્યું છે? વોટ નોનસેન્સ. આ કાગળો મિસ્ટર રોડરિકને સબમિટ કરવાના છે. જલ્દી મિસ સંગીતાને અંદર મોકલો.
1: ઓ માય ગોડ સર, સોરી સોરી સર, એના વતી હું માફી માંગુ છું. વાત જાણે એમ છે ને.
3: વોટ નોનસેન્સ, આટલા અગત્યના કાગળોમાં પણ આવી ભૂલ?
1: પ્લીઝ સર, હું પોતે જ ટાઈપ કરીને કાગળ લઈ આવું છું.
3: ઓલ રાઈટ ઓલ રાઈટ, વાહ, 15 મિનિટમાં જલ્દી પાછા આવો, નહીં તો તમારે જવાનું મોડું થશે.
1: ઓકે સર.
0: શું હતું સુશી, તને કેમ બોલાવી?
1: અરે કપાળ તારું, મિસ્ટર રોડરિક્સને આપવાના કાગળોમાં તે બધે બર્થડે ચિત્રી માર્યું છે.
0: હાય રામ,
1: તું ગમે એટલા રામને યાદ કર, પણ તને બચાવી છે મેં, સમજી? એક તો પ્રોબેશન પર છે, આવતા મહિને કન્ફર્મ થવાની છે, અને આવી ભૂલ.
0: તારા બર્થડે આજે એવો તો ચક્રાવો લીધો છે ને કે કોકડું બસ ગુચવાયા જ કરે છે.
1: તારા બંને કાગળો મારે ટાઈપ કરી સરને આપવાના છે, અને એમની સહી લઈને પછી મિસ્ટર રોડરિક્સને પહોંચાડવાના છે, અને એ બુડ્ઢાને શોપિંગ પર પણ લઈ જવાનો છે, ને છેલ્લે એરપોર્ટ પર પણ પહોંચાડવાનો છે.
0: એ સુશી, પ્લીઝ તારી સાથે મારું પણ શોપિંગનું ગોઠવી દે ને, એટલે હું આ સાંજની બોરિંગ મીટિંગમાંથી છૂટું. એમાં જો મિસ્ટર રોડરિક્સને હૈયે રામ વસે ને, આપણને કોઈ ફર્સ્ટ ક્લાસ હોટલમાં ડિનર આપી દે ને, તો બસ બેડો પાર. આમે ફાઈવ સ્ટાર હોટલ કદી જોઈ નથી, તે જોવાઈ જાય અને પછી ઘરે જઈને રાંધવાની કંઈ કડાકૂટમાંથી જ બચી જવાય.
1: એટલે હું તો અમિતને રાતે 10 વાગે જ મળું એમ જ ને.
0: અરે ભાઈ, તારું નસીબ.

0: તૈયારી ન આપે એમાં તું મારું શું કામ બગાડે છે?
1: ચાલ ચાલ હવે વાઘની બોર્ડમાં એટલે કે સરની કેબિનમાં જાઓ, કાગળો તો તૈયાર થઈ ગયા છે.
2: ઓકે,
0: ગુડ લક.
2: તારી નોકરી બચાવી એના થેન્ક્સ માનવા પડશે પાર્ટી આપીને, સમજી કે?
0: ઓકે બાબા, તું જા ત્યાં અને હું જરા મેકઅપ કરીને તૈયાર થઈ જાઉં.
2: એ ક્યાં ખ્યાલ હૈ સંગીતા, તું કુંવારી છે અને રોડ્રિક્સ બુઢો પણ એકલો છે ને માલદાર, હા, પછી રોજ 5-star હોટેલ ને દુનિયાભરમાં ઉડવાનું. અને આમે બુઢાને ભારતની એન્ટિક ચીજો પસંદ છે.
0: હવે ભાગ નહીં તો આ શાઈનો ખડ્યો તને માથે મારીશ.
2: These are the letters for Mr. Roderick, sir.
3: Law. As per the order. Fine.
2: સર, મેં મિસ્ટર અગ્રવાલને કહી દીધું છે કે મિસ્ટર રોડ્રિક્સને સંદેશો આપી દે કે હું 10 મિનિટમાં જ એમની હોટેલ પર પહોંચું છું.
3: વેરી ગુડ. લ્યો આ કાગળો.
2: અને સર, હું સંગીતાને સાથે લઈ જાઉં?
3: કેમ નહીં,
2: વાત જાણે એમ છે ને કે શોપિંગમાં અમે બે સાથે હોઈએ તો સારું પડે, અને સંગીતા શોપિંગમાં એક્સપર્ટ છે. હા પણ સર, સંગીતા તો ના જ પાડતી હતી. હા કે આજે સાંજે સ્ટાફ મિટિંગ છે તો હું નહીં આવું. આ તો તમે જરા સત્તાથી કોણ હે તો માની જાય કદાચ.
3: ના પાડે છે મિસ સંગીત?
2: હા.
3: અરે ભાઈ, પ્રોબેશન પર છે હજી, એને ઓફિસનું કામ કરવાની ના પાડે છે? એમને કહો કે એને તમારી સાથે શોપિંગ પર આવવાનું જ છે.
2: યસ સર.
0: શું થયું સુશી? સરે મને રજા આપી તારી સાથે આવવાની?
1: અરે એ શું, એનો બાપ પણ આપે. માત્ર રજા નહીં, ઓર્ડર કર્યો સંગીતાએ શોપિંગ પર જવાનું છે.
0: હાશ, આ મીટિંગમાંથી તો છૂટી. ચાલ હવે તું જરા તૈયાર થઈ જા જલ્દી.
2: અગ્રવાલ, અમિતનો ફોન આવે ને તો એને. અચ્છા કઈ નઈ, ઠીક છે, કઈ કહેતા નહીં. હા પ્લીઝ.
4: ભલે બાબા ભલે, તમને સ્ત્રીઓને સમજવી જ મુશ્કેલ, અને એમાંય પણ પત્ની નામના પ્રાણીને તો નહીં જ.

0: मिस्टर अग्रवाल
1: जी
0: आप सुशी केम देखाती नहीं थी टेबल पर?
1: अरे भगवान, आ तमारा बन्ने जननी संता कुकड़ी थी तो मैं थाकी गया भाई।
0: अपन छे छू क्या गई छे?
1: वात जाने एम छे के आई डोंट नो, नो नो मने काई खबर नथी, मने काई खबर नथी।
0: अपन एनी तबियत तो सारी छे ने? हां, अरे ए छे क्या?
1: अरे फॉरेन थी अमारा क्लाइंट आव्या छे मिस्टर रोड्री।
0: ओ छे
1: एमने एंटीक वस्तुओनो शौक छे, એટલે સરે સુશીબેનને અને સંગીતાને બંનેને એક કામે મોકલ્યા છે, મિસ્ટર રોડરિકને શોપિંગ કરાવી, થોડું ફેરવી અને એરપોર્ટ ઉપર મૂકી અને ઘરે પાછા આવશે।
0: અરે રામ રામ,
1: તમે આવ્યા એના 10 મિનિટ પહેલા જ બંને ગયા।
0: અચ્છા,
1: પણ તમે અત્યારે અહીં ક્યાંથી?
0: મારે ઓફિસના કામે બેંકમાં જવાનું હતું, એ બાને ઓફિસમાંથી નીકળીને ટેક્સી કરીને અહીં આવ્યો, ત્યાં સુશી ગાયબ। એવી ચટપટી થાય છે કે ને કામ શું હશે? મિસ્ટર અગ્રવાલ, અહીંયા ઓફિસમાં કઈ તકલીફ છે કે કઈ કોઈની સાથે કઈ ઝઘડો કે એવું કઈ?
1: ના ના, એવું કઈ નથી મિસ્ટર અમિત, નોકરી અને તબિયત બંને સારા છે।
0: અચ્છા,
1: ઉલટાનું આ વખતે તો સુશી બેનને પ્રમોશનમાં એના સારા ચાન્સીસ છે।
0: તો પછી સુશી આટલું મને મળવા કેમ ઉતાવળી થતી હતી કઈ?
1: નહીં નહીં, એ તો તમે એને જ પૂછજો ને ભાઈ।
0: મને નથી લાગતું કે આજની તારીખમાં હું અને સુશી ભેગા થઈએ। બાય અગ્રવાલ,
2: બાય।

0: રાતના 11:30 થઈ ગયા, હજી આવી નહીં. પેલા ગધેડા રોડરિકને આજે જ જવાનું થયું અને સુશીને એરપોર્ટ જવું પડ્યું. સચ્ચે એમ થાય છે કે આ શહેરમાંથી ભાગીને ક્યાંક નાના ગામડામાં જ રહેવા જતા રહીએ. આ દોડાદોડી, આ ટેન્શન, એકબીજાની દૂરી તો સેવી ના પડે. હાશ, આખરે આવી ખરી.
1: ઓ અમિત, આજે સવારથી તને શોધી શોધીને હું થાકી ગઈ.
0: અરે પણ મેં તને ફોન કર્યો હતો.
1: અરે તું પણ લંચ ટાઈમમાં ક્યાં ઉપડી ગયો હતો? હું ઓફિસે આવી હતી ને.
0: હું પણ ઓફિસે આવેલો.
1: અરે પણ આજે રોડરિક સાથે જવાનું
0: છે. જન્મમાં જાય રોડરિક, મારો ભૂખથી જીવ જાય છે ને. અરે પણ ફોન શું કામ કરેલો?
1: તું બડબડ કરે જાય છે ને, શું આ કરે છે?
0: અરે પણ સુશી, આ ભૂખથી મારો જીવ જાય છે ને, ખાવાનું આપતી નથી ને, મારું માથું ખાય છે. તું બહાર વગાડી દીધા.
1: ચૂપ ચૂપ ચૂપ. હેપી બર્થડે ડાર્લિંગ.
0: સુશી આ કઈ બેંક લૂંટીને આવી છે કે શું?
1: અરે આ તો બધી મિસ્ટર રોડરિક્સે તને પ્રેઝન્ટ

0: મોકલાવી છે.
1: અચ્છા,
0: અને તારી પત્ની તરફથી આ એક બોલ પેન રૂપિયા રોકડા 15.
1: સુશી સુશી સાચું કહું, ચાલ ક્યાંક શહેર છોડીને ચાલી જઈએ.
0: પછી આ દોડા દોડ, રહસ્ય અને રોમાંચક જીવન ક્યાં, એની જ તો લિજ્જત છે. અચ્છા, મારી પ્રેઝન્ટ ગમે?
1: અરે તારી આ બોલપેન, આ તો દુનિયાની સૌથી કિંમતી બોલપેન છે. થેન્ક યુ ડાર્લિંગ,
0: વેલકમ.

આપ માણી રહ્યા હતા નાટક વાત જાણે એમ છે. એ નાટકમાં ભાગ લેનાર કલાકારો હેમા દિવાન, કાંતા ઠક્કર, સાયના ભટ્ટ, તુષાર મહેતા, ઘનશ્યામ વ્યાસ, સુરેશચંદ્ર ગોર, ચંદ્રકાંત વાઘેલા અને મુકેશ રાવલ. લેખન વર્ષા અડાલજા, રજૂઆત દક્ષા દવે અને પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ.

0: तूती नालंदाओ आ नाटक आप सांभळशो। मूळ हिंदी नाटकना लेखक छे श्री लक्ष्मीनारायण रंगा, गुजराती अनुवाद श्री जनक दवे।
1: આચાર્ય પોલીસ ને તો નથી બોલાવી રાખીને?
2: આપણા આચાર્ય આ સરસ્વતી મંદિરમાં પોલીસ ને બોલાવી આપણા પર અત્યાચાર ગુજારી દેવા નથી?
1: હા ભાઈ, હા, તારા આચાર્ય તો મહામાનવ મહાત્મા છે
2: અશોક। તું મારી એક વાતનો જવાબ આપીશ?
3: હા, જલ્દી પૂછ, તારે જે પૂછવું હોય તે। મારે બહાર જઈને પાછું હડતાલનું સંચાલન કરવાનું છે।
2: તું શા માટે હડતાલ પડાવવા માંગે છે? અમૃત ભર્યા સાગરમાં તારે ઝેર વલોવું છે? શું કામ, શા માટે?
3: સારા દેશને આગમાં હોમી દેવો છે।
2: પણ શું કામ?
3: આજે અમને આગ સિવાય કશું દેખાતું નથી, બસ આગ। દરેક સ્થાન, દરેક સ્થળ, દરેક સંસ્થા કે કોઈ પણ ક્ષેત્રને અમે આગમાં ભસ્મીભૂત કરી દેવા માંગીએ છીએ। તમે અમને આગ આપો, અમે તમને ઉકળતો ચરું આપીશું।
2: પણ આમ કરવાથી શું મળશે? તને શું લાભ થવાનો છે આમ આગ ઓકવાથી?
3: મને તો સંતોષ અને શાંતિ મળશે આલોક। આ સડેલા સમાજે આપણને શું આપ્યું? એની પાસે કંઈ જ નથી। આ બોધો જર્જરિત સમાજ જે આપણને શિક્ષણ લીધા પછી પણ રોજી રોટી નથી આપી શકતો, ચેન આરામથી જીવવા ન દેનાર સમાજને ગળે વળગાડીને ફર્યા કરવાથી શું વળશે? એને તો અગ્નિ જ્વાળામાં ખાક કરી દેવો જોઈએ। આવો સમાજ જેટલો પીડાશે તેટલો અમારા જીવને આનંદ થશે। તોડીને ટુકડે ટુકડા કરી નાખીશું આ કમબખ્ત સમાજના। બાળી દો, સળગાવી દો
2: એ આગમાં, તો સારો સમાજ ખતમ થઈ જશે થોડાઓની ભૂલે। સમાજનો દરેક માણસ આમ આગથી ઉકેલ લાવવાનું વિચારશે તો આવતીકાલનું દેશનું ભાવિ કેવું હશે તેનો વિચાર કર્યો છે?
3: શું કામ વિચારું, કોના માટે? હું તો માત્ર મારો વિચાર કરું છું, ઘણું સહન કર્યું, હું તો હવે મારું જ ભલું ઈચ્છું છું, કેવળ મારું જ કલ્યાણ। મને શિક્ષણ કે શિક્ષણ આપતા વિદ્યાલયોમાં કાંઈ જ રસ નથી, રાષ્ટ્ર કે સમાજ માટે કશી જ લાગણી નથી મને। રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, મને તો પ્રેમ છે ફક્ત મારા ઉપર, સમજો?
2: પરંતુ તારી આ ગેલછા અને પાગલપણાના ચક્કરમાં તું નિર્દોષ વિદ્યાર્થીઓને ફસાવીને એ લોકોનું જીવન બરબાદ કરી રહ્યો છે।
3: એનું જ નામ રાજનીતિ આલોક। આ વિદ્યાર્થીઓ જેટલી તોડફોડ કરી શકે અને જેટલી તાકાત સાથે કામ કરી શકે એટલું જોર બીજા કોઈ વર્ગમાં નથી હોતું। લાગણીના આવેશમાં બધું ભૂલી જનાર આવા મૂર્ખ વર્ગનો ઉપયોગ તો જેટલો કરું તેટલો ઓછો છે।
2: વિદ્યાર્થીઓના બોળપણને તું મૂર્ખતા ગણે છે?
3: રાજકારણમાં ભલા ભોળાનો અર્થ મૂર્ખ થાય છે જે પોતાનો અંગત સ્વાર્થ છોડી

0: બીજાઓની સેવા કર્યા કરે તેને જ મહામૂર્ખ ગણવામાં આવે છે. આજની રાજનીતિ તો કહે છે કે બીજાઓને મૂર્ખ બનાવો, અંગત સ્વાર્થ સાધો.
1: તું એને રાજનીતિ નામ ન આપ. એ તો દુષ્ટ વિચાર, બારોબાર અનીતિ, નરી શોષણખોરી ગણાય. અને તારી પાસે આવી આ આકરી લડત ચલાવવા માટે અને ભાંગફોડ કરવા માટે પૈસા ક્યાંથી આવે છે?
0: પૈસા ગમે ત્યાંથી આવતા હોય તેની સાથે તારે શી નિસ્બત છે? ચાલો હું તો જાઉં છું. 12 વાનર સેનાને આ લંકા બાળવા માટે પાછી તૈયાર કરવાની છે ને.
1: આ અશોક એ જાણતો નથી કે પોતે શું કરી રહ્યો છે. જઉં, જઈને આચાર્યને જાણ કરું.
2: સાંભળો છો ને સાહેબ, જેને પોતાના ઘણી હૃદય સરસા ચાંપેલા એ જ વિદ્યાર્થીઓ આજે તમારી વિરુદ્ધ પડ્યા છે. આચાર્ય હાય હાયના અને મુર્દાબાદના સૂત્રો પોકારી નગર ગજવી રહ્યા છે. આચાર્ય સાહેબ, આ બદલાતા જતા નવા જમાનાને તમે નહીં ઓળખી શકો.
3: રાકેશભાઈ, એનું જ નામ જિંદગી. જીવનમાં ક્યારેક અમૃત પીવા મળે તો ક્યારેક ઝેરના ઘૂંટડા પણ પીવા મળે છે. જેનું સન્માન થતું હોય તેઓએ અપમાન સહન કરવાની પણ તૈયારી રાખવી જોઈએ. વીતી ગયેલા સમયમાં એક વખત આ છોકરાઓ ડગલે ને પગલે શ્રદ્ધાના ફૂલો વેરતા હતા, એ જ આજે સાચો માર્ગ ભૂલી જઈ ખોટા માર્ગે અટવાઈ જઈ રોષમાં આગ ઉછાળતા હોય તો હસતા હસતા સહન કરી લેવું, એનો યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ.
2: સાહેબ, આપ જે કહો છો તે બરાબર છે, પણ આમાં આપનો શું દોષ છે? આપ તો હંમેશા સત્યના જ સમર્થક રહ્યા છો, સાચી રીતે જ આપે તો.
3: અને એટલે સહન કરવું રહ્યું. પ્રત્યેક યુગમાં સત્યને અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું છે અને આપણો ઇતિહાસ એનો સાક્ષી છે.
2: એ તો ઠીક છે સાહેબ, પણ મને તો આ વિદ્યાર્થી લડતની પાછળ રાજકારણીઓનો હાથ હોય એમ લાગે છે, અને એ લોકોના બહેકાવવામાં આવીને આ છોકરાઓ ઉશ્કેરાયા છે. આવા સંજોગોમાં, હાલની આ પરિસ્થિતિમાં, આપણે એમના દબાણ નીચે એમની માગણીઓ સ્વીકારી લઈશું તો આ સરસ્વતી મંદિર રાજકારણીઓનો અખાડો બની રહેશે.
3: મિસ્ટર રાકેશ, તમારું કહેવું સાચું છે. રાષ્ટ્રની કેસરની આ ક્યારીમાં ઝેરના બીજ ન રોપાવા જોઈએ, નહીં તો રાષ્ટ્રની નસે નસમાં વ્યાપી જશે એ ઝેર. અને રાકેશ, આ સર્વનાશને અટકાવવાનું કામ આપણે શિક્ષકોએ કરવાનું છે, કારણ કે આપણે જ તો રાષ્ટ્રના નિર્માતા, દેશના ભાવિને ઘડનારા અને વર્તમાનના સર્જક છીએ.
2: સાહેબ, આપ અંદર ચાલ્યા જાઓ, હું પોલીસ ચોકી ઉપર ફોન કરી પોલીસ વાન મોકલવાનું કહી દઉં છું.
3: પોલીસને બોલાવવામાં સત્યની હાર અને સિદ્ધાંતોનો પરાજય ગણાશે.
2: પેલા લોકો ઉશ્કે રહેલા છે, તે શું કરશે તે કહી શકાય જ નહીં. આપ જલ્દી અંદર ચાલ્યા જાઓ.
3: તમે કેવી વાત કરો છો? હું સત્યને સ્વીકારીને ચાલનાર, શા માટે એ લોકોથી મોડું છુપાવું? પૂરેપૂરી તાકાત સાથે હું અસત્યનો સામનો કરીશ.
1: તમે શાંતિ રાખો. તમે લોકો આટલા બધા ઉશ્કેરાયેલા કેમ છો? મારી વાત તો સાંભળો.
0: અમારે તમારી કોઈ વાત સાંભળવી નથી.
1: બેટા અશોક, તું મારી પાસે આવતો ભાઈ.
0: અમે શું કામ આવીએ તમારી પાસે? તમારે ગરજ હોય તો આવો અમારી પાસે.
3: બેટા અકબર, જાણો છો તમે આ બધું શું કરી રહ્યા છો?
4: અમે જે કંઈ કરી રહ્યા છીએ તે બરાબર છે. અમે તો અમારા હક માટે લડીએ છીએ.
3: તમારો હક એટલે શું એ સમજો છો?
0: હા, અમે તો બધું જ સમજીએ છીએ. તમારી સલાહ તમારી પાસે રાખો, અમે તો અમારી માંગણી પૂરી કરીને જ જંપીશું. સમજ્યા
3: ભાઈઓ, વિદ્યાર્થી મિત્રો, જરા વિચારો તો ખરા કે તમે તમારો હક મેળવવા જતા બીજાનો હક છીનવી તો નથી લેતા ને?
4: બીજાઓના હકની તો અમને કંઈ જ પડી નથી. અમે તો અમારી ન્યાય માંગણી પૂરી કરવા માંગીએ છીએ.
3: બેટા અકબર, હક અને ન્યાયની વાત કરવાનો અધિકાર તેઓને છે જેઓ બીજાઓના હકને સમજી સ્વીકારી ન્યાય આપી શકતા.
0: તમારી સુફિયાણી લોભામણી વાતોમાં અમે ફસાઈશું નહીં. સમજ્યા? અમારી માંગણીઓ સ્વીકારો અને તેનો જલ્દી અમલ કરો, નહીં તો અમે હડતાલ પાડીશું. આજે આ કોલેજમાં, આવતીકાલે સારા શહેરમાં, અને પછી એ ફેલાશે આખા દેશમાં.
3: બેટા અશોક, તમે લોકો એ જાણતા નથી કે તમારી આ પ્રકારની પ્રવૃત્તિને લીધે જ સમાજ અને વિદ્યાર્થીઓ વચ્ચે

0: છીએ ગેરસમજનો એક મોટો પાડ ઉભો થઈ ગયો છે. સામાન્યમાં સામાન્ય માણસ આજે એવું વિચારતો અને માનતો થઈ ગયો છે કે વિદ્યાર્થીઓ માત્ર હડતાલ, ઘેરાવ અને પથ્થરબાજી કરનારા, હિંસાખોરી આચરી શિક્ષણની શિસ્તને તોડનારા, લાખો કરોડોની જાહેર મિલકતોનો નાશ કરનારા દેશના દુશ્મનો છે. કેવું ભયંકર કલંક લગાડી રહ્યા છો તમે, તમે તમારા નામ પર.
1: આચાર્ય સાહેબ, કલંકની ટીલી અમારા કપાળે લગાડી સમાજ એમ છટકી નહીં શકે. શું માત્ર અમે જ લોકો દોષિત છીએ? તમે જ કોને? આ અનુશાસનહીનતા અને અશિસ્તના સંસ્કાર વિદ્યાર્થીઓમાં રેડ્યા કોણે? આર્થિક ભીંસને નામે કુટુંબમાં અમને જાકારો, વડીલો અમને સમજી શકતા નથી. ખુદ શિસ્તમાં ન રહેનારા શિસ્ત પાલનની આજ્ઞા કે ઉપદેશ ક્યાંથી આપી શકે?
0: તમારી જ વાતને આ રીતે મૂકું તો કે વિદ્યાર્થીઓ જ પોતે નેતાઓની કટપૂટલી બનીને નાસ્તા હોય છે. પેલા રાજકારણીઓ વિદ્યાર્થીઓ મારફતે જ રક્ષાય અને હાથેઓ બનેલા વિદ્યાર્થીઓ જેલમાં જાય અથવા ગોળીએ વિંધાય.
1: આચાર્ય સાહેબ, જો સારો સમાજ જ એવી નીતિ રીતિમાં ગળાડૂબ હોય તો અમને દોષ દેવાથી શું મળશે? જેવો સમાજ એવા અમે. ખાલી સિદ્ધાંતો વાગોળવાથી કંઈ ના વળે સાહેબ. તમે જ કહો ને કે શિક્ષકો કે નેતાઓએ વિદ્યાર્થીઓ સમક્ષ ઉચ્ચ આદર્શોનું પાલન કરી બતાવ્યું છે? કોણે શું ત્યાગ્યું? કોના માટે? ભ્રષ્ટાચાર અને ચારિત્રહીનતા સઘળે ફેલાયેલા છે. સમાજના શિરોમણી શિસ્ત ને નેવે મૂકે છે ને તમે અમને શિસ્ત અને અનુશાસનની વાત કરો છો?
0: હા, એ જીવતું જાગતું સત્ય હોવા છતાં એમ કોઈના ઉપર દોષ ઢોળી દેવાથી આપણે તેમાંથી બાકાત ના રહી શકીએ. શિક્ષક નેતાનો જન્મદાતા વિદ્યાર્થી વર્ગ જ છે ને. વિદ્યાર્થીઓની સમાજ પ્રત્યેની કોઈ જ ફરજ નહીં. હિંસા અને તોડફોડનો માર્ગ દેશને ક્યાં લઈ જઈને અટકશે તેનો કદી વિચાર કર્યો છે તમે? તમે લોકોએ સમાજ અને દેશના પ્રશ્નો પર શાંતિથી વિચાર્યું છે કદી?
1: દેશ અને સમાજ, દેશ અને સમાજ, કોનો દેશ કોનો સમાજ? આ દેશ અને સમાજે અમને શું આપ્યું? નફરત, તિરસ્કાર, હીણપણું, અપમાનની આગ અને બદનામીથી નવાજ્યા છે અમને.
0: સમાજના આવા તમારી તરફના વર્તન માટે કદી વિચાર કર્યો છે? એનું કારણ શોધવા પ્રયત્ન કર્યો છે?
1: હા, વિચાર્યું છે સાહેબ. તેનું કારણ છે અમારા ઉપર લાદવામાં આવતા ખોટા આદર્શો અને સિદ્ધાંત, ખોટી મર્યાદા, અમે અકળાઈ ઉઠીએ એવા જરી પુરાણા રીત રિવાજો અને કહવાઈ ગયેલી તમારી રૂઢિઓ.
2: અરે આ તે કેવું ભણતર જે અમને બે ટંક ખાવાનું પણ ના આપી શકે! એ તો કેવી શરમની વાત કહેવાય કે અમારે ઉચ્ચ ઉપાધિ સાથે પણ બેરોજગારી ભથ્થાની લડત ચલાવવી પડે. અમારી હોસ્ટેલો છાત્રાલયમાં ઉતરતી કક્ષાનો ખોરાક મળતો હોવાથી સેંકડો વિદ્યાર્થીઓ રોગના ભોગ બન્યા છે. આ હાલતમાં વિદ્યાર્થીઓ હિંસક આંદોલન ન કરે તો બીજું શું કરે? જેના પગલે પગલે કાંટા જ ભૂકાયા કરતા હોય તેના પગલા લોહિયાળ જ હોય ને, તેમાં ચંદન કંકુની સુગંધ ક્યાંથી આવે?
3: આચાર્ય સાહેબ, તમારા અધ્યાપક રાજેન્દ્રની વિરુદ્ધ તમે પગલા ભરવાના છો કે નહીં?
0: પણ એવું તો એમણે શું કર્યું છે કે મારે એમના વિરુદ્ધ કંઈક કરવું પડે?
2: તેણે ચંદ્રેશને માર્યો શું કામ? માસ્તર રાજેન્દ્ર ચંદ્રેશની જાહેરમાં માફી માંગવી જોઈએ. ચંદ્રેશ પર હાથ ઉપાડનારને મેં જોઈ લઈશું.
0: બાપ તે બેટો પૂછે છે કે હાથ શું કામ ઉપાડ્યો? રાજેન્દ્રભાઈએ તમારે માટે શું નથી કર્યું દીકરાઓ? રાત દિવસ વધારાના વર્ગો લઈને નબળા છોકરાઓને ભણાવ્યા છે. કાયમ વિદ્યાર્થીઓનું હિત જાળવ્યું છે, નવી દ્રષ્ટિ આપવા પ્રયત્ન કર્યો છે. એક છોકરો નફટ બની વર્ગમાં ગલીજ ગાળો બોલે, વિદ્યાર્થીઓની હાજરીમાં જ વિદ્યાર્થીની વિભત્સ રીતે મજાક કરે, એવા ગેરશિસ્તી વર્તનાર ઉપર રાજેન્દ્ર હાથ ના ઉપાડતા શું કરે? અને આટલી એવી વાતમાં આટલો મોટો ઉઆપો?
2: રાજેન્દ્રભાઈને શું, હાથ ઉપાડવાનો કોઈને અધિકાર નથી. અમે તમને છેલ્લી વાર પૂછીએ છીએ કે રાજેન્દ્ર પર પગલા ભરશો કે નહીં? અમે તેના ગુણગાન સાંભળવા નથી આવ્યા. અમારી તમને આખરી વોર્નિંગ છે, જલ્દી બોલો, અમારી પાસે હવે વખત નથી.
0: અને જો હું કહું કે ના તો?
1: તો આ વિદ્યાલયની એક પણ ઈંટ સાજી નહીં રહે.
2: એમાં આગ લગાડીશું,
1: ખતમ કરી નાખીશું તમારા કહેવાતા વિદ્યાલયને.
0: તમે એવું શા માટે કરવા માંગો છો?
1: તમે જુઠ્ઠા અને પક્ષપાતી છો.
2: અમારા સાથી પર હાથ ઉપાડનારને તમે કાઢી મૂકવા નથી માંગતા, એટલે લડત સિવાય બીજો કોઈ જ માર્ગ અમારી પાસે નથી.
1: અમે તમારા ચમચાના હાથ કાપી નાખીશું.
0: બંદૂકની અણીએ તમે તમારી માગણી પૂરી કરાવવા ઈચ્છતા હો તો સાંભળી લો, ગમે તે થાય હું તમારી જીદનો સ્વીકાર કરવા તૈયાર નથી.
2: નહીં સ્વીકાર.

0: يا طلاق.
1: مانو ماتھو پھوٹیو بھلے لوئی نہیں ہوئی ہوئے ٹھکانا ہو جائے
2: ہم سے جو ٹکرائے گا مٹی میں مل جائے گا ہم سے جو ٹکرائے گا مٹی میں مل جائے گا چارن ساتھیو آ ودیا لینی چاہیے دکھائی نہ ہو
3: લાશ પરથી જવું પડશે. જીવતા તો હું તમને અરજી અંદર નહીં જવા
2: દઉં.
3: આગળ ના વસ્તુ ના તોડશો.
4: બસ આચાર્ય બેહોશ થઈ ગયા. કોણ રોકનાર છે હવે? ચાલો ઘુસો અંદર. ફરી ઉભા થયા તમે આચાર્ય? કેમ બોલો, અમારી માંગણી પૂરી કરો છો કે નહીં?
3: કોઈ સંજોગોમાં નહીં.
4: તો હવે પેટ્રોલથી હોળી પ્રગટાવી તમારા સત્યના સિદ્ધાંતોને હું હમણાં જ હોમી દઈશ. આ રહ્યો પેટ્રોલનો ડબ્બો. થોડી વારમાં તમારી નજર સામે જ ભડભડ કરતું બળશે તમારું વિદ્યાલય.
3: તો આ તારા કાન ખુલ્લા રાખીને સાંભળી લે. હું આ સરસ્વતી મંદિરને સળગાવવા નહીં દઉં. તારો વાંધો અને વિરોધ મારી સામે છે તો તેનો બદલો મારાથી લે. આ આ સંસ્થાએ તારું શું બગાડ્યું છે? અશોક, આ ડબ્બો મને આપી દે.
5: ખબરદાર, અમે વિદ્યાભવનને ચારેય બાજુથી ઘેરી લીધું છે. તમારી કોઈ તરકીબ હવે કામ નહીં આવે. તમારું અને તમારા સાથીદારોનું ધરપકડનું વોરંટ મારી પાસે છે. તમને ગ્રેફ્તાર કરવામાં આવે છે. એટલે હવે એક ડગલું પણ આગળ ભર્યું છે તો
3: બોબો ઇન્સ્પેક્ટર, તો હું બાપ બેટાના મામલામાં પોલીસનો હસ્તક્ષેપ નથી ઇચ્છતો. તમે વિદ્યાલયમાં પ્રવેશ કરતા પહેલા મારી પરવાનગી લીધી નથી. અને તમે એ તો જાણો છો કે આ રીતે જાહેર સંસ્થામાં મંજૂરી વગર પ્રવેશ કરવો એ ગુનો ગણાય છે.
5: સાહેબ, આપની વાત સાચી છે, પણ એમાં હું શું કરી શકું? અશોક અને તેના સાથીદારોની ધરપકડના વોરંટ મારી પાસે છે, એટલે મારે એનો અમલ કરવો રહ્યો.
3: આવું વોરંટ મારી ફરિયાદને આધારે કાઢવું જોઈએ ને? તમારી પાસેના વોરંટ કોની ફરિયાદના આધારે કાઢવામાં આવ્યા છે એ હું નથી જાણતો, ને છતાં હું તમને આ વિદ્યાર્થીઓની ધરપકડ કરવા નહીં દઉં.
5: એ તો સાહેબ આપની જેવી મરજી, પરંતુ આપને હું ચેતવી દઉં છું કે હિંસાખોર ભાંગફોડિયા વિદ્યાર્થીઓએ ફરતો ઘેરો ઘાલ્યો છે. એ લોકો સાથે અસામાજિક તત્વો પણ ભળી ગયા છે. થોડી પળોમાં શું થશે કહી શકાય નહીં. હવે જે કંઈ બનશે એ માટેની પૂરેપૂરી જવાબદારી આપની રહેશે સાહેબ.
3: આભાર. હું આચાર્ય તરીકે તમને વિનંતી કરું છું કે તમે આ વિદ્યાલયની હદમાંથી બહાર ચાલ્યા જાઓ.
5: હવે તમે જાણો, પછી અમારો દોષ ન કાઢતા હું જાઉં છું.
3: તમે લોકો આમ માથું નમાવી જડવત કેમ ઉભા છો? અશોક, અકબર, તમે નીચે જમીનમાં શું શોધી રહ્યા છો? દીકરાઓ
6: જી, જી
3: બેટા, કોઈ જ વાત મનમાં ન રાખશો. તમે તમારી બધી જ ઈચ્છા પૂરી કરજો. આ સમાજે તમને આગ આપી છે ને, તેનો બદલો આગથી ચૂકવો. કુટુંબ,

0: વડીલોએ તમારી અવગણના કરી છે તો તમે પણ સામે એ પ્રકારે વર્તો. તમારી દ્રષ્ટિએ આ બધું યોગ્ય હોય તો અમારે આ બધું સહન કરવું જ રહ્યું. તો પછી ભલે, તપો આગળ. હું હવે તમારે હવાલે છું. મારા દીકરાઓ, તમને ફાવે તેમ કરો. મારા અંગે અંગને કાપી નાખી તમારા મનને આગ ઠારો, તરસ છીપાવો તમારી. કાપી નાખો મારા પગ, બહાર ખેંચી નાખો મારી આંખો. આવો, ઊંચું મસ્તક રાખી ઉગામો હાથ. જબ ભોગી ગયા, ઉઠાવો તમારો પેટ્રોલનો ડબ્બો અને મને અને મારા પર છાટી મને મને સળગાવી મૂકો.
1: નહીં આચાર્ય સાહેબ, તમે એવું ન કહો, એવું ન બોલો. અમે એવું ન કરી શકીએ સાહેબ.

0: અને મારા પર છાટી મને મને સળગાવી મૂકો.
1: નહીં આચાર્ય સાહેબ, તમે એવું ન કહો, એવું ન બોલો. અમે અમે અમે એવું ન કરી શકીએ સાહેબ.
2: તમારા મોઢા પરના ભાવ પરથી હું એ સ્પષ્ટ જોઈ શકું છું કે એવા કૃત્યોનો ચેરી સર તારા દિલમાં ન પ્રવેશી શકે. બેટા, ફૂલ કદી અંગારા ન બની શકે, સિવાય કે કોઈ એમાં ચેર રેડે. બેટા, સાચું કહે છે, આ વિદ્યાલયમાંથી તને સડક પર કોણ ખેંચી લાવ્યું?
1: જી સાહેબ, વાત એમ છે ને કે
2: નહીં બેટા, ગભરાઈશ નહીં અશોક. જેનો આત્મા મરી ચૂક્યો હોય એ સત્ય પ્રગટ કરવા પ્રગટ કરતા ખચકાય. તારો આત્મા ખતમ નથી થઈ ગયો. બોલ બેટા, સાચે સાચું જે હોય તે કહી દે.
1: સાહેબ, પેલા રમેશના પપ્પા છે ને?
2: કોણ? પેલા શ્રીકાંતભાઈ છે તે?
1: હા, એમણે અમને ઘરે બોલાવેલા, ખૂબ ખવડાવ્યું, ખૂબ પીવડાવ્યું, દરેકના રૂપિયાની નોટોના બંડલ આપ્યા અને પછી હડતાલની સારી યોજના સમજાવી.
3: સાહેબ, એમણે કહ્યું કે મેં તો અત્યાર સુધી કેટલા વિદ્યાર્થી નેતાઓ, મજૂરો, મજૂર સંઘના નેતાઓને અને કર્મચારી મંડળના અગ્રણીઓને પૈસા આપી વખત વખત હડતાલ પડાવી છે. આ પેટ્રોલના ડબ્બાની વ્યવસ્થા પણ એમણે જ કરી આપી હતી. અને આ વિદ્યાલયને ફૂંકી મારવાના 1000 રૂપિયા પણ એમણે જ આપ્યા છે અમને.
2: અરે, રાજકારણીઓ શું આટલી હીન કક્ષાએ જઈ બેઠા છે? દેશને સર્વનાશની આગમાં હોમી દેવા તૈયાર થઈ ગયા છે. આ વિદ્યાલયને બાળી એમની કઈ મુરાદ પૂરી કરવી હતી?
1: આચાર્ય સાહેબ, રમેશ અમને કહેતો હતો કે તેના પપ્પાને પરદેશની એક મોટી પેઢી પાસેથી લખલૂટ નાણાં મળે છે. રમેશના પપ્પા કહેતા હતા કે અમને તો તંત્રને ઠપ કરી દેવામાં અને સરકારને ઉથલાવી દેવામાં રસ છે.
2: અરે, પરદેશી નાણાંથી લોકશાહીની અમરજોત બુઝાવનાર ગદ્દારો આપણા દેશમાં ચા પાક્યા છે, ત્યાં પરદેશીઓને શું દોષ દેવો? આપણા પોતાના જ પાંચમી કતારિયા જ્યાં દેશના દુશ્મન બની બેઠા હોય ત્યાં કોને કહેવું? આવા ઝેરી સર્પોને આપણે ક્યાં સુધી ઉછેર્યા કરીશું? આવાઓએ તમને ઉશ્કેર્યા અને તમે મહાનાશ નોતર્યો. આ તૂટેલા વિદ્યાલયને જુઓ, એ લોકોના રાક્ષસી મોડા જેવી એ ભૂતાવળ બનીને જાણે ખાવા ધાતી હોય તેવું લાગે છે. બેટા અશોક, સાંભળ, આ વિદ્યાલયની એકે એક ઈંટ ચીસ પાડી રહી છે. અશોક, ચીસ પાડી રહી છે. અશોક, તે આ શું કર્યું?
1: ના સર, સાહેબ, મારાથી નથી સહેવાતા તમારા વેણ.
2: આ સરસ્વતી મંદિરને તે તોડ્યું, પણ તારા પિતાએ તો એને ઉભું કરવામાં અમને અંગત રીતે સહાય કરી, એમણે સહન કરી અને ઉભી કરી હતી. પિતાએ સંસ્થાને દાન દીધું અને પુત્રે નુકસાન, અપમાન. તારા પિતાને જ્યારે જાણ થશે ત્યારે એમને કેટલો આઘાત લાગશે.
3: સાહેબ, અમે તો બહુ જ મોટી ભૂલ કરી બેઠા છીએ, અમને માફ કરો.
2: બેટા અકબર, તારા ભાઈએ તો કલા અને સાહિત્ય દ્વારા ઠેર ઠેર આ સંસ્થાનું નામ દીપાવ્યું છે. આ વિદ્યાલયની દરેક દિવાલને તેણે બોલતી કવિતા કરી દીધી છે. એને તારા કરતૂતની જાણ થશે ત્યારે બેટા અકબર એ પોકે પોકે રડશે.
1: માફ કરો સાહેબ, માફ કરો, આવું તો અમે ક્યારેય નહીં કરી આવે.
2: અશો, બેટા અકબર, વિનાશ તો પળોની ઘડીઓમાં કરી શકાય, પણ દીકરાઓ સર્જન કરવામાં વર્ષો વીતતા હોય છે. એટલા હાથ પગ આ દેશના નિર્માણમાં જોડાયા હોત તો દેશને એથી કેટલો લાભ થાત? નવી પેઢીને એક નવો સુંદર આદર્શ પૂરો પાડી શકે.